0: अयोध्या जी महाराज ए मारा वाला ने वढ़ी ने खेजो।
1: हमने जब सांभळी रहा था भक्ति संगीत આ સાથે જ આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપીએ છીએ. નમસ્કાર.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વૈશાખ વદ અમાસ વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 16 મે ઈસવીસન 2026ને શનિવાર. અત્યારે સવારના 5:53 થઈ રહી છે. પ્રાતઃસભાના પ્રારંભે સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

વસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 16:00 સાંભળશો 6:45, 7:00 સમય રહેશે સદાબહાર ગીતોના કાર્યક્રમનો, 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણશો, 8:30 સદાબહાર ગીત, 9:00 માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે, 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 10:02 ગુજરાતી ચિત્રપટ સંગીત, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11:02 હિન્દી ફિલ્મ સંગીત સાંભળશો, 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ રજૂ કરીશું, 12:02 માણશો ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રજૂ કરીશું, 1:10 સુગમ સંગીત, 12:15 ફોજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ કાર્યક્રમ જય ભારતી ગુજરાતી ગીતો માણશો 2:40. સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, લોકસંગીત 5:45, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 માણશો ગુજરાતી ગીતો, 9:15 દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સ્પોટલાઇટ, 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. આ કાર્યક્રમમાં આજે સાંભળશો પંડિત કેવલ્ય કુમાર ગુરવનું કંઠ્ય સંગીત. મિત્રો, આ છે માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવા સંભવ છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેમાં 0.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો હતો. ગઈકાલનું ન્યૂનતમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો હતો. આજે સવારે 5:30 29.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 0.70% હતું. રાત્રિ દરમિયાન ક્યાંય વરસાદ નોંધાયો નથી. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. કાર્યક્રમની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 6:00 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચના ભવંશ ગાયકવૃંદના સમૂહ સ્વરમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: અર્ચના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ લીરલબાઈની રચના યશવંત ભટ્ટના સ્વરમાં.

0: 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો અમૃતધારા કાર્યક્રમ. બસ થોડી જ વારમાં

0: સફળતાપૂર્વક પાર પાડી શકે છે. પરંતુ જ્યાં સુધી આમ નથી થતું ત્યાં સુધી કેવળ બુદ્ધિના આધારે સ્વલક્ષી હેતુઓને પાર પાડવા અને તેનામાં રહેલા અહમનો વિસ્તાર કરવાના નુસ્ખા સ્વરૂપે તેનો જીવન વ્યવહાર નિભાવે છે, જે અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોની હારમાળા સર્જી આપે છે. કારણ કે બુદ્ધિને કેટલી જીભ હોય છે તે કહેવું કે ગણવું મુશ્કેલ છે. હૃદયની ભાષા માટે તો કેવળ એક જ જીભ હોય છે. આપણા નરસિંહ, મીરા, સુરદાસ કે કબીર હૃદયની ભાષાના દ્રષ્ટાંત છે, જ્યારે હિટલર, સિકંદર કે મોહમ્મદ ગઝનવી વગેરે બુદ્ધિની ભાષાના દ્રષ્ટાંત છે. જ્યાં સુધી આ બુદ્ધિ કે અહંકાર રૂપી બીજ હૃદયરૂપી ધરતીમાં ધરબાઈ જતું નથી કે તેમાં તદ્રુપ થઈ જતું નથી, ત્યાં સુધી તે પોતાની સખ્તાઈને ત્યજી શકતું નથી. અને તેમ નથી થતું તો તેમાંથી નવસર્જનના અંકુર પણ ફૂટી શકતા નથી. વિશ્વ ઉપર બુદ્ધિ કે અહમની ભાષા છવાઈ ગઈ છે ત્યારે ત્યારે આતંક કે વિસર્જનની કથાઓ સર્જાય છે, અને હૃદયની ભાષાનો પ્રભાવ વધ્યો છે ત્યારે ત્યારે સર્જન કે પ્રેમની કથાઓ સર્જાય છે. હૃદયની ભાષા અગમ્ય છે. બાળક જેમ ભાષા વગર પણ માતાને તેની વાત સમજાવી શકે છે અને માતા પણ બાળકનો એ અગમ્ય ભાવ ઝીલી લે છે, તેમ હૃદયને કદાચ ભાષાની ભાગ્યે જ જરૂર પડે છે. અને છતાં તે હંમેશા નવસર્જન કરતી રહે છે અને તેમાં કોઈના પ્રમાણપત્રની કે ટીકા ટપ્પણની તેને જરૂર પડતી નથી. એ સતત કેવળ પોતાના કર્મમાં જ, આત્મકર્તવ્યમાં જ વ્યસ્ત રહે છે. તાપ સહન કરવો એ હૃદયનો મોટો સદગુણ છે. બુદ્ધિને તેની સાથે ભાગ્યે જ કોઈ નિસ્બત છે. તે સતત અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચેનો ભેદ જ શોધ્યા કરે છે. તેના કાર્યોનો વિસ્તાર પણ કેવળ સ્વલક્ષી જ હોય છે. બુદ્ધિ કૃતજ્ઞતાઓનું જ વહન કરે છે. તેનું સ્થાન કેવળ યાંત્રિક, વૈજ્ઞાનિક, તાર્કિક કે ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ પ્રવર્તે છે. અનેકવિધ સમસ્યાઓના નિવારણમાં બુદ્ધિની આ વૈચારિક દુનિયા જરૂરી તો છે જ, પરંતુ તે વિવેકપૂર્વક આચરણમાં મુકાય ત્યાં સુધી જ તેમાંથી લાભ પ્રાપ્ત કરી શકાય છે. પરિણામે મનોરંજનના અનેકવિધ કૃતક સાધનો દ્વારા તે તેની મનસ્થિતિને સહેલાવવાનો કે બહેલાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. સાંપ્રતમાં આપણે આ સ્થિતિને એક પ્રચંડ ઘોડાપૂરના વ્યાપમાં જોઈ શકીએ છીએ. હૃદયનું સત્વ પ્રાપ્ત કરનાર કે પામી જનાર બુદ્ધિ કે મન ઉપર વિજય પ્રાપ્ત કરીને આ પ્રકારના અનેકવિધ ભટકાવથી દૂર રહી શકે છે. કંટાળા નામનો કાળોતરો તેને ક્યારેય ડસી શકતો નથી. નાના બાળકથી માંડીને કોઈને પણ પૂછવામાં આવશે તો વાત વાતમાં એ કંટાળા ઉપર વરસી પડતો હોય છે. કંટાળો તે આપણી ઘર ઘરની અને પોતીકી સમસ્યા બની રહી છે, જેને આપણે આપણાથી અળગી પણ કરી શકતા નથી. હવે પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શિક્ષણમાંથી હૃદયને ફંગોળી દેવાનું આપણે જે રીતે સ્વીકારી લીધું છે, તે રીતે તો આપણે કેવળ હૃદય વગરના એકમાત્ર રોબોટ જેવા બની રહ્યા છીએ. આવો રોબોટ અનેકવિધ સ્વપ્ન સજાવીને ઉભેલી નવી પેઢીને જીવનના મધુર મૂલ્યોના તે કેવા અને કેટલા પાઠ શીખવી શકશે, તે આપણી સૌની સહિયારી સમજણનો પ્રશ્ન છે. આ સમજણ પણ જો બુદ્ધિના પનારે પડી તો આપણા પ્રશ્નોનું સમાધાન કે નિવારણ કરવું અત્યંત અઘરું સમજાય છે. જ્યાં સુધી આપણે વિચાર બુદ્ધિથી પર થઈ શકીએ નહીં અને હૃદયની ભાષા ઉચ્ચારી શકીએ નહીં, ત્યાં સુધી ખરા અર્થની સમૃદ્ધિના મંડાણ શક્ય સમજાતા નથી.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત બળવંત ઓઝાને, જેમનો વિષય હતો હૃદયની ભાષા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર ભૂપેન્દ્રસિંહ, સંગીત સતીશ ભાટિયાનું.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ. સંગીત નિયોજન સતીશ ભાટિયાનું હતું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. સુર સરિતા કાર્યક્રમની શરૂઆત કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલા બસંત બહાર ફિલ્મના આ ગીતથી.

બસંત બહાર ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રેસિડેન્ટ ફિલ્મનું ગીત, કે એલ સાયગલના સ્વરમાં, કેદાર શર્માના બોલ અને સંગીત આર સી બુરાલનો.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: સદાબહાર ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ ચાંદ ઓર સૂરજ ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં, શૈલેન્દ્રના શબ્દો અને સંગીત સલીલ ચૌધરીનું.

મિત્રો, આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં અત્યારે પ્રાદેશિક સમાચાર અપાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્વાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે જ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના

0: દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે, જેને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી.
1: ગાંધીનગર દેશેલા ખાતે મધુર ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે.
0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ ધોલેરા એસઆઈઆર આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યૂ ઇન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ પ્રોજેક્ટના પરિણામે સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદના વેદ પ્રકાશે આ અંગે જણાવ્યું છે.
2: ગુડ્સ કે હિસાબ સે ભી યે યુનિક હોગા. ગુડ્સ કે હિસાબ સે યુનિક હોને કા ઇસલિયે જરૂરી હૈ ક્યોંકિ ઇસકો હમારે યહાં પે જો સેમિકોન જો હબ બનાયા જા રહા હૈ, જો વર્લ્ડ કા સબસે બડા સેમિકોન હબ કા એરિયા ભી બનને વાલા હૈ. યે જો સિંગાપુર સિટી હૈ ઉસસે બડા એરિયા કેવલ અમદાવાદ કે ઉસ પાર્ટ મે ડેવલપ કિયા જા રહા હૈ. વહાં સે જો પ્રોડક્ટ તૈયાર હોંગે વો દેશ કે કિસી ભી પાર્ટ મે યા વર્લ્ડ કે કિસી ભી પાર્ટ મે જા સકેંગે.
0: રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે. જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મુકાયો છે, જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે.
1: તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે.
0: મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abid ને ફોલો કરશો. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ રહી છે. આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે 7 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં જ ભરાવી લીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પુરવઠા અધિકારી DS બારિયાએ વધુ માહિતી આપી હતી.
3: કાલે સાંજની પરિસ્થિતિ કાલે 146માંથી ફક્ત 22 ટ્રાય હતા. એ 22 માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે

0: બાઇંગ કરે છે એટલે અફવાના કારણે. એટલે અફવાના કારણે બહુ બધી લાઇનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફુલ ટાંકી કરાવે છે અને એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે બધા ડ્રાયઆઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે.
1: આ સાથે જ અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને લઈને સવારથી જ શહેર અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આજથી વિવિધ માર્ગો પર 390 એસટી બસ દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખી ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ વધુમાં કહ્યું, સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા પણ સરકારે નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લામાં આરટી અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી એફઆરસીના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે ડીઓ કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. કેટલીક શાળાઓ યુનિફોર્મ નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે, જે સરકારના નિયમની વિરુદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો એ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને વધુ માહિતી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે.
2: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે, એફઆરસીમાં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને જો કોઈ વાલી દ્વારા લેખિત આદા સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
1: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 390 એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, આ કાર્યક્રમમાં આજે સાંભળીએ ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત કેટલીક રચનાઓ.

0: ヘマデサイネハムラペサンブレア。
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ દીપાલી સમયાના સ્વરમાં નરસિંહ મહેતાની આ રચના.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સદાબહાર ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ આસિત દેસાઈના સ્વરમાં નરસિંહ મહેતાની આ રચના.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આજના આ કાર્યક્રમમાં આપે ભક્તકવિ નરસિંહ મહેતાની કેટલીક રચનાઓ સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો.
2: ખુલ જાય બંધ અકલ કા તાલા.
3: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખુલ્યું નથી લાગતું? હે, આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલ ઉપર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
2: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
3: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા ધરતી માતા. લોહા પાણીની બોટલ અને સાફ કરો આ તમારા પાનની પિચકારી.
2: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ, ફરી વાર હું આવું નહીં.
4: નમસ્કાર. આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નેધરલેન્ડના રાજા અને રાણીને પણ મળશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ડચ કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે. ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશો પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રી મોદીનું સ્વાગત નેધરલેન્ડના વિદેશમંત્રી

બેરન્ડન સેન દ્વારા કરવામાં આવ્યું હતું. હેગ ખાતે હોટલમાં ભારતીય સમુદાય દ્વારા સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોનો પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડચ સૈનિકોએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના સમાચાર અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ જ પ્રશ્ન નથી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ ડીલરોને નાબૂદ કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરી છે અને આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આરએન કાઓ મેમોરિયલ વ્યાખ્યાન આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ હેરફેર એ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢીઓ પર લાંબા ગાળાની અસર ધરાવતો મુદ્દો છે અને તેનો વ્યાપક ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે ડ્રગ્સ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ગૃહમંત્રીએ ડ્રગ્સ શિપમેન્ટને અટકાવવા અને ડ્રગ્સ લોર્ડ્સને પકડવા માટે વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં ભારત મિત્ર દેશોના સહયોગથી 40થી વધુ આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સફળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે. વિધાનસભામાં વધુ પારદર્શિતા લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રશ્નકાળ, ચર્ચાઓ, વિધેયક અને અંદાજપત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજ્યના લોકોને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે ફક્ત સત્રના જીવંત પ્રસારણ દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે ખાતરી આપી કે વિપક્ષના સભ્યોને બોલવાની પૂરતી તક મળશે. ખાસ સત્ર દરમિયાન કૂચબિહાર દક્ષિણના ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુને સર્વાનુમતે 18મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. નવા અધ્યક્ષને અભિનંદન આપતા શ્રી અધિકારીએ તમામ પક્ષોને લોકશાહી પરંપરાનું પાલન કરવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. દરમિયાન કોંગ્રેસ, CPIM અને આમ જનતા યુનિયન પાર્ટીના સભ્યો સાથે નવનિયુક્ત વિપક્ષના નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પીકરનો આભાર માન્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર દગુબતી પુરંદેશ્વરીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલમાં લોકસભાના 18 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહના સભ્યોમાં હેમા માલિની, હરસિમરત કૌર બાદલ અને એકરા ચૌધરીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યોમાં સુધામૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલિવાલનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.

0: સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. નાણાં મંત્રાલયે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું. ડીઝલની નિકાસ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી 23 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ 33 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સુધારેલા દરો આજથી આગામી 2 અઠવાડિયા માટે અમલમાં રહેશે. ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પ્રિગોટે જણાવ્યું હતું કે 2 દિવસની સફળ વાટાઘાટો બાદ આ કરાર થયો છે અને વધુ વાટાઘાટો 2 અને 3 જૂને થશે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિમંડળો વચ્ચે સુરક્ષા સંવાદ પણ 29 મેના રોજ પેન્ટાગોનમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પિગોટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ વાટાઘાટો બંને દેશો વચ્ચે કાયમી શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્થાપિત કરવા મદદ કરશે અને તેમની વહેંચાયેલ સરહદ પર વાસ્તવિક સુરક્ષા સ્થાપિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે અમેરિકાના પગલાંનો બચાવ કરતા કહ્યું કે તેઓ યોગ્ય કાર્ય કરવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો માટે ઈરાનની પણ ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેહરાન સાથે કરારમાં આવેલા કરારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલના ભાવ વધારાના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે અબ તુમ્હારે હવાલે બચત સાથીઓ, પેટ્રોલ ડીઝલ 4 વર્ષમાં સૌથી મોંઘા, હવે મોંઘવારીની નવી લહેરનો એલાર્મ. સંદેશ લખે છે આખરે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટર દીઠ 3 રૂપિયા નો વધારો ઝીકાયો. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે નયા ભારત, પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘુ એટલું સારું, ઈરાન યુદ્ધની અસર, ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી. આ સાથે અબુધાબીમાં ભારતના 47,880 કરોડનું રોકાણ કરશે આ સમાચાર નવગુજરાત સમયમાં વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારના શ્રેણીબદ્ધ પગલાં, સમારોહ સાદગીપૂર્ણ, લોકાર્પણ વર્ચ્યુઅલ, આવતા વર્ષથી નીટ ઓનલાઈન જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેનન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો, 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સદાબહાર ગીતોનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આંધી ફિલ્મના આ ગીતથી, યુગલ સ્વર લતા મંગેશકર અને કિશોર કુમારનો.

સદાબહાર ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ શ્રી 420 આ ફિલ્મનું ગીત આશા ભોંસલે મલનાડે અને સાથીઓનો સમસ્વર્ગ.

સદાબહાર ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ અપનાપન ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો યુગલ સ્વર.

આવારા ફિલ્મના આ ગીત સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે.
1: સવારે સવારે કાર્યક્રમ સાંભળતા અમારા સૌ શ્રોતા મિત્રોનું હું આપની દોસ્ત નિમિષા જાની કાર્યક્રમમાં સપ્રેમ સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુમધુર ગીતથી.

મિત્રો, ધર્મ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું સોનુ નિગમના સ્વરમાં. મિત્રો, આજે 16મી મે છે, જેને સિક્કિમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1975માં ભારતના 22મા રાજ્ય તરીકે સિક્કિમને અધિકારિક રીતે સામેલ કરાયું. તેથી સિક્કિમ રાજ્ય સ્થાપના દિવસ તરીકે આ દિવસની ઉજવણી કરાય છે. મિત્રો, સિક્કિમની વાત કરીએ તો સંપૂર્ણ ઓર્ગેનિક સ્ટેટ છે, પર્યાવરણની જાળવણીમાં અગ્રેસર છે, પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવે છે. ત્યાંની પ્રકૃતિની સુંદરતા મન મોહી લે છે. પ્રાકૃતિક તત્વોની જાળવણીને લઈને ખૂબ જ સભાન એવું આ સિક્કિમ રાજ્ય અને તેનું પાટનગર ગંગટોક મન મોહી લે છે. સિક્કિમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ આ સુમધુર ગીત.

0: બુંદ જો બન ગઈ મોતી. આ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું મુકેશના સ્વરમાં. ગીતના શબ્દો લખ્યા ભરત વ્યાસે અને સંગીતબદ્ધ કર્યું સતીશ ભાટિયાએ.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ

0: લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, શાંતિપૂર્વક એક સાથે રહેવાનો સંદેશ આપતો આંતરરાષ્ટ્રીય દિવસ પણ 16મી મેના રોજ મનાવવામાં આવે છે. યુદ્ધની વિભીષિકા વચ્ચે આજનો આ દિવસ વિશ્વને શાંતિ સંદેશ આપે છે. આપણે સૌ હાલના સમયથી વિદિત છીએ જ, યુદ્ધથી કોઈનું કલ્યાણ સંભવ નથી. હળીમળીને રહીશું તો જ આ પૃથ્વીને અને પૃથ્વી પર વસતા દરેક સજીવને અભયનું વરદાન મળશે. યુદ્ધથી સર્જન કરતા વિનાશ વધુ થાય છે. અને મિત્રો, સમગ્ર વિશ્વને શાંતિપૂર્વક હળીમળીને રહેવાનો સંદેશ આપતો આજનો આ આંતરરાષ્ટ્રીય દિવસ તો જ ઉજવાયેલો સાર્થક રહે, જ્યારે બધા દેશો વૈમનસ્ય ભૂલીને સહકારિતાને પ્રોત્સાહન આપે. આપને સૌને શાંતિના સંદેશ સાથેના જીવનવ્યાપનની શુભકામનાઓ સાથે સાંભળીએ આ ગીત.

0: હમદોનો ફિલ્મની આ રચના હમણાં આપે સાંભળી લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: મિત્રો, આપણા જીવનમાં પ્રકાશનું ઘણું મહત્વ છે. સૂર્યપ્રકાશ સિવાય અન્ય પ્રકાશ પણ જીવનમાં અસ્તિત્વ ધરાવે છે. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ છે. ઈસવીસન 1960માં ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેમન દ્વારા કરવામાં આવેલા પ્રથમ સફળ લેસર ઓપરેશનની વર્ષગાંઠ પર દર વર્ષે 16મી મેના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે લાઇટ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. યુનેસ્કો દ્વારા વૈશ્વિક ફલક પર નવી ટેકનોલોજીઓ, પ્રમોટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વૈશ્વિક ફલક પર ઉર્જા ક્ષેત્રે ચેલેન્જીસ, શિક્ષણ, કોમ્યુનિકેશન અને આરોગ્ય, આ બધા જ ક્ષેત્રોમાં અવેરનેસ લાવવાના ઉમદા ઉદ્દેશ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

0: જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી, આ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું મુકેશના સ્વરમાં. મજરૂ સુલતાનપુરીના શબ્દો અને સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ.

0: પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગોલમાલ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

0: મિત્રો, આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની રજા આપશો. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો મારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 9:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળતા પહેલા સાંભળીએ આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી

0: પ્રશ્ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ. નરસિંહ મહેતાની આ રચનાથી સમુસ્વર અબરામ ભગત અને સાથીઓનો

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળો.

0: ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ હંસા દવેના સ્વરમાં કવિ નરસિંહ મહેતાની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ આશિષ દેસાઈના સ્વરમાં નરસિંહ મહેતાની આ રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ હેમા દેસાઈ અને સોલી કાપડિયાના સ્વરમાં નરસિંહ મહેતાનું આ પદ.

0: મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 10 વાગે અત્યારના મુખ્ય સમાચાર પાસે.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું, સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા પ્રતિબદ્ધ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ગંગટોકમાં સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢીઓ માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ ડોક્ટર ડી પુરંદેશ્વરીની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી. ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 390 એસટી બસ દોડશે. રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા. ભાવનગરના મહુવાની માલણ નદીનો પુલ જર્જરિત થતાં બંધ કરાયો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા માર્કેટયાર્ડ ખાતે 37 લોકોને અકસ્માત વીમા સહાયના 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. હવામાન વિભાગે ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં આજે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી. આઈપીએલ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો થશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ મોટા ઘરની વહુના આ ગીતથી. સ્વર લતા મંગેશકરનો.

ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ મેરુ મુલાંદે ફિલ્મનું આ ગીત, સમુસ્વર મહેશ કુમાર, પ્રફુલ દવે અને સાથીઓનો.

ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ વણઝારી વાવ ફિલ્મનું ગીત, સમુસ્વર મહેન્દ્ર કપૂર, દમયંતી બરડાઈ, નરેશ કનોડિયા અને સાથીઓનો.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 10:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના આ ગીતથી, સમુસ્વર કુમાર શાહનું, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓનો.

0: હમ આપકે હે કોન, આ ફિલ્મનું ગીત સાંભળીએ. લતા મંગેશકર, એસપી બાલાસુબ્રમણ્યમ અને સાથીઓના સ્વરમાં.
1: One, let's start the fun.

0: મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે આદિત્ય નાયક, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે ગૌરાંગ ઠાકરની રચના

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી કૈલાશ પંડિતની રચના આદિત્ય નાયકના કંઠે. હવે સાંભળી દેવાંગી ભટ્ટની રચના આદિત્ય નાયકના જ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આદિત્ય નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના મીડિયાના અહેવાલને નકારી કાઢ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ગંગટોકમાં સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની રાજ્યની મુલાકાતે આજે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આવતીકાલે ગાંધીનગરના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તમામને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા સાથે આવવા હાકલ કરી. ઇઝરાયેલ અને લેબેનોન 45 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની ફરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષમાં 240 દાતાઓ દ્વારા 1032 અંગો અને પેશીઓનું દાન કરાયું. બપોરે 1:05 આણંદથી ઉપડતી આણંદ ગોધરા મેમુ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. અને હવામાન વિભાગે ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં આજે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા અનુપમા ફિલ્મના ગીતથી.

99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરે ગાયેલું રાહગીર ફિલ્મ ગીત.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ

8મી જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. કાર્યક્રમમાં હવે સાંભળશો શબા ફિલ્મનું ગીત, જેને ગાયું છે શમશાદ બેગમ અને સાથીદારોએ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરન અને અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ હરિહરન અને અલકા યાજ્ઞિકે ગાયલી જાવેદ અખ્તરની બીજી એક રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: રૂના લઈ લઈને સ્વરમાં હવે સાંભળશો કતિલ શિફાઈની આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો શુભા મુદગલના કંઠમાં પ્રસૂન જોશીની રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શોભા મુડગલ અને સાથીઓએ ગાયેલી પ્રસૂન જોશીની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે, આજે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આવતીકાલે ગાંધીનગરના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના માળખા પરના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. સૂચનો 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. ગૃહમંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થાના માળખાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયન ઉભી કરવાની મંજૂરી આપી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ચીન પ્રવાસના અંતિમ દિવસે બંને દેશો વચ્ચે એક મોટો વિમાન સોદો. ચીન અમેરિકા પાસેથી 200 બોઇંગ જેટ ખરીદવા માટે સંમત. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવાના કડક આદેશ અપાયા. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ધામ ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો. તાપી જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ 6 વર્ષમાં 19,000થી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગંભીર ગેરરીતિ બદલ વાજબી ભાવની દુકાનનો પરવાનો રદ. અને ડાંગ જિલ્લાના 3 તાલુકામાં 4 સ્થળોએ બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરાયું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અમન લેખડીયાએ ગાયેલી હેમેન શાહની રચનાથી.

પાર્થિવ ગોહિલ અને પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલી હેમેશાની રચના આપે સાંભળી. અને હવે સાંભળશો મીનાક્ષી શર્માને, શબ્દો વિનોદ જોશીના.

0: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: નમસ્તે મારા વહાલા શ્રોતા મિત્રો, મે મહિનાના શનિવારની આ બળબળતી બપોરમાં તમારી સહિયર રૂપા હું તમારું સ્વાગત કરું છું સહિયર કાર્યક્રમમાં. તો ચલો મન અને મગજને થોડી ઠંડક આપે તેવી વાતો કરીએ. તો શરૂ કરીએ એક વાર્તાથી અને પછી તમે મને કહેજો કે મેં આ વાર્તા શા માટે કહી. એક વિશાળ જંગલમાં પક્ષીઓ માટે એક અદભુત શાળા હતી. 10મા અને 12મા ધોરણનું પરિણામ આવ્યું એટલે જંગલમાં ભારે ચહલપહલ મચી ગઈ. બધા જ પક્ષીઓ અને તેમના માતા પિતા મૂંઝવણમાં હતા કે હવે આગળ શું કરવું. જંગલના સૌથી વિદ્વાન ગણાતા ઘુવડ કાકા પાસે બધા સલાહ લેવા પહોંચ્યા. સૌથી પહેલા સમડીના પપ્પા આવ્યા અને એ કહે, કાકા, મારી દીકરીને તો સાયન્સ જ લેવડાવવું છે. મારે તેને આકાશની ઊંચાઈઓ માપતા જોવી છે. ભલે ને એને ગણિતમાં થોડો ડર લાગતો હોય, પણ મારે તો એને એરોનોટિકલ ઇન્જિનિયર બનાવવી છે. થોડી વારમાં કાગડાભાઈ આવ્યા. ઘુવડ કાકા, મારે મારા દીકરાને કોમર્સમાં નાખવો છે. એ ગણતરી કરવામાં પાક્કો છે. ક્યાંથી કેટલો ખોરાક મળશે એનો હિસાબ એ અત્યારથી બરાબર રાખે છે. ત્યાં મોરના પપ્પા આવ્યા અને એ દુઃખી થઈને બોલ્યા, મારા દીકરાને તો ઘુવડ કાકા ખૂબ સારા ટકા આવ્યા છે અને તો એ કહે છે કે મારે તો આર્ટસ લેવું છે. એને તો નાચવામાં, રંગોમાં અને કળામાં રસ છે. મને તો ડર લાગે છે કે લોકો શું કહેશે. જે ઠોઠ હોય એ લોકો આર્ટસ લે. બધાને લાગશે કે મારો દીકરો તો સાવ ઠોઠ છે. ઘુવડ કાકાએ શાંતિથી બધાને સાંભળ્યા અને પછી એક લાકડી જમીન પર ખોડીને બધા પક્ષીઓને બોલાવ્યા અને તેમણે એક સ્પર્ધા જાહેર કરી. જે પક્ષી સૌથી ઊંચે ઉડશે એ જ શ્રેષ્ઠ ગણાશે. સમડી તો ફટાફટ આકાશમાં પહોંચી ગઈ, પણ મોર બિચારો થાકી ગયો. પછી કાકાએ બીજી સ્પર્ધા રાખી. જે સૌથી સુંદર નૃત્ય કરશે એ શ્રેષ્ઠ. અને હવે મોર કળા કરીને બાજી મારી ગયો અને સમડીને તો નાચતા આવડતું જ નહોતું. ઘુવડ કાકા હસ્યા અને બોલ્યા, જોયું, જો તમે માછલીને ઝાડ પર ચડવાની આવડતથી માપશો તો એ આખી જિંદગી પોતાને મૂર્ખ જ માનશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનના આ પ્રખ્યાત વિધાનથી ઘુવડ કાકાએ વાલીઓને સમજાવ્યું કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પ્રતિભાશાળી હોય છે. માછલી પાણીમાં તરવા માટે સર્જાયેલી છે, ઝાડ પર ચડવા માટે નહીં. તેવી જ રીતે દરેક વિદ્યાર્થી કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. આપણે આપણી સરખામણી ખોટી જગ્યાએ કરીશું તો આપણને હંમેશા એમ જ લાગશે કે આપણે નક્કામાં છીએ. પરંતુ જો આપણે આપણું સાચું ક્ષેત્ર ખરા સમયે શોધી લઈએ તો આપણે પણ પ્રતિભાશાળી સાબિત થઈ શકીએ છીએ. માટે જો સમડીને આકાશના રહસ્ય ગમે છે તો તેને સાયન્સ લેવા દો, કાગડાને હિસાબ કિતાબ ગમે છે તો તેને કોમર્સ લેવા દો, અને મોરને કળા અને સંસ્કૃતિ ગમે છે તો ભલે ને તે આર્ટસ લે. એ કલેક્ટર કે મોટો કલાકાર બનીને આપણા જંગલનું નામ રોશન કરી શકે છે. કોઈ પણ પ્રવાહ નાનો કે મોટો નથી હોતો. તમારી અંદર કઈ સ્કિલ છુપાયેલી છે તેને ઓળખો અને પોતાના રસ મુજબ વિષયની પસંદગી કરો. તો મારા હોશિયાર શ્રોતા મિત્રો, તમે સમજી જ ગયા છો કે આ વાર્તા મેં શા માટે કહી. હમણાં જ ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી બહાર લાવવા અને તેમને થોડુંક માર્ગદર્શન મળી રહે, બસ એટલો જ મારો હેતુ છે. મિત્રો, બોર્ડ્સની પરીક્ષાઓના પરિણામ પછી મુખ્ય 3 પ્રવાહ વિદ્યાર્થીઓની સામે હોય છે.

સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ. જો એક બે સાદા ઉદાહરણથી તમને સમજાવું તો આપણે પંખાનું ઉદાહરણ લઈએ. પંખો કેવી રીતે ફરે છે, એની અંદર કયું મેકેનિઝમ કામ કરે છે, ઇલેક્ટ્રિક પાવરની સપ્લાય કઈ રીતે થાય છે, એ બધું સાયન્સ છે. પંખો વેચીને કેટલા પૈસા કમાવી શકાય, પંખો કઈ સ્પીડ પર ચાલે તો બિલ ઓછું આવે, એ બધું કોમર્સ છે. અને માણસને પંખાની જરૂર કેમ પડી અને માણસના જીવન પર પંખાની શોધથી શું અસર થઈ, એ હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ છે. છે ને સરળ સમજવું. વધુ એક મજેદાર ઉદાહરણ લઈએ. જો આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ તો ફિલ્મની ટેકનોલોજી, એની સાઉન્ડ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ એ સાયન્સ છે. મૂવીનું બજેટ અને તેની કમાણી એ કોમર્સ છે. પણ ફિલ્મની વાર્તા, તેના સંવાદો, તેમાં થતો અભિનય, તેનું સંગીત અને લોકો સુધી પહોંચતી લાગણીઓ એ હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ આર્ટ્સની. ઘણા લોકોને લાગે છે કે આર્ટ્સ એટલે માત્ર ચિત્રકામ કે સંગીત, પણ હ્યુમેનિટીઝ એનાથી ઘણું મોટું અને ઊંડું ક્ષેત્ર છે. આ પ્રવાહમાં મુખ્યત્વે માનવ સમાજ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. હ્યુમેનિટીઝમાં તમે હિસ્ટ્રી, આપણે ક્યાંથી આવ્યા, આપણા પહેલાના રાજાઓ અને સંસ્કૃતિઓ કેવી હતી, જ્યોગ્રાફી, આપણી પૃથ્વી કેવી છે, ક્યાં કેવું વાતાવરણ છે અને માનવ જીવન પર તેની શું અસર છે, પોલિટિકલ સાયન્સ એટલે કે રાજ્યશાસ્ત્ર, દેશ કેવી રીતે ચાલે છે, કાયદાઓ શું છે, લોકશાહી શું છે, સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર, આપણો સમાજ, આપણા રીત રિવાજો અને સામાજિક માળખું કેવી રીતે કામ કરે છે, સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન, માણસનું મગજ કેવી રીતે વિચારે છે, લોકોના વર્તન પાછળનું કારણ શું હોય છે, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, પૈસા, બજાર અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, અને લિટરેચર એટલે કે સાહિત્ય, ભાષાઓ અને તેમાં લખાયેલી વાર્તાઓ, કવિતાઓ દ્વારા માનવીય લાગણીઓને સમજવી, આ બધા જ વિષયો તમે હ્યુમેનિટીઝમાં ભણી શકો છો. આર્ટ્સમાં તમારે ગોખવું નહીં પડે, પણ કેમ અને કેવી રીતે એ પ્રશ્નો પૂછતા રહેવા પડશે. આર્ટ્સ ભણી લીધા પછી તમે માત્ર શિક્ષક જ નહીં, પણ વકીલ, કલેક્ટર, પત્રકાર, સાયકોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ કે સોશિયલ મીડિયા મેનેજર પણ બની શકો છો. બીજી પસંદગી તમે કરી શકો છો સાયન્સની. વિજ્ઞાન પ્રવાહ એટલે પેલી વિજ્ઞાનની રોલર કોસ્ટર રાઇડમાં બેસવું. અહીં રોમાંચ પણ છે, થોડો ડર છે, પણ જો મજા પડી જાય તો કેરિયરનું રોકેટ સીધું અવકાશમાં જાય. સાયન્સમાં મુખ્યત્વે બે ગ્રુપ હોય છે જે તમારું ભવિષ્ય નક્કી કરે છે. જો તમને આંકડાઓ સાથે રમવું ગમે અને એક્સ અને વાયની કિંમત શોધવામાં તમને મજા આવે તો તમે ગ્રુપ એ એટલે કે મેથ્સ રાખી શકો છો, જેમાં મુખ્ય વિષયો ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર, કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર અને મેથ્સ એટલે કે ગણિત એ હોય છે. ગ્રુપ એ સાથે સાયન્સ કર્યા બાદ ઇન્જિનિયરિંગના તમામ ક્ષેત્રો તમારા માટે ખુલી જાય છે. એ સિવાય તમે આર્કિટેક્ચર કે બીએસસી પણ કરી શકો છો. અને જો તમને માનવ શરીર, વનસ્પતિ અને જીવજંતુઓ વિશે જાણવામાં રસ હોય તો તમે ગ્રુપ બી એટલે કે બાયોલોજી, જીવ વિજ્ઞાન રાખી શકો છો. તેમાં મુખ્ય વિષય છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. ગ્રુપ બી સાથે 12મું પતાવ્યા બાદ તમે એમબીબીએસ, આયુર્વેદિક કે હોમિયોપેથી ડોક્ટર, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરપી અથવા એગ્રીકલ્ચર જેવા કરિયર ઓપ્શન્સ પસંદ કરી શકો છો. જેમને ગણિત અને જીવ વિજ્ઞાન બંને ગમે છે તેઓ બંને રાખી શકે છે, પણ સાચવજો, તમારી મહેનત ડબલ થઈ જશે. અને સાયન્સમાં માત્ર 12મું પાસ કરવું પૂરતું નથી, સારી કોલેજમાં એડમિશન લેવા માટે તમારે અલગ અલગ પરીક્ષાઓ આપવી પડે છે. ગુજરાત રાજ્યની ઇન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં એડમિશન માટે ગુજરાતની સીઈટી, આઈઆઈટી અને એનઆઈટી જેવી ટોચની ઇન્જિનિયરિંગ કોલેજોમાં જવું હોય જેઈઈની મેઇન્સ અને એડવાન્સ એક્ઝામ્સ આપવી પડે છે. અને જો તમારે ડોક્ટર બનવું હોય તો તમારે નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે. સાયન્સ લીધા પછી જો તમે ઈચ્છો તો તમે એમબીએ પણ કરી શકો છો જે કોમર્સનો વિષય છે, અને યુપીએસસીમાં પણ જઈ શકો છો જે આર્ટ્સનો વિષય છે. પણ કોમર્સ કે આર્ટ્સવાળા ફરીથી સાયન્સમાં આવી નથી શકતા. તમારું મગજ જો તાર્કિક રીતે વિચારતું હોય અને તમે વસ્તુઓને કેમ અને કેવી રીતે એ નજરથી જોતા હો તો સાયન્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મિત્રો, સાયન્સ આપણે ધારીએ છીએ તેટલું અઘરું નથી, પણ જો તમને તેમાં રસ હોય તો તે મહેનત માગે છે, પણ બદલામાં તે તમને એક એવું કરિયર આપે છે જે તમને સમાજમાં માન અને મોભો બંને અપાવશે. હવે વાત કરીએ આપણા ગુજરાત

ભારતીયોના ફેવરેટ અને લોકપ્રિય પ્રવાહ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિશે. જો તમને ગણતરી કરવામાં મજા આવતી હોય, પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જાણવામાં રસ હોય અને ભવિષ્યમાં બિઝનેસ ટાઇકુન બનવું હોય તો કોમર્સ તમારા માટે જ બનેલું છે. કોમર્સમાં એવા વિષયો હોય છે જે તમને દુનિયાના આર્થિક વ્યવહારો સમજાવે છે. અકાઉન્ટન્સી એ કોમર્સનો આત્મા છે. તેમાં હિસાબો રાખવા, નફો નુકસાન શોધવું, બેલેન્સ શીટ બનાવતા શીખવું, સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર, ડેટા અને નંબરો સાથે રમીને ભવિષ્યનું અનુમાન લગાવવું, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, માંગ પુરવઠો ફુગાવો અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે તેની સમજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ધંધો કેવી રીતે શરૂ કરવો, કર્મચારીઓનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, માર્કેટિંગ શું છે, માર્કેટિંગ કેવી રીતે કરવું, આ બધું જ તમને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં શીખવા મળે છે. અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, કંપનીના કાયદાઓ અને શેરબજાર વિશેની માહિતી તમે આ સબ્જેક્ટમાં શીખી શકો છો. કોમર્સ એટલે માત્ર બેંકમાં ક્લર્ક બનવું એટલું જ નહીં, અહીં પણ આસમાન જેવડી તકો છે. કોમર્સ કર્યા બાદ તમે સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો છો. કંપની સેક્રેટરી, કંપનીના કાયદાકીય કામો સંભાળવાનું કામ તમે કરી શકો છો. અને જો તમને મોટી કંપનીમાં મેનેજર બનવાનું સ્વપ્ન હોય તો તમે એમબીએ કરી શકો છો અથવા પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. બેંક મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કે સ્ટોક માર્કેટ એનાલિસ્ટ, આ બધી જ તકો તમારા માટે ખુલી જાય છે. વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વહાલા માતા પિતાઓ, જો આ બધું સાંભળીને તમને થોડું ટેન્શન આવી ગયું હોય તો ચલો થોડા હળવા થઈ જઈએ અને એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: બહેનો, કહેવાય છે કે એક સ્ત્રી આખા ઘરનો આધારસ્તંભ હોય છે, પણ શું તે ખરેખર પોતાનું એ રીતે ધ્યાન રાખે છે? એ વિશે વાત કરવા આજે આપણી સાથે છે ડોક્ટર ધારા રાવ, જેઓ વડોદરામાં વેલનેસ અને કાઉન્સેલિંગ ક્લિનિક ચલાવે છે. તેઓ આજે આપણી સાથે સ્ત્રીઓમાં થતા કેન્સર, તેના લક્ષણો, તેની તપાસ કઈ રીતે કરાવી, ઉપચાર અને તકેદારી વિશે વાત કરશે. ડોક્ટર ધારા, તમારું સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ મેમ.
0: ડોક્ટર ધારા રાવ, પ્લીઝ તમારો ટૂંકો પરિચય આપો.
1: મેમ, મારું નામ ડોક્ટર ધારા વૈભવ રાવ છે. હું વ્યવસાય એક કન્સલ્ટન્ટ હોમિયોપેથિક ડોક્ટર છું અને વડોદરામાં છેલ્લા 17 વર્ષથી હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી રહી છું.
0: ડોક્ટર ધારા, સ્ત્રીઓમાં આજકાલ કયા પ્રકારના કેન્સરોની શક્યતા વધારે જોવા મળે છે એ વિશે અમારી બહેનોને જણાવો.
1: એકચ્યુઅલી આ છેલ્લા 10-20 વર્ષમાં સ્ત્રીઓમાં કેન્સરના કેસીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.

0: અને એક આપણે આ એક નેગેટિવ ઇવેન્ટને પોઝિટિવલી જોવા જઈએ, ધારો કે તો એવું છે કે આપણે તપાસની બધી આપણી પાસે ફેસિલિટીઝ વધી છે ને, એના લીધે આપણને કેસીસ અર્લી ડાયગ્નોઝ થઈ રહ્યા છે. તો કયા કયા હોઈ શકે? તો એની અંદર સૌથી પહેલું બહુ જ કોમન જે છે એ બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, અને સ્ત્રીઓને પણ ઘણી વખત બોન કેન્સર થઈ શકે છે અથવા તો શરીરના કોઈ પણ અન્ય અંગનું પણ કેન્સર થઈ શકે છે. પણ સૌથી જે મોસ્ટ પ્રોમિનન્ટ છે જેની માટે આપણે કાળજી રાખવાની જરૂર છે એ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર છે.
1: જી મેડમ, કઈ ઉંમરે આ બંને કેન્સર સ્ત્રીઓમાં વધારે જોવા મળતા હોય છે?
0: પહેલા છે ને મેમ, એવું હતું કે તમને જીવનના પહેલા બીજા દશકામાં તમને ક્યાંય કશું ખબર જ ન પડે કે શરીરમાં કોઈ તકલીફ છે કે નથી. પણ સરપ્રાઇઝિંગલી હવે લેટ ટ્વેન્ટીઝમાં પણ ઘણી વખત કેન્સર ડાયગ્નોઝ થઈ શકે છે. પણ ઓન એન એવરેજ આપણે એક ઉંમરનો ગાળો જો પકડવા જઈએ તો તમે 35 વર્ષની ઉંમર ક્રોસ કરો, 30-35 પછીની જે ઉંમર ક્રોસ કરો તો એ 35-40 વર્ષની ઉંમર તમે બહુ હાઈલી સસેપ્ટેબલ છો કે તમને બ્રેસ્ટ કેન્સર માટે ના તમે એક વિક્ટિમ થઈ શકો. અને સેમ એવું જ કે 40-50ની વચ્ચે આ સર્વાઇકલ કેન્સરના ચાન્સીસ વધી શકે. એટલા માટે જ આપણે કહીએ કે તમે એક વખત 35 ક્રોસ કરો તો વર્ષે એક વખત તમારે પોતાની બોડીનું સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ, એ અનિવાર્ય છે.
1: જી મેડમ, બહેનોમાં એવા કયા લક્ષણો જોવા મળે છે જેને કારણે બહેનોએ ચેતી જવું જોઈએ?
0: દરેકના સિમ્પટમ્સ અલગ છે મેડમ. આમાં એવું છે કે તમારે પોતાની જાતની કાળજી અને એક બીજો એક શબ્દ છે કે ચેતતા નર સદા સુખી. તો આપણા કેસમાં ચેતતી નારી સદા સુખી, કે તમને રેગ્યુલર જ્યારે પણ બહેનોને એવું લાગે કે મારા શરીરમાં કોઈક એવો અનિચ્છનીય ચેન્જ છે કે જે પહેલા નહોતો, કે જેના લીધે મારા વર્કિંગ એફિશિયન્સીમાં બહુ ફરક પડ્યો, મને સતત થાક લાગવો, સતત વજન ઉતરી જવું મારું, સતત કોઈ પણ જગ્યાએ તમને કોઈ એવું લાગે કે ઓવરગ્રોથ, એવું લાગે કે જાણે મને ગાંઠ ડેવલપ થઈ છે. તો હું બ્રેસ્ટ કેન્સરની વાત કરું તો તમે નાતી વખતે જાતે રોજ સેલ્ફ એક્ઝામિનેશન અરીસામાં જોઈને કરવાનું છે, અને હાથ ફરે એમાં તમને ખ્યાલ આવી જાય કે અંદર કોઈક જગ્યાએ કોઈ લિમ્ફનોડ એનલાર્જ થયેલો છે કે નહીં, કે કોઈ ગાંઠ તમને બ્રેસ્ટમાં કે બગલમાં ફીલ થાય છે કે નહીં. સેમ એવું જ કે યોનિના માર્ગેથી જો કોઈ અનિચ્છનીય સ્ત્રાવ આવે, અતિશય દુર્ગંધ આવે, અથવા તો પછી સમાગમ પછી બ્લીડિંગ થાય. સર્વાઇકલ કેન્સર જે છે એનું સૌથી મોટી નિશાની જ એ છે કે પોસ્ટ કોએટલ બ્લીડિંગ, સમાગમ પછી બ્લીડિંગ થાય. તો આ જે વસ્તુઓ છે એ ચેતવા માટેની છે કે તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ.
1: જી મેડમ, તો આની તપાસ બહેનોએ કઈ રીતે કરાવવી જોઈએ?
0: મેં કીધું ને કે સૌથી પહેલા બ્રેસ્ટ સ્ક્રીનિંગમાં કેવું છે કે એ સેલ્ફ એક્ઝામિનેશન ઇઝ ધ ફર્સ્ટ ટૂલ. એટલા માટે કે તમે સેલ્ફ એક્ઝામિનેશન જ્યારે પણ કરશો તો અરીસા સામે ઉભા રહી નાતી વખતે સાબુની ગોટી જ્યારે તમારા શરીર પર ફરે અથવા તો હાથમાં સાબુ લઈને જ્યારે તમે એ એરિયાને એક્ઝામિન કરો તો અંદર રહેલી નાનામાં નાની તમને લખોટી કે સિંગદાણા જેટલો ઓવરગ્રોથ હોય ને તો તમને તમારા સ્પર્શમાં ફીલ થઈ જાય. બગલમાં પણ એ ઓવરગ્રોથ હોય ને તો એ તમને તમારા સ્પર્શમાં ફીલ થઈ જાય. એટલે એક સેલ્ફ એક્ઝામિનેશન દરેક સ્ત્રીએ અરીસા સામે એટલીસ્ટ તમે રોજ ના કરો, વીકમાં એક વાર કરો. બીજું, વર્ષમાં એક વાર પેપસ્મિયર અને મેમોગ્રાફી આ બે કરાવવાનું. એટલા માટે કરાવવાનું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઘણી વખત સ્ત્રીઓ ડરના માર્યા નથી કરાવતી કે મને કંઈક આવી જશે તો. પણ ટેકનોલોજી, મેડિસિન, મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આવી જશે તો એની દવા થશે. પણ જો તમને એક એક સ્ટેજ ઉપર વધી ગયા પછી ખબર પડશે ને તમે વધારે હેરાન થાવ, એના કરતા નિયમિત ચેકઅપ એ ઇચ્છનીય છે.
1: જી મેમ, આપે કહ્યું કે મેમોગ્રાફી અને પેપસ્મિયર, તો મેમોગ્રાફી ટેસ્ટ એ શું છે?
0: મેમોગ્રાફી એ એક જાતની આપણે જેવી રીતે એક્સરે કરાવીએ ને એવી જ એક મશીનરી છે કે જેમાં આપણા સ્તનની તપાસ થાય છે. અને સ્તનમાં જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઓવરગ્રોથ હોય, કોઈ પણ પ્રકારની ગાંઠ હોય તો એમાં આપણે તરત જ ડિટેક્ટ કરી શકીએ છીએ. અને મેમોગ્રાફીની જેવું જ, ધારો કે તમે સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી, ફેમિલી હિસ્ટ્રી નથી તમને કેન્સરની, અને તમારે ખાલી તપાસ કરાવવી છે, તો મેમોગ્રાફી જેવું જ મેમોસોનોગ્રાફી પણ થઈ શકે.

0: મુહૂર્ત કે સોનોગ્રાફી જેવું જ એક મશીન, સોનોગ્રાફી જેવી જ પ્રક્રિયા, પણ એ તમારી બ્રેસ્ટ પર, બ્રેસ્ટની સોનોગ્રાફી, વિચ ઇઝ નોન એઝ મેમોસોનોગ્રાફી.
1: જી, અને ગર્ભાશયના કેન્સર માટે પેપ્સમિયર ટેસ્ટ જે છે એ શું છે?
0: પેપ્સમિયર એક એવો ટેસ્ટ છે કે જે તમારી યોનિના માર્ગે, પેપ્સમિયર એટલે આપણે જે પહેલાના જમાનામાં વાડીલાલના આઈસ્ક્રીમમાં લાકડાની એક ચમચી આવતી હતી, જો આપને યાદ હોય તો, બરાબર, એવો એક સ્પેચ્યુલાથી યોનિના માર્ગનો સ્ત્રાવ જે છે એને, એનું સેમ્પલ લઈને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, અને એ ઇન્વેસ્ટિગેશનમાં નોર્મલ સેલના બદલે કેન્સરના સેલ હોય તો એ પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ, પોતાની દેખાવાની સ્ટાઇલ અને પોતાનું કામ બધું બદલે, તો એને આપણે હિસ્ટોપેથોલોજી કહીએ. એટલે એ ચેન્જ કરે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ નોર્મલ સેલના બદલે બીજા સેલ છે, મતલબ કે અંદર કેન્સર ડેવલપ થઈ રહ્યું છે. તો એ પેપ્સમિયર છે.
1: તો બહેનો, એ કઈ ઉંમરે આ બંને ટેસ્ટ કરાવવા જોઈએ?
0: મારી દ્રષ્ટિએ અને જે પ્રમાણે બધું બદલાઈ રહ્યું છે અને સમય પ્રમાણે જેમ રોગો બદલાઈ રહ્યા છે એ પ્રમાણે 35 વર્ષ તમને પૂરા થાય એટલે વર્ષે એક વાર તો એટલીસ્ટ આ તપાસ કરાવવી જ જોઈએ, અને એ ડર વિના કે કંઈક આવશે તો, કંઈક આવશે તો સારવાર શક્ય છે, પણ ખબર જ નહીં પડે તો સારવાર શક્ય નથી.
1: જી, ચોક્કસ. મેડમ, જે સર્વાઇકલ કેન્સરની રસી અપાય છે બહેનોને, તે કઈ ઉંમરે અપાવવી સૌથી શ્રેષ્ઠ છે, અને શું લગ્ન પછી કે મોટી ઉંમરે આ રસી લઈ શકાય?
0: બાય એન્ડ લાર્જ મેડમ એવું છે કે સર્વાઇકલ કેન્સરની રસીનું જે મેઇન રૂટ છે, આપણે મુખ્ય જે એનો મુદ્દો છે એ છે કે દીકરી છે સેક્સ્યુઅલી એક્ટિવ થાય, લગ્ન થાય એ પહેલા અપાવી દેવી વધારે જરૂરી છે. અને ઉંમરનો ગાળો જે કહીએ આપણે તો એ 9-14 વર્ષનો ગાળો છે, અને જે અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે. માનનીય ભારત સરકારશ્રીએ 28 ફેબ્રુઆરીથી સર્વાઇકલ કેન્સરની જે રસી છે એ તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક આપવાની શરૂ કરી છે. તો હું લોકોને કહીશ કે એનો લાભ લો આપ. અને બાકી પરિણીત સ્ત્રીઓની ને મોટી ઉંમરની વાત આવે તો આપ પ્રોટોકોલ પ્રમાણે પેપ્સમિયર કરાવો, નેગેટિવ આવે પછી આપના ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે લઈ શકો છો.
1: આ સાથે જ આ બંને રોગ બહેનોમાં ડેવલપ ન થાય તે માટે બહેનોએ શું તકેદારી રાખવી જોઈએ?
0: એક છે મેડમ કે તમારી લાઇફસ્ટાઇલ, આપણી જીવનશૈલી છે ને એ આપણા શરીર પર, મન પર બહુ અસર કરે. તો આ બધા ડિઝીઝ, આ બધી બીમારી જે વધી છે એનું એક કારણ આપણી જીવનશૈલી જ છે. તો જે પ્રમાણે આપણા ખોરાકના પ્રકાર બદલાયા, આપણે ફાસ્ટફૂડ વાળી જનરેશન થઈ ગયા અને દર 3 દિવસે બહારનું મેદાનું બધું ખાવા જોઈએ છે, એટલે જીવનશૈલી પહેલું કે તમે જીવનશૈલી સરળ કરો. સ્ટ્રેસ રિલીઝિંગ ટેકનિક્સ કહીએ આપણે એને, કે તમને ગમતી પ્રવૃત્તિ કરો, તમારા માટે જીવો થોડુંક. અને હોર્મોન, એક ટ્રાન્ઝિશન ફેઝ આવે આપણો કે જેની અંદર પ્રી મેનોપોઝમાં આ બધી બીમારીઓ આવવાના પણ ચાન્સીસ વધી જાય છે. તો ઘરના સભ્યો સ્ત્રીની કાળજી લે, એને એને એ હૂંફ આપે, એને સારવાર આપે, મલ્ટીવિટામિન્સ આપો. અને જો તમને જીનેટિક હિસ્ટ્રી હોય કે વારસામાં માતાને હતું, તો આપણે ચેતતા રહીએ.
1: જી ડોક્ટર ધારા, મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય બાબતે બીજી કઈ કાળજી લેવી જોઈએ?
0: સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની 3-4 મુખ્ય વસ્તુઓ છે જે ખરેખર હું એવું ઈચ્છું કે દરેક સ્ત્રીએ સમજવી ઘણી જરૂરી છે આ જમાનામાં. સૌથી પહેલું તો પહેલું સુખ તે જાતે ના રહ્યા. તમે સારા અને સાજા હશો ને તો તમારો પરિવાર સચવાશે, તમે પથારીમાં હશો તો નહીં સચવાય. એટલે તમે નિયમિત ખાઓ, પરિવારને ખવડાવીને ખાતા કરતા પોતે પહેલા ખાઈ લો, તમારામાં પોષણ રાખો તો તમે પરિવારને વધારે સારી રીતે ખવડાવી શકશો, નંબર 1. નંબર 2, તમે નિયમિત મલ્ટીવિટામિન્સ, આપણા શરીરને જેની જરૂરિયાત છે એ પ્રમાણે દવાઓ લો. કે એક ઉંમર પછી આયર્ન જરૂરી છે, કેલ્શિયમ જરૂરી છે, મલ્ટીવિટામિન જરૂરી છે, તો એ લેવો. અને એ લેવા માટે એવું ના વિચારો કે આ બધી દવાની આડઅસર થશે, કે આજથી હું જાડી થઈ જઈશ, કે આ ના લેવાય. ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈતી કે આ દવાની તો આવી અસર હોય, આપના ડોક્ટરને મળો અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લો. ત્રીજું, નિયમિત શરીરની તપાસ બહુ જ અગત્યની વસ્તુ છે, કે આપણે સ્ત્રીને છે ને પોતાની જાતની લાસ્ટ પ્રાયોરિટી પર એને મૂકી દીધી છે. એટલે શરીર તમારું ના પાડી દે કે હવે નહીં કામ થાય ને પછી આપ ડોક્ટર પાસે જાઓ છો. તો નિયમિત શરીરની તપાસ ખૂબ અગત્યની છે. અને એટલે રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવવા, રેગ્યુલર ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા અને રેગ્યુલર

0: રેગ્યુલર બ્રેસ્ટ અને પેપસ્મિયર ઇન્વેસ્ટિગેશન કરાવવા, એ બહુ જરૂરી છે.
1: જી ડોક્ટર, આ સાથે હું બીજું એ પણ પૂછવા માંગુ છું કે સ્થૂળતા અને તેનાથી તદ્દન વિપરીત આજે આજકાલની યુવાન છોકરીઓને એકદમ દુબળા રહેવાની જે ચાહ હોય છે, એ બંને કેન્સરના જોખમને કઈ રીતે વધારે છે?
0: ઓબેસિટી, સ્થૂળતા, આઈ થિંક 99% રોગોનું ઘર જ ઓબેસિટી છે, સ્થૂળતા છે. એટલે નહીં માત્ર કેન્સર પણ દીકરીઓને પીસીઓએસ, આપણે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એન્ડ પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ જે કહીએ છીએ, છે. એના સિવાય એન્ડ નંબર ઓફ ડિઝીઝ મેડમ, હાઇપર કોલેસ્ટ્રોલેમિયા થી લઈને હાઇપર ટેન્શન થી લઈને ડાયાબિટીસ થી લઈને બધું જ. એટલે તમે 14-15 વર્ષની ઉંમરે પીસીઓડી પીસીઓએસ નો શિકાર છો, તો તમે 22-23 પરણશો તો તમને બાળક થવામાં તકલીફ થશે, એટલે તમે ઇન્ફર્ટિલિટીના પણ શિકાર થઈ જશો. એને આ લોંગ ટર્મ જે છે એ બધું જ તમને 45 ઉંમર સુધીમાં કેન્સર તરફ દોરી જાય. સેમ એવું છે કે તમે વધુ પડતો વજન ઓછું રાખવાનો જે મોહ છે, જે લાલસા છે, હા, એ લાલસા તમને એ વિટામિનોસિસ તરફ દોરી શકે, માઇક્રોન્યુટ્રિશન ડેફિશિયન્સી તરફ દોરી શકે, આયર્ન ડેફિશિયન્સી તરફ દોરી શકે. કારણ કે તમે ખાશો નહીં, તમારા શરીરમાં પોષક તત્વો નહીં રહે, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે, એટલે તમને નાની નાની બીમારીના ઇન્ફેક્શન લાગવાના ચાન્સ તરત વધી જશે. એક બીમારી બીજાને ઇન્વાઇટ કરે, બીજી ત્રીજાને ઇન્વાઇટ કરે, એટલે આ ચેઇન છે મેડમ. પછી
1: ડોક્ટર ધારા, તમે સહિયરને તમારો આ કિંમતી સમય આપ્યો તે માટે અમે તમારા આભારી છીએ. ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારી બધી બહેનોને મારે બસ એક જ વસ્તુ કહેવી છે કે તમે તમારા પરિવારની સૌથી મૂલ્યવાન મૂડી છો, પોતાની જાતને સોનાના ઘરેણાથી વધારે સાચવજો.
1: શું વાત છે, ખૂબ સરસ ધારાબેન, થેન્ક યુ સો મચ. અરે મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં તમને આજના દિવસની ખાસિયત વિશે કહેતા તો હું ભૂલી જ ગઈ. આજે છે 16 મે, એટલે કે સિક્કિમ દિવસ. ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા 7 સિસ્ટર સ્ટેટ્સનો એકમાત્ર ભાઈ એટલે કે સિક્કિમ રાજ્યનો આજે છે સ્થાપના દિવસ. 16 મે 1975 રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. આ રાજ્યનો સ્થાપના દિવસ પોતપોતાના ઘરમાં મોમોસ, થુક્પા નૂડલ્સ કે સેલ રોટી બનાવીને તમે ઉજવી શકો છો. તો બહેનો, હવે આવજો કહેવાનો સમય આવી ગયો છે. ફરી મળીએ, ત્યાં સુધી મને રજા આપો. આવજો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: of Ireland Open in Bangkok today. And in IPL cricket, Kolkata Knight Riders will take on Gujarat Titans in Kolkata this evening at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે પારુલ પંડ્યા. સૌ પ્રથમ તેમની પાસેથી અવિનાશ વ્યાસની રચના સાંભળીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર હતા પારુલ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
1: આજ પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાય કો સંબોધિત કરેંગે ઓર નેધરલેન્ડ્સ કી પ્રમુખ કંપનીઓ કે સીઈઓ સે મુલાકાત કરેંગે. કહીં અહેમ સમજોતો પર હસ્તાક્ષર હોને કી ભી ઉમીદ હૈ, ખાસકર સેમીકન્ડક્ટર ચિપ્સ ઓર એઆઈ કે ક્ષેત્રો મે જહાં નેધરલેન્ડ્સ વૈશ્વિક લીડર હૈ. નેધરલેન્ડ્સ ભારત કા અહેમ આર્થિક સાઝેદાર હૈ. યે ભારત કે લિયે સબસે બડે નિર્યાત સ્થલો મે સે એક હોને કે સાથ સાથ ભારત મે નિવેશ કરને વાલા પ્રમુખ દેશ ભી હૈ. હેગ નેધરલેન્ડ્સ સે સુશ્રત શર્મા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મે પૂજા.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. તે અંગે ત્યાંના ભારતીય સમુદાયમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ભારતીય સમુદાયના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી પાંચ યુરોપિયન દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને યુએઈએ પેટ્રોલિયમ ભંડાર, લાંબા ગાળાના એલપીજી પુરવઠા અને સંરક્ષણ સહયોગ સંબંધિત અનેક મુખ્ય કરારો પર ગઈકાલે હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના પાંચ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે યુએઈની મુલાકાત દરમિયાન અબુધાબીમાં શ્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો પછી આ કરારો થયા હતા. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: इंडियन स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व्स लिमिटेड और अबूधाबी नेशनल ऑयल कंपनी ने भारत की ऊर्जा सुरक्षा को मजबूत करने के लिए रणनीतिक सहयोग का समझौता किया है. पेट्रोलियम भंडार में सहयोग और तरल प्राकृतिक गैस और एलपीजी भंडारण सुविधाओं पर सहयोग के लिए समझौता किया गया है. इस समझौते से भारत में रणनीतिक पेट्रोलियम भंडार में यूएई की हिस्सेदारी बढ़कर 3 करोड़ बैरल हो जाएगी और भारत में रणनीतिक गैस भंडार स्थापित किए जाएंगे. दोनों पक्षों ने एलपीजी पर रणनीतिक सहयोग समझौते पर भी हस्ताक्षर किए, जिससे भारत में व्यापक रूप से ईंधन की दीर्घकालिक आपूर्ति होने की आशा है. भारत और संयुक्त अरब अमीरात ने रणनीतिक रक्षा साझेदारी की रूपरेखा पर भी हस्ताक्षर किए. समाचार कक्ष से कृष्णकांत.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય વિજય બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી શાહ આજે દિવસભર વિવિધ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદમાં મહાનગરપાલિકા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે શ્રી શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. શ્રી શાહે મહાનગરપાલિકાના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિંકિંગ અને નવીનીકરણ અંગે ચર્ચા કરી હતી. આજે બપોર સુધી યોજાનારી બેઠકમાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી જીયુડીસી અને ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા સંબંધિત અન્ય વિકાસ કાર્યો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જાહેર હોસ્પિટલની કામગીરીમાં થયેલી પ્રગતિ, અખંડાનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરશે. ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમશે ગુજરાત ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિત કરવાના અભિયાનમાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. સાંજે શ્રી શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારના અમદાવાદ મહાનગરપાલિકા

0: અને ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે બેઠક કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બધાને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે. શ્રી ચૌહાણે મહારાષ્ટ્રના સતારામાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
1: ભારત કી ધરતી પર કોઈ ભી ગરીબ કચ્ચે મકાનમાં નહીં રહેગા. હર એક ગરીબ કો પક્કી છત મુહૈયા કરાઈ જાયેગી. ફિર સે હમારી સરકાર બની, દેવેન્દ્ર જી મુખ્યમંત્રી બને, તો ને કહા કે 2 લાખ બહોત હૈ શિવરાજ, હમે તો બહોત મકાન ચાહીએ. ઓર મુજે કહેતે હુએ ગર્વ હૈ કે પ્રધાનમંત્રી જી કે આશીર્વાદ સે ઉનકી પહેલ પર લગભગ 1 સાલ કે અંતરાલ મેં 30 લાખ મકાન મહારાષ્ટ્ર કો મિલે, ઇતિહાસ મેં આજ તક નહીં હુઆ.
0: શ્રી ચૌહાણે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં સૌર ઉર્જા પૂરી પાડવાનું છે, જેથી વીજળીનું બિલ શૂન્ય રહે. તેમણે આવાસ નિર્માણની ઝડપી ગતિ અને ભૂમિહીન લાભાર્થીઓને આપવામાં આવતી 1 લાખ રૂપિયાની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. મહિલા સશક્તિકરણ અંગે શ્રી ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લક્ષ્યાંક હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું જોઈએ. નવી દિલ્હીમાં આર્મી ડાયલોગમાં બોલતા શ્રી દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. આર્મી ચીફની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ગૃહ મંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રએ આ માટે 50 કરોડ રૂપિયા અને માળખાગત વિકાસ માટે 30 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવું યુનિટ મુખ્યત્વે બળવાખોરી વિરોધી કામગીરી અને સરહદ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર જરૂરિયાત મુજબ દેશભરમાં ગમે ત્યાં આ કર્મચારીઓને તૈનાત કરવાનો અધિકાર જાળવી રાખશે. આ સાથે મુખ્યમંત્રી માણિક સાહાએ આશા કાર્યકરોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે બેઝ પેપર પરની ટિપ્પણીઓ અને સૂચનો તમામ હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી આમંત્રિત કરાયા છે, જે 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને niraj.kumar007@nic.in પર મોકલી શકાશે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચોમાસા પહેલા ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે સરળ નિયંત્રણ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP Nadda નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા માટે સાથે આવવા હાકલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. 16 મેના રોજ ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેનન દ્વારા 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ આજના દિવસે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત બનાવવા અને શાંતિ અને ટકાઉ વિકાસ માટે પ્રકાશની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં મલેશિયાના ખેલાડીઓ સામે ટકરાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીને પરાજય આપ્યો હતો. દરમિયાન PV Sindhu મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે, જ્યારે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન થાઇલેન્ડના ખેલાડી સામે પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી શાહ આજે અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે. આજે અમદાવાદમાં સૌપ્રથમ યોજાયેલી બેઠકમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત શ્રી શાહે શહેરમાં વૃક્ષારોપણ અને હરિયાળું આવરણ વધારવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાયું છે. તેમણે ગાંધીનગર લોકસભામાં કરાયેલા વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે પણ ચર્ચા કરી. પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ હાલ બીજી બેઠક શરૂ થતાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણ અંગે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમાં એસ

0: બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે. આજે અમદાવાદમાં સૌપ્રથમ યોજાયેલી બેઠકમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત શ્રી શાહે શહેરમાં વૃક્ષારોપણ અને હરિયાળું આવરણ વધારવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાયું છે. તેમણે ગાંધીનગર લોકસભામાં કરાયેલા વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે પણ ચર્ચા કરી. પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ હાલ બીજી બેઠક શરૂ થતાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણ અંગે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમાં એસજી હાઇવેની ડિઝાઇન અને સતત વધતા અકસ્માત અંગે ચર્ચા કરાશે. આ સાથે જ વિશેષ વ્યૂહરચના અંગે પોલીસની તૈયારીઓ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. બકુલા પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના ત્રાગઢ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઇન્ડ્સ ટ્રેક પાર્ક આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગરના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરી દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટની ક્ષમતા 5 લાખ લીટરની હશે. આ ઉપરાંત શ્રી શાહ ગાંધીનગરમાં ઇન્ફોસિટી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી અમદાવાદના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે જનજાગૃતિ દ્વારા ડેન્ગ્યુ મુક્ત રાજ્યનો સંકલ્પ છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી પાનશેરિયાએ ડેન્ગ્યુના અટકાયતી પગલાઓ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું આ લડાઈમાં જનસમુદાયનો સાથ અને સહકાર અત્યંત જરૂરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તેમાં પ્રવાસીઓ અને સ્થાનિકોને ડેન્ગ્યુના લક્ષણ, બચાવના ઉપાય અને સ્વચ્છતાના મહત્વ અંગે માહિતી અપાઈ. આ અંગે રાજ્ય વાહકજન્ય રોગ સલાહકાર વિશાલ ધામેલિયાએ વધુ માહિતી આપી.
2: આ ડેન્ગ્યુ દિવસ ઉજવવાનો આપણો ખાસ હેતુ છે, લોકોની અંદર ડેન્ગ્યુ વિશે જાગૃતિ આવે, ડેન્ગ્યુના નિવારણ અંગે સૌ લોકો સાથે મળીને કામ કરે. એના માટે ખાસ જરૂરી છે ડેન્ગ્યુ માટે જે મચ્છર ઉત્પત્તિ સ્થાન છે તેને અટકાવી, જેવી કે એમાં માટીના ઘડા છે, નાળિયેરના ખોલ છે, ટેરેસ ઉપરના જે ઢાંકણ છે એ ઢાંકીને રાખીએ, અને કોઈ પણ તાવ હોય તો નજીકની હોસ્પિટલમાં જઈને લોહીની તપાસ અવશ્ય કરાવીએ. પ્રદેશની અંદર વિવિધ આઈસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
1: સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતીની આજે ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢના ભવનાથમાં શનિ મંદિરમાં ગઈકાલથી યોજાયેલો કોમાત્મક યજ્ઞ આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂર્ણ થયો. બંને દિવસ ભક્તોએ શનિદેવ પર કાળા તલ, તેલ અને વિવિધ વસ્તુઓનો અભિષેક કરીને પોતાના દુઃખ દર્દ દૂર કરવા પ્રાર્થના કરી. આ સાથે લાંબા સમય બાદ આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિનો સમન્વય જોવા મળ્યો. જામનગરમાં પણ નાગેશ્વર વિસ્તારમાં શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. મંદિરના પૂજારી કપિલગીરી ગોસ્વામીએ શનિ જયંતિનું મહત્વ સમજાવ્યું હતું.
3: આજે આપણે કહીએ કે શનિ જયંતિ મહોત્સવ, શનિવાર, શનિ જયંતિ, અમાસ અને શનિ અમાવસ્યા બધું આપણે આજે જોઈએ તો 13 થી 14 વર્ષ પછી આવો યોગ આવ્યો. આજે જો આપણે શનિદેવની પૂજા કરીએ તો શનિદેવનો એક સારો એવો આપણે માથે એક સારી દ્રષ્ટિ પડે છે, અને શનિદેવનો સારો આપણે જે પનોતીમાં રાહત આપે છે, અને શનિદેવની પૂજા કરવાથી શનિદેવનું સારું ફળ પણ મળે.
1: રાજકોટમાં જિલ્લા પંચાયત અને તે અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. વિકાસ કમિશનર કે એલ બચાણીએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અમારા પ્રતિનિધિ જયદીપ પંડ્યા જણાવે છે કે જિલ્લા પંચાયતમાં આગામી 24 તારીખે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે 25 તારીખે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં 22 તારીખે ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 23 તારીખે તેની ચૂંટણી યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક દિનેશ પરમાર. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવા આકરા તાપથી સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 45.5 ડિગ્રી સુધી પહોંચી ગયેલ તાપમાનના કારણે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ઉનાળાના આકરા તાપના કારણે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બજારો સુમસાન બની છે. લોકો આઈસ્ક્રીમ, ઠંડા પીણા, શેરડીનો રસ વગેરેનો સહારો લઈ ઠંડક મેળવવા પ્રયાસ કરતા જોવા મળે છે. આકરી ગરમીમાં કામ કરતા શ્રમિકો અને રસ્તા ઉપર નીકળતા રાહદારીઓને ગરમીમાં થોડી રાહત મળે તે માટે જુદા જુદા વિસ્તારોમાં વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડી છાશ, પાણી, શરબત વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પક્ષીઓ માટે પાણીના કુંડાનું પણ વિતરણ થઈ રહ્યું છે. તંત્રવાહકોએ પણ હીટવેવને ધ્યાનમાં રાખીને નાગરિકોને આકરી ગરમી અને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, પાણી, ઓઆરએસ, છાશ, લીંબુ પાણી જેવા પ્રવાહીનું વારંવાર સેવન કરવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી હવે વિકાસ કામોનો ફરી ધમધમાટ શરૂ થયો છે. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી શહેરના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે. વઢવાણ ભોગાવો નદીના કાંઠે 56 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટના ત્રીજા ફેઝનું અને 8 કરોડ રૂપિયાના ખર્ચે રંભાબહેન ટાઉનહોલના નવનિર્માણના કાર્યનું તાજેતરમાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું હતું. વઢવાણ ખાતે 4 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવી શાક માર્કેટના નિર્માણના કાર્યનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ ખાતે ઉત્તર ઝોન કચેરીના બીજા માળે લોકસાહિત્યકાર બચુભાઈ ગઢવી પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. વાચકો સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ પુસ્તકાલયનો લાભ લઈ શકશે. વિદ્યાર્થીઓ, પુસ્તક પ્રેમીઓ અને સાહિત્ય રસિકોને પુસ્તકાલયનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રતનપર અને જોરાવરનગર વોર્ડમાં કાર્યરત સફાઈ કામદારો માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કર્મચારીઓના બ્લડ પ્રેશર, સુગર, હિમોગ્લોબિન વગેરેની તપાસ કરી નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે આત્મા પ્રોજેક્ટના ઉપક્રમે પ્રાકૃતિક ખેતીના ઇનપુટ ઉત્પાદકો તથા સહકારી મંડળીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જો ખેડૂતોને સ્થાનિક સ્તરે જ ઘન જીવામૃત અને દસપર્ણી અર્ક જેવા ઘટકો સરળતાથી મળે તો યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ બેઠકમાં જિલ્લાની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 1 જૂનથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે લખતર ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર માટે ત્રિદિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 ફિલ્ડ ટ્રેનર દ્વારા 150 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝરોને વસ્તી ગણતરી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનના સમયનો બાળકો દ્વારા સદુપયોગ થાય અને જૈન ધર્મના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા વિવિધ જિનાલયોમાં દર રવિવારે પ્રક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જોરાવરનગરના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં બાળકો માટે પ્રક્ષાલ પૂજાનું આયોજન થયા બાદ આવતીકાલે સિમંદર સ્વામી દેરાસર 24 જિનાલય ખાતે પ્રક્ષાલ પૂજાનું આયોજન થશે. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચાર પત્ર, લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની રૂચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. સાંભળીએ મરીઝની આ ગઝલ, જેને ગાઈ છે પુરુષોત્તમ ઉપાધ્યાય.

હમણાં જેપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર સિલે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

લાંબો ડગલો મુઠો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મુઠો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ઝેલ કદી લો ગુજરાતી અરે તન ખોટું પણ મન મોટું અરે તન ખોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો હું ઝેલ કદી લો ગુજરાતી ભાઈ ઝેલ કદી લો

30 એપ્રિલ 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

બાઝીગર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા આશા ભોસલે, વિનોદ રાઠોડ અને સાથીઓના સ્વરમાં. હવે સાંભળીએ અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણને, ફિલ્મનું નામ બેટા.

0: કુણાલ ગાંજાવાલા વસુંધરા દાસ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ધૂમ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: કંચનબેન સોલંકીના સ્વરમાં મીરાભાઈ અને દાસી જીવણની રચનાઓ આપ સાંભળી રહ્યા છો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
1: 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: मखसूस दोस्ती जे उहिदनामे जी 25वीं सालगिरह जे मौके ते तय कई वई आहे। ॿई अॻवान बितरफ़ी लाॻापन सां गॾोगॾु अहम अंतर्राष्ट्रीय ऐं इलाक़ाई मामलनि तोड़े आर्थिक सहकार जहिड़नि मुद्दनि ते बहस मुबहस कंदा। श्रीलंका पंहिंजे परॾेही नाणा भंडार जी सलामतीअ ऐं ॿाहिरें आर्थिक दॿाउ खे घटाइण लाइ दरामद थियल मोटर गाॾियुनि ते आर्ज़ी तौर ते 50% इज़ाफ़ी कस्टम ड्यूटी लागू कई आहे। आबहवा महकमे चयो आहे त ईंदड़ ॿिनि ॾींहनि में अंडमान ऐं निकोबार उपबेट मेड़ ओलह बंगाल जे ठाई वारनि हिसे सिक्किम असम मेघालय ऐं ॾखण अंदरूनी कर्नाटक में तेज़ मींहं वस थी सघे थी। रांदियुनि रुख वाराईंदे IPL क्रिकेट में अॼु कोलकाता नाइट राइडर्स जो मुक़ाबिलो गुजरात टाइटन्स सां शाम 7:30 थींदो ऐं थाईलैंड ओपन बैडमिंटन जे सेमीफाइनल में बैंकॉक में अॼु सात्विक साईंराज रैंकी रेड्डी ऐं चिराग शेट्टी जी जोड़ी मलेशिया जी जोड़ीअ खे शिकस्त ॾेई फाइनल में दाख़िल थी आहे। थाईलैंड जी राजधानी बैंकॉक में अॼु ट्रेन जे टकर बैदि लॻल बाहि में 8 शख़्स फौत थिया ऐं 25 ॿिया ज़ख़्मी थिया आहिनि। सिक्किम अॼु पंहिंजो 51 स्थापना ॾींहुं मल्हाए रहियो आहे। ध्यानु ॾियारियूं त साल 1975 में अॼोके ॾींहुं सिक्किम दस्तूरी तौर ते भारत में शामिलु थियो हो। आख़िर में ख़ासि ख़ासि ख़बरूं हिकु बार ॿीहर ॿुधंदा। प्रधानमंत्री नरेंद्र मोदी नैदरलैंड में भारतीय बिरादरीअ खे ख़िताब कयो। फ़ौज जे वॾेरे उपेंद्र द्विवेदीअ पाकिस्तान खे ख़बरदार कयो त हू भारत ख़िलाफ़ दहशतगिर्द कार्रवाइयूं बंदि करे। ओलह बंगाल सरकार राज्य में साल 2011 खां जारी सभिनी जाती सर्टिफिकेट्स जी जांच करण जो हुकुम ॾिनो। ऐं बैडमिंटन में सात्विक साईंराज रैंकी रेड्डी ऐं चिराग शेट्टी जी जोड़ी थाईलैंड ओपन जे फाइनल में पहुती। CBSE दर्जे 12 जे शागिर्दनि खे आंसर शीट जे ॿिनि तबक़नि में ॿीहर जांच करण जी प्रक्रिया जी पधिराई कई। ख़बरुनि जो इहो अंक ते पूरो थियो। नमस्ते।
1: बदलो बदलो आदत बदलो।
2: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
1: बदलो बदलो आदत बदलो।
3: हवे नजीक नी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो RBI नी ओम्बुड्समैन ने फरियाद करो। RBI कहे छे जानकार बनो सतर्क रहो।
4: आ उनाड़ा मा सुरक्षा सूचनो नु पालन करो अने लू थी बचो।
5: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં।
1: બદલો બદલો આદત બદલો।
2: મશીન માં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો।
3: હવે નજીક ની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો। જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો। RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો।
6: શું તમે તૈયાર છો સ્ટ્રોક થી બચવાની? ગરમી માં લૂ લાગવા થી બચવા માટે ના ખાસ પગલા। હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું। આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા। ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો। વારંવાર પાણી પીવું। લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
7: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર

0: સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 20% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળે કાર્યક્રમોને આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બદલો
0: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીશું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી.
2: બદલો આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: सत्यमं च पराजित्य सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी इत्येतयोः भारतीय पुरुष युगलं अंतिम स्पर्धायां प्रविष्टवन्तौ। आईपीएल क्रिकेट क्रीडायां अद्य आतिथेय कोलकाता नाइट राइडर्स इतीदं दलं ईडन गार्डन्स इत्यत्र गुजरात टाइटन्स इत्यनेन सह क्रीडिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इत्यनेन दलेन चेन्नई सुपर किंग्स दलं सप्तस्तोभैः पराजितम् इति वार्ता।
1: ત્યાં દુખાવો થવા લાગે છે અને દુખાવો વધતા દાંતના તબીબ પાસે જવું પડે છે। દોસ્તો, દાંતમાં સડો ઘણા કારણે થાય છે, જેમ કે વધુ પડતું ગળ્યું આરોગવાથી, ચોકલેટ આરોગવાથી, કે દાંતને નિયમિત કે સારી રીતે બ્રશ ન કરવાથી। માણસોની સરખામણીમાં પ્રાણીઓમાં દાંતના સડાની સમસ્યા નથી થતી। તેનું એક કારણ એવું છે કે એમના દ્વારા લેવાતા ખોરાકમાં બિલકુલ ખાંડ હોતી નથી। તેઓ માણસની જેમ ગળ્યું તેમજ પ્રોસેસ્ડ ફૂડ આરોગતા નથી। જંગલી પ્રાણીઓ હાડકા તેમજ વૃક્ષોની છાલ પણ આરોગે છે અને ચાવે છે, તેનાથી એમના દાંત સાફ રહે છે અને સડો નથી થતો। આપણા મોટેરાઓ અગાઉ દાંતની સફાઈ માટે દાંતણ કરવાનો પણ આગ્રહ રાખતા હતા। યુવા મિત્રો, પ્લાસ્ટિકની બોટલમાં ડિઝાઇન કેમ કરવામાં આવે છે? શું પ્લાસ્ટિકની બોટલ સપાટ ન હોઈ શકે? નથી ખબર ને તમને? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ। પ્લાસ્ટિકની બોટલ વધુ પડતી યુઝ એન્ડ થ્રો હોય છે। આ બોટલને હાર્ડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવતી નથી, તેના બદલે તેને બનાવવામાં સોફ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। બોટલ ઉપર ડિઝાઇન કરવાના કારણે તેને મજબૂતી મળે છે, નહીતર નરમ પ્લાસ્ટિક હોવાના

કારણે બોટલ વળી જવાનો ભય રહે છે. એ સિવાય પાણી ભરેલી સોફ્ટ પ્લાસ્ટિકવાળી બોટલ જમીન પર પડતા ફાટી જાય છે. બોટલ ઉપર ઉપસેલી ધારીઓ બોટલને ફાટવાથી બચાવે છે. તો અન્ય એક કારણ એવું પણ છે કે જો પાણીની બોટલને સીધી અને સપાટ બનાવવામાં આવે તો હાથમાંથી લપસી જાય છે. ખાસ કરીને યાત્રા દરમિયાન બોટલને પકડી રાખવી મુશ્કેલ બને. આ ધારીઓના કારણે બોટલ પકડવામાં ગ્રીપ આવે છે. ડિઝાઇનના કારણે બોટલ યોગ્ય રીતે મેનેજ કરી શકાય છે. આમ કોઈ પણ મેન્યુફેક્ચરર કંપની આવી નાની મોટી પણ મહત્વની બાબતો વિચારીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે. યુવા મિત્રો, છેલ્લા 6 મહિના દરમિયાન યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન હતો, જીપીએસ એટલે શું અને તેના કાર્યો જણાવો. શું તમે જાણો છો જીપીએસ એટલે શું? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, જીપીએસ એટલે સરનામું શોધી આપતી

ને પકડી રાખવી મુશ્કેલ બને. આ ધારીઓના કારણે બોટલ પકડવામાં ગ્રીપ આવે છે. ડિઝાઇનના કારણે બોટલ યોગ્ય રીતે મેનેજ કરી શકાય છે. આમ કોઈ પણ મેન્યુફેક્ચરર કંપની આવી નાની મોટી પણ મહત્વની બાબતો વિચારીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે. યુવા મિત્રો, છેલ્લા 6 મહિના દરમિયાન યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન હતો, જીપીએસ એટલે શું અને તેના કાર્યો જણાવો. શું તમે જાણો છો જીપીએસ એટલે શું? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, જીપીએસ એટલે સરનામું શોધી આપતી ટેકનોલોજી, જેનું પૂરું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે. આપણે કોઈ નવા સ્થળે ફરવા જઈએ તો કેવા મોબાઈલમાં લોકેશન સર્ચ કરીએ છીએ, સ્થળ કેટલા મીટર દૂર છે, કેટલો સમય લાગશે, કયા રૂટથી જલ્દી પહોંચાશે, એ બધું આપણને ખબર પડી જાય છે. કોઈને આપણા સુધી પહોંચવું હોય તો પણ હવે આપણે મોબાઈલ વડે તેને લોકેશન શેર કરીએ છીએ. એ બધી કામગીરી જીપીએસ વડે થાય છે. જીપીએસની કાર્યપ્રણાલીની વાત કરીએ તો જીપીએસ એ દિશા શોધી આપતા ઉપગ્રહની એક સિસ્ટમ છે, જે પૃથ્વીની આસપાસ ફરે છે. આ ઉપગ્રહ આપણા ફોન પર પણ સિગ્નલ મોકલે છે. ફોનમાં રહેલું રિસીવર આ સિગ્નલો ઓળખી જણાવે છે કે તે ક્યાં છે, જેથી જીપીએસ તમે ક્યાં છો તે શોધીને તમને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં શ્રેષ્ઠ માર્ગ શોધવામાં મદદરૂપ થાય છે. યુવા મિત્રો, બ્રહ્માંડમાં હાલ 24 જેટલા ઉપગ્રહ કાર્યરત છે. દરેક જીપીએસ ઉપગ્રહ દિવસમાં 2 વાર પૃથ્વીની પરિક્રમા કરે છે. જો 24માંથી એક નિષ્ફળ જાય તો બેકઅપ માટે વધારાના 3 ઉપગ્રહ હોય છે. ત્યાં અન્ય સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જે જીપીએસની જેમ જ કાર્ય કરે છે. IRNSS એ ભારતની પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ છે, જે હિન્દ મહાસાગરને આવરી લે છે. પ્રાણીઓની દેખરેખ રાખવા તેમના ગળામાં જીપીએસ કોલર્સ પણ પહેરાવાય છે. વાહનમાં એક્ટિવ જીપીએસ ટ્રેકર હોય તો તેને ટ્રેક કરી શકાય છે, જે રિયલ ટાઈમ ટ્રેકિંગ વિગતો, પાર્કિંગની સૂચનાઓ, ઓવરસ્પીડ એલાર્મ, માઇલેજ વગેરે જેવી વિગતો 24 કલાક લોકેશન શેર કરવાની સાથે પ્રદાન કરે છે. આ ઉપરાંત વિવિધ દેશોના લશ્કરમાં પણ જીપીએસનો ઉપયોગ થાય છે. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ગુપ્તનું ગીત યે પ્યાર ક્યા હૈ, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિએ. આ ગીતનું લેખન કર્યું છે આનંદ બક્ષીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે વિજુ શાહે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આધુનિક સમયના આપણા બે મિત્રો છે, બારકોડ અને ક્યુઆર કોડ. કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ ત્યારે બારકોડ અને ક્યુઆર કોડ ત્યાં હાજર જ હોય છે. શું તમે જાણો છો કે બારકોડ અને ક્યુઆર કોડ કઈ પદ્ધતિથી કામ કરે છે? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ. દોસ્તો, આપણે ક્યાંય પણ ખરીદી કરવા જઈએ તો પ્રોડક્ટ પર અથવા તો તેની ઉપર લગાવવામાં આવેલા લેબલ પર ઘણી બધી ઊભી લાઈનો ધરાવતો એક બારકોડ જોવા મળે છે.

જેને મશીન વડે સ્કેન કરીને દુકાનદાર આપણું બિલ બનાવે છે. એ પછી બિલ જો આપણને કેશને બદલે ઓનલાઈન કે પછી કાર્ડ વડે ચૂકવવાનું હોય તો ક્યુઆર કોડને સ્કેન કરીને આપણને ચૂકવી આપે છે. સૌપ્રથમ વાત બારકોડની. બારકોડમાં ઘણી બધી સમાંતર રેખાઓ હોય છે. બારકોડનો પ્રથમ વખત ઉપયોગ વર્ષ 1974માં થયો હતો. બારકોડ રીડ કરવા માટે બારકોડ રીડરનો ઉપયોગ કરવામાં આવે છે. બારકોડમાં કોઈ પણ પ્રોડક્ટની પૂરી જાણકારી મળી રહે છે, જેમાં તેની કિંમત, કયા દેશમાં તેનું ઉત્પાદન થયું છે, કઈ કંપનીએ તેનું ઉત્પાદન કર્યું છે અને તે ક્યારે નિર્માણ પામી છે વગેરે જેવી માહિતી તેમાં હોય છે. હવે ક્યુઆર કોડ વિશે વિગતે માહિતી મેળવીએ. ક્યુઆર કોડનું પૂરું નામ ક્વિક રિસ્પોન્સ કોડ એવું થાય છે. તેને કોઈ પણ મોબાઈલ કે ટેબ્લેટથી સ્કેન કરીને ઉપયોગ કરી શકાય છે. ક્યુઆર કોડને કોઈ પણ દિશાથી સ્કેન કરી શકાય છે. બારકોડમાં એવું શક્ય નથી. ક્યુઆર કોડનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1994માં થયો હતો. ક્યુઆર કોડનો સૌથી વધુ ઉપયોગ પેમેન્ટ કરવા માટે થાય છે. એ સિવાય કોઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી હોય, કોઈ ઇવેન્ટની બુકિંગ કરવી હોય તો એ માટે ક્યુઆર કોડને જનરેટ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. યુવા મિત્રો, તમે ટેરાફોર્મિંગ વિશે સાંભળ્યું છે? એક નવો શબ્દ સાંભળવા મળ્યો ને? ચાલો અંતરિક્ષની આ અજાયબી વિશે તમને વિગતે જણાવું. વિજ્ઞાનીઓ પૃથ્વી જેવો ગ્રહ શોધીને ત્યાં માણસને રહેવા મોકલવાના પ્રયાસ કરે છે. હજુ સુધી માણસ વસી શકે તેવો ગ્રહ મળ્યો નથી, પરંતુ વિજ્ઞાનીઓ અન્ય ગ્રહ ઉપર ઉપયોગી થાય તેવા સાધન સામગ્રી બનાવે છે. આ સંશોધન ક્ષેત્રને ટેરાફોર્મિંગ કહેવાય છે. અવકાશ યાત્રીઓને ઝીરો ગ્રેવિટીમાં રહેવા માટેની ટ્રેનિંગ આપવાના ગોળાને વોમિટ કોમેટ કહેવાય છે. વોમિટ કોમેટનો ઉપયોગ સંશોધનમાં તો થાય જ છે, પરંતુ ઘણી ફિલ્મોમાં દ્રશ્ય લેવા માટે પણ ઉપયોગ થાય છે. સૂર્યના ચુંબકીય ધ્રુવ દર 11 વર્ષે સ્થાન બદલે છે, એટલે પૃથ્વીના હવામાનની પેટર્ન પણ દર 11 વર્ષે થોડી બદલાય છે. યુવા મિત્રો, ઘણા વૃક્ષો વર્ષો સુધી એમ ને એમ અડીખમ ધોમધખતા તાપમાં, ટાઢમાં, વરસાદમાં અડગ રહે છે અને જીવ સૃષ્ટિને મદદરૂપ થાય છે. તો વૃક્ષોની ઉંમર આટલી લાંબી કઈ રીતે હોઈ શકે તમને ખબર છે? ચાલો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ પેદા થાય છે અને વધતું ઓછું આયુષ્ય ભોગવીને નાશ પામે છે. મનુષ્યો અને પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુ પામે છે. દરેક સજીવનું આયુષ્ય અલગ અલગ હોય છે. વિજ્ઞાનીઓ સજીવોના આયુષ્ય અને ઉંમર વિશે પણ ઊંડો અભ્યાસ કરે છે. સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ જગતના કેટલાક વૃક્ષો સૌથી વધુ આયુષ્ય ભોગવે છે, પરંતુ જંગલમાં ઉગેલા વૃક્ષોની ઉંમર કેટલી છે તે જાણવા માટેની પદ્ધતિ પણ અજાયબ છે. વૃક્ષ ક્યારે વાવેલું છે, ક્યારે ઉગેલું છે તેની માહિતી પ્રાપ્ત કરવી હોય તો વૃક્ષના થડનો આડો છેદ નિહાળશો તો તેમાં ઘેરા રંગના વર્તુળો જોવા મળશે. આ વર્તુળો વૃક્ષની ઉંમર જાણવા ઉપયોગી થાય છે. વૃક્ષ જ્યારે વિકાસ પામતું હોય ત્યારે તેનું થડ જાડું થતું જાય છે. તેની ઉપલી સપાટી પર નવા કોષો બનીને નવું થડ બને છે. આ પ્રક્રિયા દરમિયાન એકાદ વર્ષમાં ઠંડી, ગરમી, વરસાદ, ભેજ વગેરેની અસરથી દરેક સ્તરના રંગરૂપ બદલાય છે. આમ દરેક વર્ષની અસર દર્શાવતા વર્તુળો બને છે. આ વર્તુળોની સંખ્યા પરથી તેની ઉંમરનો અંદાજ લગાડી શકાય છે. એટલું જ નહીં પણ ભૂતકાળના હવામાનનો તાગ પણ મેળવી શકાય છે. યુવા મિત્રો, તમે સ્મોક ડિટેક્ટર તો નિહાળ્યા હશે, પરંતુ તેની કામગીરી શું છે એ તમને ખબર છે? ચાલો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. આગની પ્રાથમિક નિશાની ધુમાડો છે. ધુમાડો એટલે સળગતી વસ્તુમાંથી નીકળતા વાયુઓ અને રાખના સૂક્ષ્મ રજકણો. સ્મોક ડિટેક્ટર નામનું સાધન ધુમાડો થાય કે તુરંત જ ચેતવણી કે સાયરન અથવા ઘંટડી વગાડે છે. આમ આગની ચેતવણી આપી મોટી હાનિ અટકાવનાર સાધન ઘણી જાહેર જગ્યાએ તેમજ વિમાનમાં કે ટ્રેનમાં ઉપયોગી થાય છે. સ્મોક ડિટેક્ટર બે પ્રકારના હોય છે, એક ફોટોલાઇટલ અને બીજું આયનાઇઝેશન. બંને પ્રકારના સ્મોક ડિટેક્ટર જુદી જુદી પ્રકારના ધુમાડાને ઓળખે છે. ફોટોલાઇઝેશન પદ્ધતિમાં લેડ ટ્યુબ દ્વારા ઇન્ફ્રારેડ કિરણો વહેતા હોય છે. આ કિરણો એક ટ્યુબના છેડેથી પસાર થાય છે અને ટ્યુબના બીજા છેડે પ્રકાશિત લેમ્પ હોય છે. આ પ્રકાશ અને ઇન્ફ્રારેડ કિરણો વચ્ચે સંપર્ક હોતો નથી, પરંતુ ધુમાડો પ્રવેશે ત્યારે તેના રજકણો પરાવર્તિત કરે છે અને ઇન્ફ્રારેડ કિરણોની ઝપેટમાં આવી જાય છે અને ચેતવણી બેલ વાગે છે.

0: ડિટેક્ટરમાં એમિરિડિયમ નામનું રેડિયો એક્ટિવ દ્રવ્ય વપરાય છે. 1 ગ્રામના 5000માં ભાગ જેટલું આ દ્રવ્ય ઘણું મોટું કામ કરે છે. આ રેડિયો એક્ટિવ રજકણો વહેતા હોય છે. ધુમાડો પ્રવેશે ત્યારે તેમાં રહેલા નાઇટ્રોજનના કારણે આ પ્રક્રિયામાં ભંગ પડે છે અને વીજ પ્રવાહ અટકી જાય છે, જેથી ચેતવણીની ઘંટડી વાગે છે. આમ સ્મોક ડિટેક્ટર આગની અગાઉથી ચેતવણી આપી દે છે. મોટા કારખાનામાં આ સાધન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. યુવા મિત્રો, તમે ગેસના ચૂલા તો નિહાળ્યા હશે, પણ શું તેના રસપ્રદ ઇતિહાસ વિશે તમે જાણો છો? ચાલો તેની માહિતી મેળવીએ. 18મી સદીમાં વાયુઓ અંગે ઘણા સંશોધન થયા. તેમાં કેટલાક વિજ્ઞાનીઓએ કૃત્રિમ જ્વલનશીલ ગેસ પેદા કરવાની પદ્ધતિ પણ વિકસાવી. કોલસા, લાકડા કે તેલને ઓછા ઓક્સિજનવાળી ભઠ્ઠીમાં સળગાવી ગેસ પેદા કરાતો. આ પ્રકારે તૈયાર કરેલા ગેસને નળી દ્વારા દૂર લઈ જઈ નળીના છેડે સળગાવી શકાતો. ફ્રાન્સના ફિલિપ લેબિન અને ઇંગ્લેન્ડમાં વિલિયમ મર્ડોકે આ ગેસ વડે ચૂલા સળગાવવાના અખતરા કર્યા હતા. તે સફળ પણ થયા. આ રીતે ઈસવીસન 1812માં રાંધણ ગેસ અને ચૂલાની શરૂઆત થઈ. અમેરિકા અને યુરોપમાં ગેસ કંપનીઓ બની. આ બધી કંપનીઓ પાઇપ દ્વારા જરૂર હોય ત્યાં ઘરે ઘરે ગેસ પૂરો પાડતી હતી. લંડનમાં સ્ટ્રીટ લાઇટમાં પણ આવી ગેસ લાઇનો વડે દીવડા થતા હતા. ઈસવીસન 1850ની આસપાસ નેપિયા, વ્હાઇટ ગેસ અને પેરાફિન વગેરે જ્વલનશીલ પદાર્થોની ટાંકીઓ દ્વારા સ્ટવ બન્યા. ઈસવીસન 1826માં જેમ્સ પાર્શ નામના વ્યક્તિએ ગેસમાં નવી જાતના બર્નરવાળા ચૂલા બનાવ્યા. પરંતુ તે સમયે ગેસને પાઇપલાઇન વડે વધુ અંતર સુધી લઈ જવામાં મુશ્કેલી થતી હતી. ઈસવીસન 1885માં રોબર્ટ બન્સેન નામના વિજ્ઞાનીએ બન્સેન બર્નર શોધ્યું, જેમાં બર્નર ગેસની સાથે થોડો ઓક્સિજન બળે તેવી વ્યવસ્થા હતી. આ બર્નરને કારણે પેટ્રોલિયમનો રાંધણ ગેસ તરીકે ઉપયોગ શક્ય બન્યો છે. યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું.
1: પરંતુ જતા જતા ચાલો માણીએ ફિલ્મ હેલો બ્રધરનું ગીત, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર શાનું અને અલકા યાજ્ઞિકે, તથા આ ગીતનું નિર્માણ કર્યું છે હિમેશ રેશમિયાએ. સો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: સાત વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના સાત થયા છે, સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
0: ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતર જોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 79 નિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000 થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. અમદાવાદમાં

0: યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત શ્રી શાહે વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા પણ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી. આ અંગે સુશ્રી રવિએ દરિયાકિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂનાગઢનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિ ત્રણેય એક જ દિવસે આવતા શુભ સંયોગ રચાયો છે. આજના પાવન દિવસે બોટાદમાં પાંડવકાલીન નવહત્તા હનુમાનજી મંદિરમાં 142 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શનિ જયંતિએ નવગ્રહ શાંતિ મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ અનોખા અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લઈ મંદિર ટ્રસ્ટને સન્માનપત્ર અર્પણ કરાયું. આ અંગે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે.
1: શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે આજ થઈ ગઈ છે. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા. મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ્વતીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે.
0: બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલોનો વિશેષ શણગાર કરાયો, તેમજ દાદાને ચાંદીનો મુગટ અને વાઘા પણ અર્પણ કરાયા. પોરબંદરના બગવદરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામના પાવન સ્થળ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શનિદેવનો આ સ્થળ પર જન્મ થયો હોવાનું મનાય છે. અહીં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી મહિલાઓને પણ ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાની વિશેષ મંજૂરી છે. આ અંગે શનિ મંદિરના પૂજારી મગનગીરી ગોસ્વામીએ વધુ માહિતી આપી છે.
2: શનિદેવ જન્મ સ્થળ આથલા એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજનો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારાસાથી પનોતી, અઢીવરાના પનોતી અહીંયા મોજુદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર, અને આજની તારીખમાં એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2-3 લાખ, 4 લાખ
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી.
3: આને વાલે 7 દિનો કે લીએ ગુજરાતી સ્ટેટ કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો આને વાલે 3 દિનો કે લીએ મેક્સિમમ ટેમ્પરેચર 9 લાખ ચેન્જ રહેગા. ઉસકે બાદ મેક્સિમમ ટેમ્પરેચર મેં 2-3 ડિગ્રી કી ગિરાવટ કા પૂર્વાનુમાન હૈ ઓર ઓવરઓલ પૂરે ગુજરાતી સ્ટેટ કી બાત કરેંગે જહાં પર સબસે જ્યાદા મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ હૈ વો હૈ વલ્લભ વિદ્યાનગર આનંદ મેં 42.3 ડિગ્રી સેલ્સિયસ.
0: ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓ અને પક્ષીઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ માટે એસી સહિતની સુવિધા કરવામાં આવી હોવાનું એકતાનગર જંગલ

0: પર સફારીની નિદેશક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે.
1: જાનવરો કો 24x7 પાણી का अवेलेबिलिटी किया गया है जिससे कि उनको कोई दिक्कत ना हो. साथ में शेड्स बनाए गए हैं जिससे कि वो गर्मी में उस शेड्स के नीचे जाके उनको राहत मिल सकती है. खाने में जितने भी हमारे वाटर रिटेनिंग फ्रूट्स हैं जिसमें कि पानी का ज्यादा मात्रा होता है, जैसे तरबूज हो गया, खरबूज हो गया, ककड़ी हो गया, खीरा हो गया, तो ये सब जानवरों को ज्यादा से ज्यादा खिलाया जा रहा है. और साथ साथ में ORS का भी व्यवस्था किया गया है वेटनरी टीम से जिससे कि इनको कोई गर्मी से दिक्कत ना हो.
0: ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લગભગ એક મહિના પછી કોલકાતાની ટીમ તેના ઘર આંગણે મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોલકાતા એડી ચોટીનું જોર લગાવશે, જ્યારે ગુજરાતની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના બે ક્રમમાં સ્થાન મેળવવા પર રહેશે. પોઈન્ટ ટેબલમાં હાલ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ હાલ 8મા ક્રમે છે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્યચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલો અને કુલ 220 કિલો વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. તેમાં મહેસાણામાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં ST બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવા, નહેરોની સફાઈ જેવી પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત વડોદરા, મહીસાગર, બનાસકાંઠા અને નર્મદામાં પણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી અને રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો જોરો. કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ.

0: ભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ અટલબેન.
2: રામ રામ કાનન. રામ રામ.
1: અટલબેન, ખેતી એટલે શું?
2: એટલે જમીન, ને પછી ખાતર આપવાની, ને જે પાક થાય લેવાનું. બીજું શું? કપાસ હોય, મગ હોય, ચણા હોય, શિંગદાણા હોય, કેટલું બધું હોય એમાં શું.
1: હા, એટલે આપણે જયારે ખેતીની વાત કરીએ છીએ ને, તો આપણને જમીનની ખેતી જ યાદ આવે છે.
2: તો બીજી હોય?
1: હા, બીજી ખેતી પણ હોય.
2: હા હા.
1: અને એ ખેતી હોય દરિયાઈ ખેતી.
2: શું વાત કરો છો? અચ્છા,
1: એટલે દરિયાઈ જીવ સૃષ્ટિ છે અલગ અલગ પ્રકારની, એની પણ ખેતી થતી હોય.
2: અચ્છા.
1: અને જેમ જમીનની ખેતીને પોતાના પ્રશ્નો હોય, પોતાની મુશ્કેલીઓ હોય, સંઘર્ષો હોય, એવી રીતે દરિયાઈ ખેતીના પણ પોતાના પ્રશ્નો હોય.
2: અચ્છા, તો આજે એવી કઈક વાત કરવાની છે.
1: હા,
2: જો બે બહેનો આવ્યા છે. એક બેન ને તો ઓળખું છું, સુમિત્રા બેન છે.
1: બરાબર. બીજા છે ને એ ખતીજા બેન લધાણી છે.

0: પણ એ પહેલા એ દરિયાઈ ખેતી કરતા
1: હા
0: અને હવે એ ધીમે ધીમે જમીન ખેતી તરફ આવ્યા છે, પણ
1: હા
0: આપણને એના અનુભવો જાણવાની પણ મજા પડશે.
1: ચોક્કસ.
0: અને ખતીજાબેન લધાણી આવ્યા છે ખીરઈ ગામથી, જે માળિયા મિયાણા તાલુકામાં આવેલું છે. સુમિત્રાબેન ઠક્કરને આપણા મિત્રો છે જે નિયમિત ચોરો સાંભળે છે એ ઓળખે જ છે કે આનંદી સંસ્થાના સ્થાપક છે અને સતત મહિલાઓ સશક્ત બને, સર્વાંગી વિકાસ થાય, સ્વનિર્ભર બને, ખાસ કરીને એના માટે એમની સંસ્થા છે એ કાર્યરત છે. અને એ પોતે ખતીજાબેનને ઘણા વર્ષોથી ઓળખે છે, તો એ આપણને પણ એમની મુલાકાત કરાવશે જ.
1: બિલકુલ.
0: બંને બહેનો આવી ગયા છે તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ
1: રામ
0: રામ
1: રામ
0: રામ
1: રામ
0: રામ
1: રામ.
0: રામ.
1: તો સુમિત્રાબેન, ખૂબ રસ મને તો જાગ્યો છે આ દરિયાઈ ખેતી વિશે જાણવાનો, અને સાથે સાથે હવે ખતીજાબેન જે અત્યારે કામ કરી રહ્યા છે એ વિશે. પણ સૌથી પહેલાં ખતીજાબેનનો પરિચય તમે આપો, ને કેટલા વર્ષથી તમે ઓળખો છો અને કેવી રીતે તમે પરિચયમાં આવ્યા?
2: એકચ્યુઅલી અમે જ્યારે માળિયા મિયાણામાં કામ શરૂ કરેલું ત્યારે 2005માં જ્યારે એમને ભણવાનું થયું ત્યારે મોટાભાગે ઘણી વખત એવું થતું કે એ કંઈક, કારણ કે માળિયા તાલુકો એક આખું વિવિધતાની દૃષ્ટિએ જોઈએ ને ઇકોલોજીકલ બહુ જુદો છે. નાનું રણ કચ્છનું છે, ત્યાં રણ કાંઠે માછીમાર અને મીઠાનાગર બંને છે,
1: અચ્છા અચ્છા
2: એટલે એ લોકો ઘણી વખત બહાર ગયા હોય. પણ જ્યારે જ્યારે પછી બહેનોને મળવાનું થાય તો એમનું આ રણકાંઠામાં જે બહેનોના સંઘર્ષો અને જે બહેનો રહેતા, તો અમે પછી ત્યાં ગયા કચ્છના નાના જે રણોના કાંઠાઓ ઉપર એ લોકોનો વસવાટ હોય અને એમને મળવાનું શરૂ કર્યું, તો ત્યારે અમને ખતીજાબેનની મુલાકાત થઈ અને ખતીજાબેનના બાળકોનું ભણવાની વાતચીત થઈ. એના આધારે પછી ખતીજાબેનને અમે વાત કરી કે આવું કેટલા વર્ષ કરશો, તમારા બાળકોનું ભવિષ્ય શું. એટલે પછી ખતીજાબેનને અમુક વાત ગમી અને એ સમયમાં એમને ખેતી તો હતી પણ એમને બેય કામ સાથે થાય, માછીમારનું કરવાનું થાય, ઝીંગા પકડવાના, અને ત્યારે જ ખેતી હોય એટલે ખેતીમાં એટલો રસ ન લઈ શકે અને ખેતીમાં એમને શું કરવું, પછી અડધી પડધી કરી હોય એટલે થોડું ઘણું થતું, એટલે પછી આ વાતચીત થઈ તો એમને એવું થયું કે ના આ તો સાચી વાત છે, સારો વિચાર છે, એટલા માટે એ લોકો એ સંગઠિત પણ બન્યા અને પછી આગળ વધ્યા. એટલે ખતીજાબેનને જ વાત કરીએ કે કેવી રીતે એમણે પોતાનું
0: હા,
2: આખો
0: ચોક્કસ.
2: વિકાસનો શરૂ કર્યો.
0: એટલે પહેલા તો એ જ જાણવું છે કે આ દરિયાઈ ખેતીના એમના અનુભવો કેવા છે, એમ આ દરિયાઈ ખેતી તમે શું કરો એમાં?
1: એટલે દરિયાની ખેતીમાં જ્યારે અમે જઈએ, અહીંયાથી વરસાદ આવે ત્યારે અમે બધા કાંઠે જતા રહી,
0: અચ્છા હા,
1: અહીંયા જતા રહી, પછી અહીંયા જઈને ઝૂંપડા બાંધી, પછી જે અમારા સાધનો હોય માછીમારીના એ અમે અહીંયા અંદર દરિયામાં ખોળવા જઈ, એટલે એ
0: અચ્છા
1: માંડીને પછી તૈયારી કરી લઈ. પછી પુરુષ તો જે છે એ એમાં શું છે કે રાતની અમને આ માછીમારી ખાલી કરી દે, પણ દિવસનો જે બેનનો એટલો બધું કામ વધી જાય, બેન આખો દી નવરી નો થાય એમાં.
0: અચ્છા
1: એટલે બેનની તો અહીંયા 4 મહિના રહીને આવે ને તો હાલત આપણી હું કારી સૌ, પણ એના કરતા ડબલ થઈ જતી.
3: એટલે 4 મહિના ત્યાં જ રહેવાનું, એટલે બાળકો ઘર વખરી બધું લઈને જવાનું,
1: ભેગું લઈને જતા રહી, પછી ખાવા પીવાનું અહીંયા જ. એમાં પછી બેનોનું જે કામ વધારે જે હોય એમાં દરિયામાં ઓલા જાણતો મારી આવે માછલી, પછી બેનને આ બાફીને સુકાવાના,
3: અલગ કરવાની,
1: અલગ
3: પેક
1: કરવાના,
3: કરવાની,
1: પછી એમાં સુધારા વધારા કરવાના, એ બધું બેનનો જ આખો દી કામ તડકે
2: એટલે બેનો વેલ્યુ એડિશન નું કામ વધારે એ કરે. અને
1: હા,
2: ત્યાં છે ને દરિયો એટલે આમ સ્લો દરિયો, એટલે રણકાંઠાની, એટલે મેં પેલા જ વાત કરી કે આખું જૈવિક વિવિધતા અલગ પ્રકારની છે. ખારા પાણી આરે આજે બનાસ અને વિવિધ નદીઓના પાણી ભેગા થાય, એટલે ખારું મીઠું પાણી ભેગું થાય ને ત્યારે લોકો જૂન મહિનામાં જાય, એટલે 3 મહિના જૂન થી કા ઘણા વેલું પાણી આવી જાય તો મોટા ભાગે જૂનમાં જ વરસાદ હોય, એટલે અને ઈ 3-1 મહિના આ બધું કરતા હોય એટલે એમાં ભરતી ને એવું બધું આવે ત્યારે એ જે વાત કરે છે. એટલે લો પાણી હોય એટલે બહુ બોટ હંકારવાની ને એવું ઓછું થાય, પણ ત્યાં જે લોકોને ખોડવાની હોય ને અમુક લોકો પગડિયા ગણાય, ઈ પછી પગે થી ચાલીને જાય, એટલે એમાં પગે ચાલીમાં બેનો જાય, એટલે એવી રીતે પણ એ લોકો એ કરતા હોય અને ઈ રીતે પછી 3 મહિનાનું કામ કરવાનું થાય.
0: અને એ 3 મહિનામાં પછી આખા વર્ષની રોજગારી છે ભેગી કરવાની થાય,
2: હા
0: થાય ને
2: મોટા ભાગે એવું થાય. પછી પુરુષો બાજે બીજે કડિયા કામ છે કે ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં અને જાય, અને બેનો કંઈક નાનું મોટું કામ કરતી હોય, કોઈ સિલાઈનું કદાચ આવડતું હોય કે કઈ અલગ વિવિધ પ્રકારના મજૂરીમાં તો જાય અને મોટા ભાગે પછી

0: મીઠાની મજૂરીમાં પણ જતી બેનો.
1: અચ્છા, બરાબર. તો તમે આવી ખેતી લગભગ કેટલા વર્ષ સુધી કરી?
2: 11 વર્ષ કરી મેં.
1: ઓહો,
2: 11 વર્ષ લગાતાર. મારા છોકરા નાના હતા ત્યારે મેં 11 વર્ષ કરી. સાવ નાના છોકરા હતા. મીઠામાં જાય તો એકાદ બાળક તો ધાતું હોય એને તો સાથે લઈ જવું પડે. એટલે આમ કપડું હોય એને બે લાકડા ખોડીને એને હુંચકો બાંધી નાખી ત્યાં તડકામાં.
1: અચ્છા.
2: ને અમે મીઠાની ગાડી ભરતા પેલા.
1: અચ્છા, બરોબર બરોબર.
2: એટલે એમાં એક આખી ગાડી એક ખટારો ભરીને ત્યારે 150 રૂપિયા અમને આપતા હતા એક ગાડી. એવા જેટલા જણા અમે હોય, 15 જણા હોય કે 20 જણા હોય, એટલા ફેરા અમે નાખતા ત્યારે. એટલી ગાડી ભરીને 3-4 વાગે ઘરે આવી. ને ત્યારે તો પાણી નહોતું. પાણી આવીને પછી આ ઠેઠ હાઈવે માથે અમારે પાણી હતું. તો અહીંયા ઠેઠ અમે બેડા લઈને પાણી ભરવા આવી 4 વાગે.
1: ઓહો.
2: ને એક મીઠા વાળો શરીર હોય એટલે અહીંયા નાવા ધોવા ને પાણી ભરવા જાય.
1: બરાબર બરાબર.
2: એટલે આવી રીતે સંઘર્ષ 10-11 વર્ષ મેં કર્યો.
1: બરાબર. અને તમારે જમીન હતી?
2: મારી પોતાની જમીન હતી.
1: હા, પણ એ ખેતી નતા કરતા.
2: એટલી બધી ખેતી એનું કરતા હતા ને એટલી સમજ નહોતી કે આ ખેતરમાં આટલા બધા પૈસા નાખી દેશું તો આપણને ક્યારે આવશે. એટલે એવી સોચ હતી અમારી.
1: હા હા.
2: જમીન હતી પણ એટલી સમજ નહોતી.
1: બરાબર. અને પછી તમે જ્યારે આનંદી સંસ્થાના સંપર્કમાં આવ્યા તો ધીમે ધીમે જમીનની ખેતી કરવાનું થાય એવું તમને સમજાણું? એમ
2: એવું સમજાણું. પછી અમે જે 2007 થી અમારી ખેતીની જે હું તાલીમ લીધી આમાં સંગઠનમાં ભર્યા. પછી આ પરવાસે પણ કર્યા એમાં બહુ તાલીમ અમને મળી.
1: અચ્છા.
2: એટલે હું તો ખુદ કરતી હતી. પછી કાર્યવાહ ચાલુ કરે માર પોતાની. અમે 4 બહેનોથી શરૂઆત કરી હતી. પછી આ સજીવ ખેતી કરવાનું કે ઓછા ખર્ચે આપણે ખેતી કરી. કેમ કે ઓલી ખેતી કરવા જઈશું તો ટ્રેક્ટરના પૈસાનું હોય, પછી એમાં દવા આટું પૈસાનું હોય. એટલે આવી રીતે અમે પછી તાલીમ લઈને અમે શરૂઆત કરી કે દવા ઘરે બનાવી લેતા હતા બેનું. પછી આજે ટ્રેક્ટર દર 2 વખત નું હકાવી. અમે 1 જ વાર ટ્રેક્ટર હલાવી. પછી બીજી વાર જે રહ્યો હોય ખેતી અમે દાંતી ખાલી મારાવીને કરાવી નાખી. નાખે હાર રાખી તો બહુ વીઘાની પૈસા ચડે અમારા માથે.
1: હા, બરોબર. પણ ખતીજાબેન, એવી કઈ વાત હતી કે તમને એવું લાગ્યું કે હવે દરિયાઈ ખેતી નથી કરવી ને જમીનની ખેતી કરવી છે?
2: એટલે એવું અહીંયાથી લાગ્યું કે જે બાળક પછી મોટા થઈ રહ્યા એટલે બાળકને ભણાવવાનો વિચાર આવ્યો કે અમે તો આવી રીતે જિંદગી કરી સી રહ્યા કેટલો ટાઈમ કાઢશું, પણ આ બાળકોની જિંદગી આપણે બગાડી સી રહ્યા જે કાંઠે જઈ જઈને. એટલે પછી વિચાર આવ્યો કે બાળકોને ભણાવાશે. એટલે ક્યાંક ગામ તળમાં જતા રહી.
1: હા,
2: એટલે હું એક વાંઢ વિસ્તારમાં રહેવા વાળી હતી. મારી પોતાની જમીન વાંઢ વિસ્તારમાં છે. પણ પછી 2001માં જ્યારે સરકારનો એવો પરિપત્ર આવ્યો હતો કે જે વાંઢ વિસ્તારમાં લોકો રહેતો હોય ભણાવવા માટે ગામ તાળમાં આવી જાય.
1: બરાબર.
2: બાળકોના ભવિષ્ય માટે. એટલે અમે પછી 2001 પછી અમે ગામ તાળ આવી ગયા ખીરીંગામમાં. એટલે ખીરીંગામ એક મારા જે સાસુ છે એના ભાઈઓનું ગામ હતું. એટલે એના સપોર્ટથી અમે ત્યાં જઈને બસી ગયા.
1: બરાબર.
3: તો અત્યારે તમારી કેટલી ખેતી છે?
2: અત્યારે મારી 5 વીઘા મારી પોતાની જમીન છે ને હું 10 વીઘા કોકની વાવું છું.
3: અચ્છા
1: અચ્છા.
3: તો આ દરિયાઈ ખેતી મૂકી અને આ તમે જ્યારે ખેતી શરૂ કરી ત્યાં પછી પરિવારનો કેવો પ્રતિભાવ હતો? કોઈએ કઈ કીધું ભાઈ આજ સુધી તે કરી નથી ને હવે અચાનક થી કરવા માંડી?
2: એટલે પરિવારમાં તો કેતા, પણ જે આજુબાજુના લોકો જે શેઢેથી નીકળે ને એ પણ હસતા જાય અમારા માથે.
3: અચ્છા.
2: કે આવી ખેતી કરો સર, એમાં તમારે શું વર્ષે કે તમારા લુગડા તૂટી જશે, આમાં લુગડા ને નહીં નીકળે એમ કરે અમને. પણ છતાં અમે 4 બહેનો ઉભી થઈ જતા હતા કે ભાઈ જે વારે કે નો વારે અમારી જમીન છે, અમારો ઘર છે. એટલે વધે નો વધે એનો તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. એટલે ઝઘડો પણ અમે કરી લેતા લોકો સાથે.
3: તો પછી શરૂઆત કયા પાક થી કરી? શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી કે કોઈ પાક લીધો?
2: ના, શરૂઆત અમે પેલા પેલા ઓછા ખર્ચે જે આ તલ નો ઓછો ભાવ હોય એટલે તલ ની શરૂઆત કરી હતી. તલ ની 2 કોથરી લઈ લઈ તો 5 વીઘામાં થઈ જાય.
3: અચ્છા
1: અચ્છા.
2: એટલે પેલા મેં તલ ની વાવેતર કર્યો તો તલ નો વાવેતર કર્યો એમાં મારે 11 માળ તલ થયા.
3: અચ્છા.
2: 11 માળ તલ થયા તો ત્યારે 1000 રૂપિયા 1200 રૂપિયા ભાવ હતો. તો 11 માળ થયા તો મને 11000 રૂપિયા આવ્યા. હવે 5 વીઘાની એટલો બધો મને ખર્ચ તો ચાડ્યો નતો. તો એમાં મહેનત અમે પોતે પોતે કરી. એટલે 11000 આવ્યા ત્યારે બહુ અમને ખુશી થઈ કે 11000 એક સાથે આવ્યા મને. એટલે બહુ ખુશી થઈ તો હેમત વધી. એટલે પછી મારા હસબન્ડ ને કીધું, એ તો લોકો તો કીએ પણ મારા હસબન્ડ ને ખુદ મને કીએ કે આવી ખેતી કરવા બેઠીશો કે તું ભૂખે મારી નાખીશ છોકરાને. પણ છતાં મેં કીધું કે ભાઈ જે થાય એવાનું હોય થાય, એક વાર બે વાર તો તું જો. એટલે એમ કરતા કરતા હું આગળ વધતી ગઈ. પછી બહેનો ને વધારતી ગઈ. એટલે આવી રીતે અમે પછી જે પાણી નહોતો ને

0: અરે અહીંયા એટલે સાથે મળીને અમે બેનું જે આ તુષારભાઈ છે અમારા પર્યાવરણમાંથી, એને વાત કરી કે અમારે પાણીભાઈ નથી, એમ વાવેતર તો ઘણો બધો કરી પણ પાણી નથી, એટલે એ કોક દાતા એવા ગોતી આવ્યા હતા તો અમને બેનુંને અમને સપોર્ટ કર્યો, એટલે અમે એક ચેકડેમ મોટું બેનું બેનું બધી થઈને બનાવ્યો. ચેકડેમ બનાવ્યો પાણી રોકવાનો, જે આ વંકરાની મેં વાત કરી રહી છું ને, એટલે પાણી અમે ઘણો બધો રોકાણ કર્યો કે વરસાદનું હોય કે પછી આ તલાવનો જે ઓગાન હોય એને જાણી જોઈને અમે બે ચેકડેમ એવા બનાવ્યા. સાથે બેનું બેનું ભાઈ ને ક્યાં નથી રાખ્યા, એટલે બેનું બેનું જ મળીને અમે પથરા લીધા, કડિયા કામ કર્યો, એવું કરીને અમે ચેકડેમ હાલમાં એર્યો અમારો. એટલે અમારા પછી ચેકડેમ બનાવી લીધું પણ અમારા પાસે પાણી પાઇસે નથી. ફરીથી અમે તુષારભાઈ ને વાત કરી કે ભાઈ બધું છે પણ અમારા પાસે મશીન નથી,
1: મોટર તો જોઈએ પાણી ખેંચવા માટે,
0: એટલે મશીન પાણી ખેંચવા માટે તો જોઈ. ફરી વાત કરી હતા તુષારભાઈ અમને કીધું, પછી સંગઠન માંથી અમને એક લોન આપી અમને 20,000 ની.

0: મેં તુષાર ભાઈ ને વાત કરી કે ભાઈ
1: હા
0: બધું છે, પણ અમારે પાસે મશીન નથી.
1: મોટર તો જોઈએ પાણી ખેંચવા
0: હા
1: માટે.
0: એટલે મશીન પાણી ખેંચવા માટે તો જોઈ. વરી વાત કરી તો તુષાર ભાઈ અમને કીધું, પછી સંગઠન માંથી અમને એક લોન આપી અમને 20,000 ની. એટલે 20,000 નો અમે મશીન લીધું, બધી ચારે બેનું થઈને, ચારે બેન થઈને મશીન લીધું. પછી મશીન ને એમને તો એક બી નાખી લઈએ તો બીજી બેન ને વિરોધ થાય, પણ અમે એવો નિર્ણય લીધું કે આજે તારા ખેતરમાં બેન મરીમ બેન ને કીધું કે તારા ખેતરમાં તમે પાઈ લ્યો, પછી બીજા દિવસે હું પાઈશ.
2: બરાબર.
0: એટલે એમ કેતા બે બે દિવસ બધી બેનું અમે ચારે ચારે સંપીને આપ્યું. એટલે એમ કરતા કરતા અમારે ચારે બેનું ના ખેતર પાણી પી લેતા હતા. એટલે ઘઉં નો વાવેતર કરી, જીરા નો કરી, જે પણ કર્યો હોય સરસ અમારી ખેતી થવા માંડી. ની જે દવાનો ખર્ચ હતો, દવા તો અમે ખુદ બધી બનાવી લેતા હતા સાથે મળીને.
1: એટલે પ્રાકૃતિક ખેતીમાં તો બહારથી કઈ લેવાનું હોતું જ નથી. હા,
0: પછી એક ખાસ કરીને જે ઢોરું છે, ઢોરું રાખવાની જરૂરી છે, કેમ કઈ ખાતર આપણને 12 મહિનાનું કેટલું બધું થઈ જાય. આપણે વાત કરી રહ્યા છે કે આપણને જે આરોગ્ય છે આપણું સુધારવું જોઈએ, પણ જમીનને એક જરૂરી હોય છે ખાવાની. આપણે લેવા જ માંડશું તો જમીનમાં શક્તિ શું રહેશે.
2: બરાબર.
0: પણ જમીનને એક શક્તિની જરૂર છે કે થોડુંક આપણે દર વર્ષે આપણે 2 ટ્રેક્ટર ખાતર છે, કોઈ પશુનું, બકરા છે કે ભેંસ છે કે ગાય છે, એનો દર વર્ષે 2 ટ્રેક્ટર નાખવા જોઈએ.
1: બરાબર.
0: એટલે જમીન આપણી એક તો પોચી રહેશે, ઉપરથી એનો જે ઉપતનો છે એ ઉપત આપણને સારી આવશે. કેમ કે જમીન જે નાકા પાણા જેવી થઈ જશે, ગમે એવા હાર હાકીશી તો પણ એટલી બધી કઠણ થઈ જાય છે. પણ અમારી જમીન એટલી સરસ છે કે અમે આ ઘઉંનો જે વાવેતર હું કરું છું, લોકો તો અત્યારે 8-8, 9-9 પાણી આપે છે, પણ મારા ખેતરમાં હું 7 પાણીથી પકાવી લઉં મારા ઘઉં.
2: અચ્છા.
0: એક પાણી નો ફેર પડી જાય મારા ખેતર ની અંદર જોવા,
1: અને જમીન પણ સુધરે, જમીન સુધરે, જમવાનું મળે.
0: ને બીજું જે આ જીરું છે તો જીરું 4 પાણીમાં જ અમે પકાડી, કોઈ દી 5મો પાણી નથી દીધું.
1: અચ્છા.
2: એટલે એક સમય હતો કે જ્યારે જમીનની ખેતીથી દૂર ભાગતા હતા, અને હવે નિષ્ણાંતની જેમ આપણને સમજાવી રહ્યા છે કે ઘઉંમાં આટલું જ પિયત ને જીરુંમાં આટલું જ પિયત જોઈએ છે.
3: પોતે હવે એ આત્મામાં સખી તરીકે છે, અને શાકભાજીઓનું
0: અને શાકભાજીમાંથી મને મરચાની ખેતી એક બેનને કરાવી, એનો એવોર્ડ મને 10,000 નો મળ્યો.
2: વાહ વાહ, બહુ સરસ.
0: આત્મા પ્રોજેક્ટમાં એમાં સભ્યો છું, એટલે એની કઈક બહાર મીટિંગ હોય સરકારની તો એમાં પણ મને બોલાવે છે, એમાં જાઉં છું. એટલે મારા ઘરવાળાને હજી મારા નામે જમીન મારી નથી, મારા ઘરવાળાના નામે છે, એના નામે સર્ટિફિકેટ મળ્યો છે અમને સરકારમાંથી. સંગઠન માંથી લીધી એટલે મને પણ ખોતા બુદ્ધિ આવી થોડી. એટલે જો હજી ચીલો છે, હું આજે અમારા ગામની અંદર જમીન તો ઘણી બધી બેનો ની છે, પણ જે જમીન વગરના બેનો છે એને હવે કેવી રીતે કરી કે મજૂરી મારા ખેતરમાં જ મજૂરી છે તો હું એકલી તો કરી ના શકું. એટલે જે બીજા એવા એકલ બેનું હોય એને હું મજૂરી લઈ જાઉં, પણ એને હું આ પૈસા ના આપું.
2: અચ્છા.
0: એને ઘઉં હોય કે બાજરો હોય એને જેટલીની મજૂરી ચાડી હોય એને બાજરો આપી દઉં કે ઘઉં આપી દઉં, કેમે કે એને ખાવા થાય. એટલે એવો પણ અમે 1 ચીલો બનાવ્યો છે.
2: અને પૈસા
0: તો જ્યાંથી એક દી માં ખર્ચ કરી નાખશે, પણ જે આપણે દાણા જે ગમે આપણે આપ્યા હશે એ તો એને ખાવા 2-3 મહિના થશે. એટલે બધા જ બેનું જે જમીન વગરના બેન છે એને આવી રીતે અમે કરીશું. 1 કિલો બનાવેલો છે.
1: અને આ ઉપરાંત સુમિત્રાબેન આપ વાત કરતા હતા કંઈક પોષણ માટે પણ શાકભાજી બધા ઉગાડે એના માટે પણ પ્રયત્ન કરે છે.
3: હા, એટલે અમે લોકોએ જોયું કે આજે માછીમાર માં જાય ને તો એ બીજાના પોષણ માટે બહુ કામ કરતા, પણ એમના બાળકો બહુ કુપોષિત જોવા મળ્યા હતા. એટલે એની ઉપર વિચાર્યું કે કંઈક કરવું જોઈએ. એટલે કીધું કે પોતાના નાના નાના ઘરની સામે કે એ લોકો મૂળ મોટા ભાગે વાંઢોમાં ને એવા રહેતા, એમણે પણ કીધું એટલે વાડા હોય તો કીધું વાડામાં તમારે શાકભાજી વાવો, અને એની ઉપર આ શાકભાજીને પોતે પણ ખાઈ શકો, અને એ એક દવા વગરના શાકભાજી જો નાખો એમ કે આ બહારના પેસ્ટિસાઇડ એને બદલે આપણે આવા કરીએ તો પોષણમાંય ફેરફાર થાય. અને એ જે પરિવર્તન જોવા મળ્યું એમાં મને લાગે છે કે ખતીજાબેને ઘણું કામ કર્યું છે. તો ખતીજાબેન થોડોક અનુભવની વાત કરો.
0: એટલે એવા જે બેનું સગર્ભા જે બેન હતા એની પોતાની જમીન છે, પણ એ પોતે પેલા વાવતા નહોતા, વાંઢ વિસ્તારમાં ઘણું બધું પાણી બાણી હતું બધું, પણ ન વાવતા. પછી એ બેન ને અવારનવાર મળવા જવું, બીમાર રહેતા હતા. એક વાર તુષારભાઈ ને લઈ ગઈ હતી, પછી મા દીકરી બે આવી હતી, પછી મેં એને વાત કરી એના ઘરવાળાને બેસાડીને કે આવી રીતે તમે પડ્યા છો તો તમારી પોતાની જમીન

0: મતલબ એક એક વીઘા ની કરો તો આ બેન ને મજૂરી એક ના જાવી પડે, ને તમારે ઘર બેઠા શાકભાજી 40-50 માણા ની પહોંચે એવી રીતે તમે કરો ને કઈક.
1: હા
0: તો એ બેનું શરૂઆત એક હાલીમા બેન થી અમે કરાવી હતી, તો 1 વીઘા ની અમે વાવેતર કરાવ્યો, તો બિયારણ અમે પણ સંગઠન માંથી આપ્યું હતું, તો વાવેતર કરાવ્યો બહુ સરસ થયો. એ બેન નો વિડીયો પણ અમારા પાસે અત્યાર લાગ્યું હતું, ને હવે તો કોઈ વિડીયા ની જરૂર નથી, પણ ખાસ કરીને જોઈ શકીએ આપણે એનો જેનો થાનિક જે કરી રહી છે. એટલે આવા અત્યારે જે વાંઢ વિસ્તારમાં 40-50 ઘર છે એવી રીતે પોતપોતાની 1-1 વીઘાની ખેતી કરે છે, તો ગામ સુધી પહોંચાડે છે એ લોકો શાકભાજીની વાવેતર કરે છે.
2: એટલે પોતાની જરૂર પૂરી થઈ જાય
0: હા,
2: પછી જે
0: ને આજુબાજુ ને
2: વધારાનું હોય એ
0: આપે,
2: વેચી પણ શકે.
0: બીજાનો વધ્યાણનો જે છે એની મજૂરી નીકળી આવે ને વેચી શકે બહાર. એટલે એક સારી રીતે ચોખ્ખું આપણને ખાવાનું મળે, ને રોજનો રોજનો તાજું તાજું જ્યારે ખાવું હોય ત્યારે ઉતારીને ખાઈ શકે. એટલે આવા બેન ને, તો એ બેન અત્યારે સરસ એની છોકરી જુવાન થવા આવી છે અત્યારે. હું જયારે જાઉં ત્યારે કે આ ખતીજા બેન કે મરવા માંડી હતી ને તમે આને સુધારી જો.
3: એટલે અમે છે ને એક બહુ રસપ્રદ પ્રક્રિયા કરી હતી, એ લોકો સમજી શકે ને એમાં. કારણ કે બેનો વાત જો કરી કે ભણેલા બહુ નહોતા, કે ભાઈ અત્યારે જે તમારી થાળીમાં શું છે, તો મોટા ભાગે લોકો એમ કે રોટલો ચટણી કા કોઈ કોઈક વખત બટેકાનું શાક ને એવું. પછી કીધું જો પોષણયુક્ત થાળી બનાવી હોય તો શું શું હોવું જોઈએ અને આપણા વિસ્તારમાં શું થઈ શકે, એટલે પછી એ લોકોએ જ પોતે ઘણા બધા આઈડિયા કીધા કે આવા શાકભાજીએ જોઈએ. અને અમે પણ સમજાવ્યા કે ભાઈ લીલા શાકભાજી શા માટે ખાવા જોઈએ, અને અને તમારી પાસે તો આ છે જ જમીન કા થોડુંક ખેતી. એટલે પછી એ લોકોને વાત થઈ કે શાકભાજીના આપણે બિયારણ જો આપ્યા હોય અને એની ઉપર કામ કરીએ તો પછી તો બિયારણ પોતાની રીતે સાચવે કા રસ પડે એટલે લેવા માંડે. એટલે આજે ઘણી બહેનોની થાળીમાં વિવિધતા આવી છે,
2: શાકભાજી કઠોળ
3: અને કઠોળ ને, એટલે પોષણયુક્ત થાળી માટેનો કોન્સેપ્ટ એ લોકોને રજૂ કર્યો. તો એ એમને
0: બે થાળીઓ રાખી હતી અમે, એક લીલી થાળી એક સૂકી થાળી. સૂકી થાળીમાં પેલા ચટણી ને એક રોટલો જ હતો ને ડુંગળી હતી. પછી અત્યારની હાલમાં જે 2007 પછીની કે 2015 પછીની જે થાળીમાં શું છે એ જોવા મળ્યો અમને, કે ત્યારે એ બેને કેટલું બધું રાખ્યું કે આટલું છે અત્યારે. તો પેલા તો અમે ચટણી ખાઈને બાજરાનો રોટલો એક રાખીને ખાઈ લેતા હતા, લસણ વાર ચટણી કરે કા મરચા હોય. આવી રીતનો અમે બહુ બેનું સાથે વાતચીત કરતા, અને પછી આ જે વાવેતર કરાવ્યો ત્યારે સંઘર્ષ જે મેં વાત કરી કે એવા રીતે ઘરના જે લોકો હોય એ તો ન જ કરવા દે, ક્યાંક ક્યાંક રૂકાવટ આવતી હોય, પણ બેન જો હિંમત કરે તો કરી શકે છે. એટલે બીજું જે એક સંદેશો મારો એ છે કે જે આ જમીન માટે જે આપણે વાવેતર કર્યું હોય, અત્યારે લોકો શું છે કે હજી ખડ મારવાની દવા રે ને બહુ ખેતરોમાં મારે છે, પણ મેં જોયેલા કે જે ખેતર ની અંદર આપણે જઈ એવું નથી કે આ ખડ જેનાથી મરે. એટલે એ મોલ ને પણ નુકસાન કરે છે, જે મોલ જે શરૂઆતમાં ઉગતો જ છોડ હોય ને એને જ આપણે કુપોષણ પેલાથી કરી નાખીએ તો એ છોડ ક્યારે મોટો નથી થતો,
2: અને જમીન છે એ પણ નબળી પડે છે,
0: એ નબળી પડી જાય છે. પછી આ છોડ રહ્યો એ પણ ખુદ મૂળ માંથી નબળું પડી જાય છે, એટલે સરાડી આખી થાય, એનાથી વધીને એની ડાળખી ન થાય એમાં. પણ લોકોને એમ થતું હોય કે આ દવા હું ખાડ બાદ નાખું એટલે મારું ખેતર ચોખ્ખું થઈ જાય, પણ ચોખ્ખું નથી થતું. જમીન ને કેટલી નુકસાન થશે એની ખબર નથી.
1: એ લાંબા ગાળે આપણને ખબર પડે છે કે આપણે ટૂંકા ગાળાનો ફાયદો લેવા ગયા એમાં નુકસાન લાંબા ગાળાનું,
0: નુકસાન લાંબા ગાળાનું થાય છે. ને અમે જે શું કરી રહ્યા છે કે અમે જે પાણી આખા ખેતર નું જાતું હોય ને, વરસાદ થાય એટલે આખો ઓરપલો ખેતર નો ગમે ત્યાંથી એક બાજુ થી પાણી નીકળતું હોય, એટલે જ્યાં એવા ધાર વાળો જમીન હોય ત્યાં અમે અમુક લોકોને કરાવ્યા છે કે ખાડુ કરી નાખે 10x10 નો. પછી એનું જે પાણી જતું હોય અહીંયા એ પાણી એ રોકાણ રહી,
2: આપણા ખેતરનું પાણી
0: આપણા ખેતરમાં જ રહી, અને વરસાદ વાર થોડીક વાર વહી જાય તે ખાડામાં પાણી જેટલું ભેગું થયું આપણા ખેતરમાં જ રહી જાય. ને બીજું જે આ કચરો છે, અમે ખાડ કોઈ દી મારો હજી આ તે 15 વાર પેલા ની કીએ મારો 1 ગ્રામમાં કીએ નામ નહીં હોય, હું 1 રૂપિયાની દવા કોઈ દી બહાર થી નથી લીધી.
1: અચ્છા,
0: એટલે હું જે આ ખાડ રહ્યો ને એનો દર વર્ષે મારો 1 ટ્રેક્ટર થાય, ને 2 ટ્રેક્ટર મારા ઘરના પશુ ના થાય. મારી અત્યારે 3 ભેંસો છે ને 3 બકરા છે, એટલે હું મારો કોઈ વેચતી નથી. હું ખાતર જે થાય 2-3 ટ્રેક્ટર 1 ટ્રેક્ટર મારા ખેતર ની અંદર થી નીકળે, જે ખાડો કરેલો છે એની અંદર. એટલે એનો જે ખડ જે કાચું આપણે બારવા માંડીશી ને, એટલે બારવાનું નહીં કોઈ દી કે એને ખાડામાં નાખી દઈ તો એનો સડેલો ખાતર સરસ મજાનો થાય. એની અંદર કોઈ આખા ખેતર નો આપણે કોઈ બી પણ કચરો હોય, કોઈ ઝાડવાનો હોય કે ખેતર નો જ હોય, બધું આપણે ખાડામાં ભેગો

0: કરી ને એનો ખાતર સરસ મજાનું થઈ જાય છે.
1: ખતીજાબેન નું કેવું છે કે બારની જે તાલીમો થઈ છે, ધારો કે કચ્છ માધાપર માં એક જૈવિક ખેતી નું સેન્ટર છે ત્યાં તાલીમો લેવા, તો બબે ત્રણ ત્રણ દિવસ પોતે તાલીમો લેવા કઈક નવું જાણવાનું હોય ને તો એમને ઘણું ઉત્સુકતા રહે છે.
2: એટલે બહુ સારી વસ્તુ કહેવાય, કારણ કે બેન આવી રીતે નાના ગામડામાંથી નીકળીને તાલીમ લેવા જાય, સૌથી પહેલા તો એ જ મોટી વાત છે. અને ઈ તાલીમ લઈ અને પોતાના ખેતરમાં ઈ બધું કરે છે પ્રયોગો, પછી બીજાને શીખડાવે છે.
0: એટલે અત્યારે મારે ગામ સંગઠન મારી 10-15 બહેનોની ગમે ત્યારે થાય, 6 તારીખે કરું, પછી આ બહારથી કોઈ લોકો આવી જશે તો એ પણ મીટિંગ કરવા માંગતા હોય તો એની સાથે કરાવું.
2: વાહ,
0: એમાં જે રિયા બેનુને હું વાત કરું, આજે જાણીને હું જાઉં સીધી બેનુને વાત કરું, એટલે બેનુએ રાજી થતી હોય કે ખાતીજા બેનના વાગે આવ્યા છે કંઈક નવીન વાત લઈને આવ્યા.
2: તો મને લાગે છે કે જેમ આ બેનોને ઈચ્છા થાય છે તમારી સાથે વાત કરવાની, એમ અમારા શ્રોતાઓને પણ ઈચ્છા હશે કે આપની સાથે વાત કરે. તો નંબર, જે નંબરથી આપની સાથે વાત થઈ શકે એ આપણે મિત્રોને લખાવી દઈએ.
3: હા, એ નંબર છે 90542 35 0 52 35 0 52,
2: એટલે કે 9054235052.
3: અટલબેન, નંબર તો આપણે આપી દીધો, પણ મને લાગે છે કે ખતીજાબેનના ગીતથી જ આપણે ગામના ચોરાનો અંત લઈ આવીએ, બરોબર?
2: બિલકુલ. અને ખતીજાબેન જે સંગઠન સાથે જોડાયેલા છે અને ઘણા બધા બહેનો જે સાથે મળીને કામ કરે છે, એક સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ, અને એ પણ પ્રાકૃતિક ખેતી દ્વારા પૂરું પાડે છે. તો ખતીજાબેનને આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને એમને કહીએ કે એક તમારું સંગઠનનું ગીત અમને સંભળાવો.

0: તીનો હાર.
1: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
2: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
0: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
2: રામ રામ.

0: આ હતો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમ પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીના સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે વિશ્વસનીય, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર આપૂર્તિ વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. 5 દેશોના તેમના પ્રવાસના ભાગરૂપે આજે નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ કોવિડ રોગચાળો, ચાલી રહેલા સંઘર્ષો અને ઉર્જા સંકટ સહિત અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: તેમણે કહ્યું કે જો આ પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો વૈશ્વિક વિકાસ પર અસર પડી શકે છે અને મોટી વસ્તી ગરીબીમાં ધકેલાઈ જઈ શકે છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે 21મી સદીમાં ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું છે, જે ટેકનોલોજી અને માનવીય મૂલ્યો બંનેના આધારે પ્રગતિ કરી રહ્યું છે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 5 દેશોની મુલાકાતના બીજા તબક્કા દરમિયાન નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ, ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસ

0: તે છે પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના ભાગરૂપે આવતીકાલે સ્વીડનની મુલાકાત લેશે. 2018માં ભારત નોર્ડિક સમિટના ઉદઘાટન માટે સ્વીડનની મુલાકાત પછી આ તેમની બીજી નોર્ડિક મુલાકાત હશે. સ્વીડનના ઔદ્યોગિક કેન્દ્ર ગોથેનબર્ગની મુલાકાતથી ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વીડનના ભારતના રાજદૂત શ્રી અનુરાગ ભૂષણે આ મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
2: रक्षा क्षेत्र में स्वीडन के साथ हमारी साझेदारी बहुत पुरानी है, लेकिन अब ये रिश्ता सिर्फ खरीदार विक्रेता के संबंध से आगे बढ़कर रक्षा साझेदार के रिश्ते में बदल गया है. अब दोनों देश और दोनों देशों की कंपनियां मिलकर रक्षा उपकरण बनाने और उनके उत्पादन करने की दिशा में काम कर रही हैं. प्रधानमंत्री नरेंद्र मोदी की पहल जैसे आत्मनिर्भर भारत और मेक इन इंडिया और साथ ही देश में हुए बुनियादी ढांचे के विकास से इस प्रयास को और भी अधिक गति मिली है.
3: एंड ऑल्सो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दैट हैज हैपेंड.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે નીટ યુજી 2026 પરીક્ષા સંબંધિત બાયોલોજી પેપર નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગુરૂનાથ માંધારે મહારાષ્ટ્રના પુણેના એક વરિષ્ઠ વનસ્પતિ શાસ્ત્ર શિક્ષિકા છે અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે આરોપીને વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ એક્સેસ હતી. સીબીઆઈએ જણાવ્યું કે 14 મેના રોજ ધરપકડ કરાયેલી મનીષા વાઘમારે દ્વારા સંભવિત નીટ ઉમેદવારોને એકત્રિત કરતા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો ચલાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી છે. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશન રેઝિપલ હેઠળ પહેલીવાર 180 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ આતંકવાદીઓને આશ્રય આપવા અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવા પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં સેના સંવાદને સંબોધતા શ્રી ત્રિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. ભારતીય સેનાના વડાની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે.
2: अगर आपने मुझे पहले सुना है तो मैंने यही कहा था कि अगर पाकिस्तान आतंकवादियों को पनाह देना और भारत के खिलाफ आतंकी गतिविधियां जारी रखता है तो उसे ये खुद तय करना होगा कि वो भूगोल का हिस्सा बना रहना चाहता है या इतिहास का या किसी का भी नहीं.
1: શિક્ષણ મંત્રાલયે દેશમાં 14-18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજીવ કુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને કુલ 220 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ફાઇનલમાં પહોંચી. આ જોડીએ બેંગકોકમાં સેમીફાઇનલમાં મલેશિયાના ગો સેફે

0: અને નૂર ઇઝુદ્દીનને 19-21, 22-20, 21-16થી હરાવીને પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ફાઇનલમાં આવતીકાલે તેમનો સામનો લિયો રોલી કાનાન્ડો અને ડેનિયલ માર્થીની ઇન્ડોનેશિયન જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

लता मंगेशकर અને કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું શક્તિ. હવે સાંભળીએ ક્રિમિનલ ફિલ્મમાં કુમાર સાનુ અને અલખા યાજ્ઞિકની.

0: આ હતો કાર્યક્રમ સુરમાધુરી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, તે પહેલા 9 વાગે સવારે સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ, 10 વાગે 30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીત, સુગમ સંગીત સાંભળીશું 10 વાગે 45 મિનિટે, ગાયક કલાકાર બીરેન પુરોહિત, 11 વાગે 2 મિનિટે વિસરાત અસુર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 11 વાગે 30 મિનિટે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12 વાગે 30 મિનિટે સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ, સુગમ સંગીત સાંભળીશું 1 વાગે 10 મિનિટે, ગાયક કલાકાર રાસ બિહારી દેસાઈ, જય ભારતી ફોજી ભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 1 વાગે 30 મિનિટે, 2 વાગે 40 મિનિટે કાર્યક્રમ સંગગાન શિક્ષણ, જેમાં અસમિયા ભાષાનું ગીત શીખીશું, 5 વાગે 10 મિનિટે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, લોકસંગીત સાંભળીશું 5 વાગે 45 મિનિટે, મનોજ સાગઠિયાના સ્વરમાં પ્રાચીન ભજન અને ઘનશ્યામ ગઢવીની લોકવાર્તા આઈ રાજલ, 6 વાગે 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7 વાગે 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત 8 વાગે, 8 વાગે 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9 વાગે 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગે રવિવાર સરિય રાત્રિ સંગીત સભામાં વિવેક સોનારનું બાંસુરીવાદન સાંભળીશું. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય હતું. લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 30% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આ જ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક અંતિમ દેખ, મોહનલાલ પટેલની નવલિકા પર આધારિત આ રેડિયો નાટ્ય રૂપાંતર. નિર્માણ રમેશ ભટ્ટ, નિર્માણ સહાય રણજીત ભટ્ટ,

એક વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત સાંભળશો, જેમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. બે વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં પ્રથમ સાંભળશો ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા વિવિશારનું રેડિયો નાટ્ય રૂપાંતર, ત્યારબાદ સદીઓનું શાણપણ કહેવત કથાઓનું નાટ્ય રૂપાંતર અને શાસ્ત્રીય સંગીત. સવારે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત થશે, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTHની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સના કાર્યક્રમમાં સાંભળીએ ગુજરાતી સુગમ સંગીત. સાંભળીએ સંજય ઓઝા અને પાર્થ ઓઝાને.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્સ નો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અંતિમ દીપ, મોહનભાઈ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતરકાર ભગવત સુથાર. નિર્માણ રમેશ ભટ્ટ. નિર્માણ સહાયક રણજીત ભટ્ટ. તો રજૂ કરીએ છીએ નાટક અંતિમ દીપ.

0: દાડમનો સ્વાદ થી કેવા ઉન્મત્ત થયા છે.
1: દાડમનો સ્વાદ તેમને આનંદ વિભોર કરે છે.
0: તો પછી જેમના મુખમાં દાડમ કળીઓ હંમેશા વસે છે તેમના મદનું તો પૂછવું જ છું.
1: આપ
0: હું પરદેશી છું, સ્તંભ તીર્થથી વેપાર માટે આવ્યો છું. લાગે છે કે મારે બીજો વેપાર પણ.
1: કયો વેપાર?
0: એક યુવતીને એક યુવાન મળે, એકબીજાને ગમવા લાગે, તેમના અહીંયા સામ સામે દોડવા લાગે. મહાવનની કુંજ ગલીઓમાં જ્યોતિર્માલાને હું અનેક વાર મળ્યો છું. મારા પ્રેમમાં પાગલ તે નથી જ્યોતિ, અજવાળી કે અંધારી રાત, આજે આવશે જ. આજે એક નિર્ણય કરવો જ પડશે.
1: ક્યારની પાછળ આવીને ઊભી છું ખબર નથી. અરે નાગિલ, આ જ્યોતિ હવે નાગિલ વિના જીવી શકે તેમ નથી જ.
0: માટે જ મારું મન કહે છે કે આપણે ખંભા તરફ.
1: કેમ આટલી બધી અધીરાઈ?
0: જ્યોતિ, આવતો ભય મને ચેતવે છે.
1: મારે નાગિલને કોનો ભય છે?
0: નાગિલ કદી કોઈથી ડર્યો નથી, પણ આ પાટણ પર ભય તોળાય છે. માધવ મંત્રી અલ્લાઉદ્દીનના સેનાપતિ ઉલ્લુક ખાનને દોરીને પાટણ પર.
1: હા, મને પણ લોકોમાં કંઈક અશાંતિ, ગભરાટ.
0: આવતા ભયથી જીતવું એ માનવીનું કર્તવ્ય છે. તેથી તો મેં નિર્ણય કર્યો છે કે કૃષ્ણે રુક્ષ્મણીનું હરણ કરેલું તેમ નાગીલા તેની પ્રિયાને ખડિયા જોજો સાંઢણી પણ હરી જશે.
1: નાગીલ આ પટ્ટણી કન્યા છે, તેને મન પાટણ મોટું છે.
0: માલા થાય છે કે બાવડે પકડીને તને સાંઢણી પર બેસાડી દઉં, પણ મન વગર તું આવે તેમાં
1: શી મજા આવે એમ જ ને? મારું ચિત્ત મારા વતને કબજે કર્યું છે. યુદ્ધના ભય પછી આ માલા તારી છે, તારી જ રહેશે.
0: જ્યોતિ, યુદ્ધને સમયે પારકાનગરમાં પરદેશીનું કોણ રણી થયું?
1: શું નાગિલને પોતાની બહાદુરી પર વિશ્વાસ
0: છે? મારી તલવાર પર મને પૂરો વિશ્વાસ છે, પણ નિષ્પ્રયોજન વીરતા દર્શાવી.
1: તારી પ્રિયાનું વતને તારું વતન નથી?
0: તો શું મારું વતને તારું વતન નથી?
1: યુદ્ધ પછી આપનું સાચું પ્રેમ આપણને ભેગા કરશે.
0: શું આ જવાબ મારી માલાનો છે?
1: હા, હું જાઉં છું, ભાઈ ઘેર આવ્યો હશે, પાછું વળી કઈક આડું ન કરી બેસે.
0: જતા પહેલા એક વાર જ્યોતિ
1: નાગે જાઉં જાઉં.
0: સ્ત્રીઓના મન કળી શકાતા નથી, શું કરું એ સમજાતું નથી. શું પેલી પાટણની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતી મંજુ ઘોષાની મદદ લઉં? ચાલ તેને આવાસે જાઉં.

0: અરે બંધુલા, મંજુ ઘોષા ક્યાં છે?
1: અંદરના ખંડમાં છે.
0: હું મંજુ ઘોષા.
2: કોણ?
3: ઓહો, પરદેશી. ઘણા સમય દર્શન દીધા કાઈ? ચહેરા પર ઉદાસી કેમ છે? અરે મદિરા પાત્ર લાવો તો.
1: લ્યો આ મદિરા પાત્ર.
3: પરદેશી, શું છે બોલો? શી વ્યથામાં ડૂબ્યા છો? શું સ્તંભ તીર્થની કોઈ ધન્યા યાદ આવે છે?
0: મંજુ ઘોષા, આજ મારું મન બહુ વ્યથિત છે.
3: જાણું છું.
0: હે, ના હોય.
3: હા, જે સુંદરી તમારા હૈયાની તમે છે તેને હું જાણું છું.
0: મારા માન્યામાં આવતું નથી.
3: કેટલા વખતથી પાટણમાં રહો છો? લાંબા સમય આ મંજુને મળવા આવ્યા તેની પાછળનું કારણ જાણ્યા વિના મને ચેન પડે ખરું? તમે અને જ્યોતિર્માલા
0: કેમ બોલતા ખમચાય છે?
3: ધ્યાન રાખજો પરદેશી, તમારી બાજી પર પાણી ફરી વળતા વાર લાગશે નહીં. જાહેલ શિલ્પીએ તેનું પાણી ગ્રહણ વહેલી તકે કરવાનો નિર્ણય કરી નાખ્યો છે.
0: મારી મોટી મૂંઝવણ એ જ છે. એના પાણી ગ્રહણ પહેલા જ
3: શું કરવું છે
0: એનો જ વિચાર કરું છું, પણ માર્ગ સુસ્તો નથી. જો તું
3: માર્ગ બતાવવાનું મને કહો છો? અરે જ્યોતિર્માલા તો વિજયસિંહની વાગ્દત્તા બની ચૂકી છે. આકાશ પાતાળ એક થાય પણ જાહેલ શિલ્પીનો નિર્ણય ન તૂટે. અને વિજયસિંહની શત્રુતા એટલે
0: એની મને જરાય ચિંતા નથી.
3: પોતાની તાકાતનું આટલું બધું અભિમાન,

0: પરદેશી હજુ બેમાંથી એકેના પંજામાં આવ્યા નથી, નહીં તો
1: પુરુષોના બાળ માપવાનું કામ તારું નથી, તું તો તેમનું મનોરંજન કરી શકે.
0: હું તો તમારી દ્રઢતા માપતી હતી. ડરપોકને માર્ગ બતાવવાથી શું લાભ?
1: ગણિકાઓ આ બાબતે ચતુર હોય છે, એટલે તારી સલાહ માગી. ત્યારે તે તો
0: સાચે સલાહની જરૂર છે. સાચી સલાહ આપું તો દુઃખ નહીં થાય ને?
1: ના
0: તો આ પ્રીતનો છંદ છોડીને સ્તંભ તીર્થ ભેગા થઈ જાઓ.
1: કેમ?
0: કારણ કે તમે હજી બાળક છો. એક જુવાન પોતાની પ્રિયાને સાંડણી પર નાખીને પોતાના વતન ભેગી ન કરી શકે તેને મારે શું કહેવું?
1: મંજુ ઘોષા નાગેલ સાવ કાચી માટી તો નથી, એ પ્રયત્ન કર્યો પણ જ્યોતિ તૈયાર ન થઈ. પાટણની સુપુત્રી યુદ્ધ વખતે પાટણ છોડવા ઈચ્છતી નથી.
2: બા, જાહેલ શિલ્પી આવે છે.
1: ચાલો ત્યારે રજા લઉં છું.
0: પરદેશી, મુજાશો નહીં. તમારી પ્રીતને જાહેલ જાણતા નથી.
1: આજે નહીં તો કાલે તો જાણશે જ ને.
0: આવજો પરદેશી. ગયો બિચારો પરદેશી. આવી ગયા શિલ્પી, કેમ બોલતાય નથી? અરે શિલ્પી, તમારા વિશે લોકોમાં ચર્ચા થાય છે.
3: હું ચર્ચાથી ડરતો નથી, પણ તમે આવતા ભીને પારખતા નથી તેનાથી હું ડરું છું. તમે મ્લેચ્છુની શક્તિનો આંક ઓછો મૂકો છો. દુશ્મનની શક્તિને ઓછી આંકવી તેમાં જ અડધો પરાજય સમાઈ જાય છે.
0: શું?
3: મારે તો મારી વાત કર્ણદેવને મોઢા મોઢ કહેવી છે, પણ ક્યાં છે રાજા? આ તુર્કાણુઓ પાસે મહાસાગર જેવું વિશાળ સૈન્ય છે. અન્ય રજપૂતો ગૌરવ સમજે તો ઠીક છે, નહીં તો પાટણ ઉજ્જડ થઈ જશે.
0: શું રજપૂતો પોતાનો ધર્મ ચૂકશે?
3: રજપૂતો તો સુરા અને સુંદરીમાં ચકચ્યુર બનતા જાય છે, જ્યાં ખુદ રાજા કર્ણદેવ જ ચારિત્ર ભ્રષ્ટ હોય.
0: શિલ્પી, તમે ભયંકર રાજદ્રોહ કરી રહ્યા છો.
3: જ્યાં રાજધર્મ નથી ત્યાં રાજદ્રોહ પણ નથી.
0: શિલ્પી, વાત સાચી છે, પણ યુદ્ધ પહેલા રજપૂતો ચિંતા નથી કરતા.
3: આડ વાતે મૂળ વાત બોલવા ન દીધી.
0: કઈ વાત?
3: જ્યોતિર્માલા ખૂબ ઉદાસ રહે છે. આજે સવારે તો છાનું છાનું રડતી હતી. મને સમજાતું નથી કે એનું કારણ શું હશે.
0: કદાચ લગ્ન બાબતે કોઈ વાત.
3: અરે, વિજયસિંહ જેવો પ્રતાપી પુરુષ પાટણનું ગૌરવ કોના ભાગ્યમાં હોય?
0: પણ લગ્ન બાબતે આટલી ઉતાવળ શા માટે કરો છો? જ્યોતિર્માલાના મનની વાત હું જાણું છું.
3: હું એ જાણવા આતુર છું.
0: પણ આ વાતથી જ્યોતિર્માલાને આંચ ન આવે તેની ખાતરી આપો છો?
3: મારું અભય વચન છે.
0: તો સાંભળો, જ્યોતિર્માલા વિજયસિંહને પરણવા માંગતી નથી.
3: શું કહે છે?
0: એ એક પરદેશીને મનથી વરી ચૂકી છે.
3: કોણ છે હતભાગી?
0: સ્તંભ તીર્થનો છે, કોલ્લાપીઠ ઉપરના એક આગારમાં ઉતર્યો છે.
3: ઓળખ્યો. પરદેશી!
0: શિલ્પી, શિલ્પી!
3: મૂર્ખસ!
0: અરે ગજબ થઈ ગયો, તેના પરદેશીનું શું થશે?
3: કોલ્લાપીઠના આગારનો ઓરડે ઓરડો ઘૂમી વળ્યો, પણ પરદેશી ન મળ્યો. જ્યોતિર્માલા, જ્યોતિર્માલા!
1: અરે શિલ્પી, કેમ બૂમો મારો છો?
3: અરે વિજયસિંહ, તમે કેટલી વારથી બેઠા છો?
1: જે સમય જાય છે તે કિંમતી છે. હવે વાતાવરણ ઘેરાતું જાય છે. કોઈ મેધાવી મંત્રી નથી કે વિચક્ષણ બુદ્ધિ વાળા રાજપુરુષો.
3: તો વળી રાજાના કલંકની વાત પ્રજામાં પ્રસરી છે. પ્રજા પ્રેમનો પ્રવાહ બદલાયો છે. છતાંય આફત વખતે પાટણ એક અને અખંડ હોય છે તે વાત ભૂલવા જેવી નથી. વિજયસિંહ, અધેરી આંખે શું જુઓ છો?
1: ઘરમાં કેમ કોઈ દેખાતું નથી?
3: માલા કદાચ દેવદર્શને ગઈ લાગે છે.
1: જ્યોતિર્માલા દેવદર્શને જતી નથી.
3: તો ક્યાં જાય છે?
1: એ વાત આપણા મોય ના શોભે. આપણી તો વાત ટૂંકી હોય. મારી નસોમાં રજપૂતનું લોહી વહે છે. ક્ષમા અને ઉદારતા એ તો આપણા ગુણ. હજી પણ જ્યોતિર્માલા જો પેલા પરદેશીને મળવાનું છોડી દે તો એનો હાથ ગ્રવા હું તૈયાર છું.
3: આજકાલમાં મારી તલવાર એક માનવ હત્યા કરી બેસશે.
1: શાંત થાવ, આવી બાબતમાં ઉકળાટ નુકસાન કરે છે. ધીરજ રાખો, ખાસ બગડ્યું નથી. અને પેલા નીચનો નિકાલ તો અન્ય રસ્તે ક્યાં નથી થતો.
3: મારી નસોમાં ગરમ લોહી વહે છે. જનુન મારી રગે રગમાં ઉભરાય છે. કાં તો પરદેશી નહીં કે કાં તો
1: શિલ્પી. જ્યોતિર્માલા મારી વાગ્દત્તા છે. એના શરીરને આંચ આવવી ના જોઈએ. જાઉં છું.
3: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા, તે શું થયું છે?
2: શી બાબતે આટલો બધો ક્રોધાવેશ મારી ગયો છે જાહિલ?

0: કોતેર પેઢીને નરકમાં નાખવા બેઠી છે ને સામેથી પૂછે છે, બોલ ક્યાં ગઈ હતી? જીવવાનો હોય તો પેલા નીચના આગારે પગ મૂકીશ નહીં.
1: જાહિલ, ભગિનીના મનોભાવનો કેળો લેવાનું પાપ આચરવા બેઠો છે? શું તારી બહેન અનિતિ આચરે છે? શું તને ગંધર્વ લગ્નની ખબર નથી? રાજપૂત સ્ત્રીના હરણ થતા નથી? આવી બાબતમાં માથું મારતા ક્યાંથી શીખ્યો? મારી ઉંમર તો જો, મને મારે માર્ગે જવા દે, તું તારે માર્ગે જા.
0: હવે ઘરની બહાર જઈશ તો દળથી માથું જુદું થઈ જશે. હા,
2: ઓહો, કોઈ વનદેવી પંત બોલી નહીં આવ્યા છે કે શું?
1: નાગિન, નાગિન, હવે આપણે સાવધાન રહેવાની જરૂર છે.
2: શી વાત છે જ્યોતિ, આમ આટલી બધી ડરે છે કેમ?
1: આ વાતની જાણ જાહિલને થઈ ગઈ છે, તેથી તે ખૂબ રોષે ભરાયો છે.
2: પણ તું કોઈ અધમ કામ કરતી નથી તો તારે ડરવાની શી જરૂર છે?
1: નાગિન, હું તો તમને એ કહેવા આવી છું કે જાહિલ કંઈ કરી બેસે તે પહેલા તમે પાટણ છોડીને
2: ચાલ્યો જાઉં, તને લીધા વિના, અને તે પણ જાહિલ નથી ડરીને, તો મારી 71 પેઢી લાજે. ગાડી, તું મને ઓળખતી નથી. અસી યુદ્ધમાં નાગિલને પહોંચી શકે તેવો માનવી તમારા પાટણમાં ભાગ્યે જ હશે.
1: જાહિલની સાથે લડવાનું તમારું કામ નહીં, અને લડવું પડે તો ગુમાવવાનું તો મારે જ છે ને.
2: હું તારા ભાઈની હત્યા તો નહીં જ કરું, બાકી સ્તંભ હતી તો એકલા નહીં જવાનો મેં નિર્ણય કર્યો છે. જવા દે બધી ઉપાધિ. આ પાટણનું પ્રાકૃતિક સૌંદર્ય તો જો.
1: પાટણમાં શું સુંદર નથી? ભવનો અને ચૈત્યો, રાજમાર્ગો અને આરામગૃહો, સરોવરો અને ઉપવનો,
2: ગર્વોન્નત ગૌરાંગીઓ, અને તેમાં મારી આ માધુર્ય મૂર્તિ જ્યોતિ. જ્યોતિ
1: મારા નાગિલ, પણ જો હું ગાફેલ રહેતા મને તો પૂરો ભય છે.
2: જા જા ગાડી, પરદેશી અને ભાઈ, તારો ભાઈ જાહેલને તો પડ્યો હશે પે મંજુ હોશાને ત્યાં.
0: મંજુ ઘોષા, તે કહ્યું હતું કે પેલા નીચ પરદેશી પાછળ જ્યોતિ ઘેલી બની છે.
3: હા,
0: એ માણસ અહીં આવે છે, સત્ય કહેજે.
3: જાહિલ, પણ આટલી બધી અધીરાઈને રોષ કેમ કરો છો?
0: એની હત્યા કરવામાં તું મદદ કર.
3: તમારી તલવાર કમ તાકાત છે?
0: આ કામ છાની રીતે પતે તો સારો. અરત્નમાલા તને ઇનામમાં.
3: આ તમારી મંજુ ધન ભૂખી નથી, પ્રેમ ભૂખી છે.
0: એ તો તને ક્યાં નથી મળ્યો?
3: નથી મળ્યો,
0: એ વાત ખોટી છે.
3: તમને રીઝવવા મેં શું શું નથી કર્યું. તમારી એક પ્રેમ ભરી નજર માટે અનેક ધનપતિઓને મેં ડૂબ્યા છે. આજ તમારા પ્રેમ માટે કોડ ભર્યા માનવીની હત્યા કરવા તૈયાર થતા અચકાતી નથી.
0: દંભ રહેવા દે.
3: વિષદાનથી એ માનવીનું મૃત્યુ થાય તો માનશો કે મંજુ દંભી નથી, અને માનશો કે મંજુ તમારા પ્રેમ માટે એટલી જ આકુળ વ્યાકુળ છે.
0: જરૂરથી મારી ઘોષા.
3: આપ મદીરા ગંડુશ માટેની મદીરા. મારા હોઠ પર તમારા હોઠ મૂકીને મારા મોની મદીરાને ચૂસી લેશો તો મારે મન મોટો ઉત્સાહ બની રહેશે.
0: પ્રિયા, લાવ તારો મુખ.

0: મારા ચિત્તમાં કેટકેટલી વાતો ભળાય છે. રાજા કર્ણદેવ, કવળા રાણી, પાટણની પ્રજા, જાહિલ, મંજુ ગોછા અને મારી વાઘ દત્તા. અરે રાત્રિના આછેરા ઉજાસમાં, અરે આ શું? આ મારી જ્યોતિર્માલા તો નહીં? હા એ જ, ચાલ તેની પાછળ, આ ઝાડ પાછળ મને જરા છુપાઈ જવા.
1: આખરે તમે સ્તંભ તીર્થ જાઓ છો, મને એકલીને છોડીને જતા તમારા હૈયામાં શુંનું શું થતું હશે? પણ હવે તો બંને મન કઠણ કરે જ છૂટકો.
2: સાચું કહું માલા, મારું પ્રાણ રોધાય છે, તો નહીં હવે તો પ્રાણ ત્યાગ કરીશ.
1: નાગી, મારા પ્રાણ, મારા પ્રેમ પર શ્રદ્ધા રાખો. તમને મળ્યા વિના મોત આવશે, તમારું શપ પણ તમારું જ નામ ગુંજતું હશે.
2: શું આજે વિજયસિંહ તારે ત્યાં આવ્યો હતો?
1: હા, તેણે મારું રક્ષણ કરવાની ફરજનો દાવો કર્યો. મેં તેને નકારી કાઢ્યો,

0: સ્પષ્ટ કહી દીધું કે હું તો નાગિલને મનથી વરી ચૂકી છું.
1: પણ એને હતાશ થવાની જરૂર નથી.
0: મનને સંકુચિત ન કરો નાગિલ, આ યુદ્ધની આંખી વહી જવા દો. પછી સ્તંભ તીર્થમાં આપણે રંગરાગ કરીને વિરહની આગનું એક સામટું સાટું વાળી દઈશું.
1: એની તો મને ખાતરી છે જ.
0: સમજુ છું કે તમે વૃદ્ધ માતાને એકના એક પુત્ર હોવા છતાં મારે લીધે જ તેમની આતુરતાને સંતોષતા નથી. છતાંય હું તમારું કયું કરતી નથી.
1: જ્યોતિ, દુખી ન થા, આપણે યુદ્ધ પછી મળીશું.
0: કદાચ વખતે મળાય ન મળાય તો પરલોકમાં તો જરૂરથી મળીશું. સૂર્યગંગા ને ઘાટ
1: સૂર્યોદય થયો. ચાલ સાઢણી પલાણીને નીકળી જાઉં. અરે, પાટણનો દરવાજા બંધ, હવે શું કરું? કોને પૂછું? હા, પેલી મંજુ ઘોષા, ચતુર ગણિકા, ક્યાંયથી એ છૂપો માર્ગ બતાવશે.

0: परदेशी।
1: मंजू घोषा आओ रूप तुम्हें क्या ही जोयो नथी, मने समझा तो नथी कि आज आटलो बधो फेरफार केम।
0: अमारे तो हवे उत्सव ना दिवसो आव्या।
1: युद्ध एटले तमारो उत्सव। सांभळ्यु छे के पाटणनी प्रजा तो तांडव अने भैरव नृत्य पाछळ खेली छे।
0: हा, पुरवासीओ तांडव पर तो उत्सव में थता संध्या नृत्य में मणिधर मुरली ना नादे डोले एम डोली उठे छे।
1: एमा एवो तो कयो जादू होय छे?
0: अंगहार नहीं पूर्णिया, पण हवे तमे नहीं जोई शको, कारण के युद्ध ने समय परदेशियों ने विहार पर घनी मर्यादाओ मुकाई छे।
1: पण मारे तो स्तंभ तीर्थ जाऊं छे।
0: हवे तो पाटण नो युद्ध ज निहाळो, पाटण ना दरवाजा बंद था एटले एक चकलू ए न जई शके तो तमे शी रीते जई शको?
1: ए मुश्किली माथी मार्ग मेळवा तो तमारी पासे आव्यो छु।
0: पण पाटण बहार जवानी आटली बधी तालावेली केम छे? थोड़ोक वधारे वखत रोकाई जाओ, हूँ खातरी करावी दईश के मारा आश्रय रहेवाथी तमे अत्यारे स्तंभ तीर्थ मां छो एटली निरांत तमने रहेशे।
1: एनी खातरी शी रीते आपशो?
0: એ રહસ્યને હમણાં રહસ્ય જ રહેવા દઈએ। જે માણસનો અંત નિશ્ચિત છે એને થોડોક સંતોષ ભલે થતો। અવિશ્વાસ આવે છે ખરું ને?
1: ના, સાવ તે એવું નહીં, પણ
0: તો ચાલો મારી સાથે એ રહસ્યને ભેદી નાખીએ। મારી પાછળ પાછળ આવો। જુઓ, પેલો પદ્મકનો વિશાળ પલંગ છે અને પેલી વાસક સજ્જાની પાછળ રાજગઢ સુધીનો ગુપ્ત ભવ્ય માર્ગ છે જેનો છેડો હસ્તી શાળામાં પડે છે। આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યાંથી બહાર જવાના અનેક ગુપ્ત માર્ગો છે।
1: હવે કંઈક સમજાય છે।
0: આજે મધ્યરાત્રિએ હું તમને એ માર્ગ થોડી સુધી લઈ જઈશ, અત્યારે તમે અહીં જ આરામ કરો।
1: મારે માટે અહીં રહેવું અસહ્ય છે।
0: બાળક ન બનો પરદેશી, આ યુદ્ધનો સમય છે, મારી સલાહ પ્રમાણે શાંતિથી અહીં રહો, અન્યથા આપણે બંને માર્યા જઈશું। આજે મધ્યરાત્રિએ આવીશ, તમારા મનની શાંતિ ખાતર પેલો માર્ગ બતાવીશ અને જરૂર પડશે તો તમારા મનનું રંજન પણ કરીશ। જાઓ, પેલા પદ્મકના પલંગ પર આરામ કરો।
1: મંજુ ઘોષા, મારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે।

સૈનિકો ને યુદ્ધોત્સાહ માટેનું નૃત્ય હું બરાબર ન કરી શકી. મને મારા ધંધા તરફ નફરત થતી જાય છે. હવે હું સાધારણી મટી ગૃહિણી બનીશ, પણ તે માટે મારે આજે મારા પ્રીતમને એક અમૂલ્ય ભેટ, એક અત્યંત સુહામણા અને 32 લક્ષણ પુરુષના કિંમતી જીવનની ભેટ, પ્રેમવેદી પર એક શ્રેષ્ઠ બલિદાન. ચાલ મન, જરા કઠોર બની જા, પથ્થરનું બની જા. સંધ્યા તો વહી ગઈ, દાસીએ હાંડીમાં દીવા પ્રગટાવ્યા છે. અભિસારે નીકળું છું, છેલ્લો અભિસાર.

0: अरे परदेशी, कई तकलीफ तो पड़ी न थी ने?
1: હું વિચાર કરતો હતો
0: શો
1: કે આ ભોયડા જેવા ખંડમાં આટલું બધું સુખ ક્યાંથી, અને અમરો શતકના શિલ્પે તમને ગાઢો કરી રાખ્યો છે.
0: તો પછી યુદ્ધકાળ સુધી અહીં જ રહી જાઓ.
1: કમળની મીઠી અને બાર્યવાસથી ભર્યા ભર્યા હૈયાનો પરિચય થતા મારું હૈયું હવે તો હાથ લઈને બેઠું છે કે આવી કોમળાંગી અને પ્રેમાળ નારીનો સંગ કેમ કરીને છોડાય. આ સ્તન પ્રદેશ પરથી સ્થાન ભ્રષ્ટ થતો પાલો જાણે કઈ કહી રહ્યો છે, ઈજન આપી રહ્યો છે.
0: વાહ મારા રસિક જીવડા, હવે થાય છે કે તમને પેલા ગુપ્ત માર્ગે વહેલા રવાના કરી દઉં.
1: મારું મન પણ એ જ ઈચ્છે છે.
0: જો કે તમને તકલીફ નથી, કંટાળા નથી, અને વળી પાછા કવિ બંધા જાઓ છો, તો સવારે જવાબમાં શું વાંધો છે?
1: તમે તીર્થ પહોંચી જાઓ એ મારું પરમ કર્તવ્ય છે.
0: હવે મધ્ય રાત્રે ક્યાં છેટી છે?
1: હજી તો રાત્રિનો પ્રારંભ થતો લાગે છે.
0: અમારે પટણીઓને તો બે ચાર ઘડીનો કઈ હિસાબ નથી. પ્રીતમને વિદાય દેતા દેતા એટલો સમય તો વહી જાય છે.
1: અરે એક જ પળમાં પ્રીતમથી જુદી થનાર સ્ત્રીઓ પણ પાટણમાં છે.
0: આ કઈ થોડી જ્યોતિર્માલા છે, એક વાર માણી જો પછી. બંદુલા, મદિરા પાત્ર લાવજે.
1: મંજુ, મને તો મદિરા પાત્ર કરતા તું જ વધારે નશીલી લાગે છે.
0: નાખિલ, એક વાર જરા થોડીક મદિરા, થોડોક નશો, પછી આ મદિરાનું પાત્ર તો છે જ ને.
1: મંજુ ખોશા, લગ્ન પહેલા જાહિલ ને વફાદાર રહેવાની શરૂઆત કરી દીધી.
0: હું સમજી નહીં.
1: શું પરપુરુષના બાહુપાશમાં સમાવાનું કદાચ તને ગમતું નથી કે પછી?
0: ના, એવું તો કઈ જ નથી.
1: તો આવ, આ હાથ તારે માટે ખુલ્લા છે.
0: પારદેશી, પાટણની પ્રણય ક્રીડાનો ખ્યાલ તમને ક્યાંથી હોય? પાટણની નારી એમ સહેલાઈથી કદી ઝઘડાઈ જતી નથી.
1: તો શું મારે આક્રમણ કરવું પડશે?
0: ના, એમ નહીં. પણ પુરુષ જ્યાં સુધી મદોન્મત માતંગના મિજાજમાં ના આવે ત્યાં સુધી અમે તેને અસ્પર્શ્ય ગણીએ છીએ. તમને મદહોશ કરવા માટે મદિરાનો બીજો મદ્યકટ ખાલી કરાવવો પડશે.
2: બંદુલા, પેલો જૂની મદિરા વાળો માણેક જડી મદ્યઘટ લાવજે. તો
1: મંજુ, લાવ મદિરા પાત્ર. લે, પ્રથમ મારે હાથે જ તારા મુખમાં હું મદિરા રેડીશ, અને ત્યારબાદ હું તારા મુખમાંથી તેને ચૂસી લઈશ, અને પછી તો.
0: હવે હાથ થાય છે. મને છોડ, મને છોડ, મને છોડ. લે, લે તો જા.
1: અરે મંજુ, દ્વાર ભીડાવતી ગઈ. જાહિલ ની પ્રિયા મારો જાન લેવા ઈચ્છતી હતી. જ્યોતિર્માલાએ મને સાવધ રહેવા કહ્યું છે. આ રહી મારી તલવાર. કાયર જાહિલ સ્ત્રી દ્વારા કપટથી મારો કાંટો કાઢવા માંગતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ તો
3: વિજયસિંહ, તમે જ્યોતિર્માલાના પાણી ગ્રહણ માટે યુદ્ધ પૂરું થવાની વાત જોવા કેમ કહો છો?
4: શિલ્પી, સાવધ જાણ્યા બનો છો.
3: જે વાત કરવી હોય તે સ્પષ્ટ કહો.
4: શિલ્પી, એક અનર્થ થતો રહી ગયો. જ્યોતિ પેલા ભાગેડું સાથે સ્તંભદ્રીત પહોંચી ગયો હતો, પણ આવતા યુદ્ધના કારણે જ્યોતિની નસમાં પાટણનું ગૌરવ લોહી બનીને વહે છે, એટલે તે રહી ગઈ.
3: શું કહે છે?
4: આમ તો જ્યોતિની પસંદગી ખોટી નથી, પરદેશી પૈસાદાર છે અને બહાદુર પણ.
3: હાલ ને હાલ એનો ફેંસલો કરવો જ રહ્યો.
4: શિલ્પી, વિચારીને પગલું ભરજો. અંતે નુકસાન તો જ્યોતિર્માલાના છે, એ રખે ભૂલતા.
3: મંજુ, મંજુ, મંજુ, પેલા નીચ ને તે ઠેકાણે પાડો કે નહીં?
0: અરે પણ આટલી બધી અધીરાઈ, જાહિલ જરા શાંત થાઓ.
3: તે બે દિવસ સુધી શું કર્યું?
0: પણ મારી વાત તો સાંભળો, કે માત્ર ઉશ્કેરાટમાં પોતાની જાતને નુકસાન કરશો. ગઈ કાલે જે માનવીનું શપ તમને મળ્યું હોત, પણ પરદેશીને હું મારી ન શકી.
3: એ ક્યાં છે?
0: મેં એને ભૂગર્ભખંડમાં પૂરી રાખ્યો છે. હવે ક્યાં પળનો વિલંબ છે? આપણે બંને મળીને એ પરદેશીને પૂરો કરીએ.
3: ચાલ, જલ્દી કર. ક્યાં છે એ નીચ? એક પળમાં તેનો નિકાલ લાવી દો. આજે આજે મારું હૈયું તને આલિંગવા તલ પાપડ બની રહ્યું છે.
0: ઓહ, જીવનની મહત્તમ સુખની

0: ગાડીનું આગમન મને હર્ષથી ગાડી તો નહીં બનાવી દે ને. શિલ્પી બરાબર તૈયાર થઈ જાઓ, આગળો ખોલું છું.
1: ખોલી નાખ.
0: મને થાય છે કે
1: જલ્દી બોલી નાખ ને,
0: બીજો કોઈ માર્ગ લઈએ તો.
1: મૂર્ખ, આમાં બીજા માર્ગની ક્યાં જરૂર છે?
0: પણ મને એક ભય છે.
1: શું?
0: અસી યુદ્ધમાં એ માણસ ઘણો કુશળ છે.
1: આગી ખાસ, આ તલવાર હવે અધમના લોહીને ચાખવા થનગણી રહી છે.
0: શિલ્પી અટકી જાઓ, માની જાઓ.
1: દૂર ખાસ, સાવધાન.
2: આવ શિલ્પી, તારું મોત તારે માથે ભમે છે. ઉત્તમ નારી રત્ન માટે મોખા બલિદાન આપવા પડે છે.
1: લે લે તો જા,
2: તું પણ લેતો જા.
1: બે ઘામાં તો તારા સોળે ભાવ.
2: શિલ્પી
1: દુષ્ટ,
2: આમ કપાઈ મરવાથી શું ફાયદો છે?
1: મોત તો ભય હવે સમજો ને.
0: આ નાનકડી કટારીથી પરદેશીને ઘાયલ કરી નાખું. અરે જાહેલે પ્રચંડ ઘા કર્યો, પણ પરદેશી ચપળતાથી ચુકાવી ગયો.
2: લે લે તો જા.
1: મંજુ,
2: આતિન મારાના ભાઈને મારાથી હત્યા તો ન જ કરી શકાય.
0: ઓ પરદેશી, લે લે તો જા.
2: મૂર્ખ છે મંજુ. મંજુ, તારા સૌભાગ્યને સાચવી લે, હજીએ બચે તેમ છે.
1: મંજુ મંજુ,
0: જાહિલ જાહિલ, તે મારા શબ્દોને ધ્યાનમાં લીધા હોત તો. બંધુલા બંધુલા,

0: હું વિજયસિંહ. જાહિલ ક્યાં છે?
1: ઘેર નથી.
0: ક્યાં ગયો છે?
1: જાહિલ મને કહીને જતો નથી.
0: જ્યોતિર્માલા, સમયની ગંભીરતા પ્રમાણે વર્તવું જોઈએ.
1: મેં કહ્યું તો ખરું કે મને ખબર નથી, કદાચ રાજગઢમાં હશે કે પછી પેલી મંજુ ઘોષાને ત્યાં.
0: નથી,
1: પાટણ બહાર તો નહીં જ હોય.
0: જ્યોતિ, શું આવા ચાળા કરવાનો આ સમય છે? જાહિલના દર્શન થી મને આશંકા જન્મે છે.
1: મારો ભાઈ કઈ દૂધ પીતો બાળક નથી, સમજ્યા? તે તો પાટણનો પ્રથમ કક્ષાનો યોદ્ધો છે. ઘડી બે ઘડી અદ્રશ્ય થાય એ માટે ચિંતા કરવી એ તો એના બળ માટે લાંછનરૂપ છે.
0: જ્યોતિ, તું ધારે છે તેના કરતા વાત જુદી છે.
1: એવું તે શું બન્યું છે? જરા સ્પષ્ટ તો કહો.
0: તારામાં બુદ્ધિનો આટલો બધો અભાવ છે?
1: શું મને નહીં પામી શકવાની આ કડવાશ છે?
0: ખબરદાર, તારી જીભ પર જરા કાબુ રાખ. તું સ્ત્રી છે, નહીતર આવા ઉદ્ધત વર્તન માટે
1: પાટણના રાજપૂતો એ સિવાય બીજું કરી પણ શું શકવાના હતા?
0: જ્યોતિર્માલા, તો જાહિલની ખબર તને નથી એમ જ ને? સારું, પેલો પરદેશી સ્તંભ કેમ ના ગયો?
1: પેલી ગંભીર વાત સાથે આવી રસિક વાત વિજયસિંહ ને ક્યાંથી સ્ફુરી?
0: આ પણ ગંભીર વાત જ છે.
1: તમને આ સમાચાર ક્યાંથી મળ્યા?
0: એ મેં જાતે જોયું છે અને સાંભળ્યું છે, મધ્યરાત્રિએ દેવીપીઠ તરફ.
1: વિજયસિંહ જેવો પ્રતાપી હતો, આવો બાળક ક્યાં સ્વભાવ વાળો ક્યારે બન્યો?
0: શું આ બાળક કયો સ્વભાવ છે?
1: એક જુવાન સ્ત્રી પોતાના પ્રીતમ ને મળે એના પીછો કરવા જેવું શું હોય?
0: મારા પ્રશ્નનો ઉત્તર આપ. નહીં તો
1: ઉત્તર તો આપીશ જ. તમે તો વીર પુરુષ છો, પાટણના પ્રાણ. પાટણના દરવાજા બંધ થાય પછી પરદેશી શી રીતે જઈ શકે? બોલો, હવે છે કઈ પૂછવાનું?
0: એ પરદેશી યોદ્ધા તરીકે કેવો?
1: પાટણને યુદ્ધમાં પરદેશીઓની મદદ લેવી છે કે શું?
0: પ્રેમ અને યુદ્ધમાં કોઈ વસ્તુ ખરાબ નથી. મારો પ્રશ્ન તો અનુત્તર રહ્યો.
1: સાંભળો, અસી યુદ્ધમાં પાટણનો કોઈ પણ વીર તેને પહોંચવા અસમર્થ છે.
0: જાહિલ પણ?
1: હા,
0: જરા સતર્ક રહેજે.
1: વિજયસિંહ જાહિલ અને પરદેશીની અસ્થિકળાની તુલના કેમ કરતો હશે? કઈ અમંગળ તો નહીં હોય ને? મારું પ્રીતમ ક્યાં હશે? ક્યાં હશે?
2: જ્યોતિર્માલા,
1: તમે

0: अरे तमे?
1: हा प्रेम कृतार्थ थयो, साचा प्रेमनी कसोटी थई।
0: एटले
1: जो वात सांभळीने निर्णय तारे करवानो छे। सांभळ, जाहिल अने मंजू ઘોષાએ મળીને મને વિષ આપવાનો નિર્ણય કર્યો હતો।
0: હે, શું કહો છો?
1: હા, વિષદાનમાં તો મંજુ ઘોષા ગઈકાલે નિષ્ફળ ગઈ અને તેથી જાહિલ આજે મારી હત્યા કરવા આવ્યો હતો।
0: મંજુ ઘોષા તમને વિષ આપતી હતી?
1: હા, મદિરામાં ભેળવીને।
0: જાહિલે તમારા પર તલવાર ઉગામી?
1: હણ સમજુ અને વધારે પડતો ઉત્સાહી બિચારો।
0: અરે નાગી, આજ આપણો લગ્ન દિવસ, આજથી આપણે વર વધુ। ચાલો અત્યારે જ આપણા કોલ્લાપીઠના આગારે, એ જ આપણું સ્વર્ગ, સાચા સુખનું સ્થાન, યુદ્ધ પછી સ્તંભ તીર્થ ચાલી નીકળીશું।
1: મારી જ્યોતિ, આટલી બધી ઉતાવળ શાને? અત્યારે અહીં કોની હિંમત છે કે પગલું મૂકે?
0: હવે મને કોઈની ચિંતા નથી,
1: સવારે જઈશું। આજની રાત તો બે તરસ્યા હૈયાની મથુરજની।

0: ચાલી નીકળીશું.
1: મારી જ્યોતિ, આટલી બધી ઉતાવળ શાને? અત્યારે અહીં કોની હિંમત છે કે પગલું એ મૂકે?
0: હવે મને કોઈની ચિંતા નથી.
1: સવારે જઈશું. આજની રાત તો બે તરસ્યા હૈયાની મથુરજની. મારી જ્યોતિ.
0: આપણી પ્રેમ ગોષ્ઠીમાં શાની ખલેલ?
1: ઈશાન તરફ કઈ ઘોંઘાટ થતો લાગે છે. જો જો, દૂરની ક્ષિતિજો લાલ ચોર છે. દુશ્મનોની સેના મોટા પ્રમાણમાં લાગે છે અને પાટણ જાણે સૂતું લાગે છે. રાજઘાટ શૂન્ય લાગે છે.

0: जीवन में चंकेलु सुख हाथ में आव्यो ना आव्यो ने सरकी गयो मामा ते कड़ियो बीती छूट भी ली तो गृहिणी तो बनी चुकी पर दाम्पत्य जीवन सुख तो क्यारे मर्शे जाहिल मारा शब्दों ने ते दरकार न करी आपन प्रसन्न दाम्पत्य नु सोलनु साकार थता रही गयो पथारी माथी उभा थवानी शक्ति नथी रही अने पाटणनी बहार के अंदर चाल तेमनी खबर लऊं
1: मंजू यवनुनी पिशाच लीला शुरू थई गई आ धुमाड़ा वाली हवा बोले छे पाटणे अग्निनी सोड़ ताणी छे ने तेनु एक सपूत वीर योद्धो बलिदान न खरे टाणे मंजू मंजू आ शू थई गयू मंजू मंजू विधिए बने छेत्र्यो छे અમૂલ્ય સમયે એક તુચ્છ પરદેશી કા કરી ગયો
0: વિધિ આગળ માનવી રમકડું છે
1: એ તો હું ક્યાં નથી જાણતો શી ખબર કાલ કેવી ઉગશે
0: આવતીકાલ તો નહીં પણ ગઈકાલની સ્મૃતિઓ તો આપણી પાસે છે ને દરબારમાંની પેલા કુકડાની સાઠ મારી યાદ આવે છે સોદાગરની કુકડાના પગમાં રંગેલી લોખંડની સોયની ચોરી પકડી પાડવાની તારી બુદ્ધિ પર અને તે કુકડો ખરીદવા તમામ મિલકત સોદાગરની ચરણે મૂકી દેવાની તારી હિંમત પર તો આ મંજુ મારી ગઈ અને મેં જ મારા પ્રેમ માટે આમંત્રણ
1: એ આમંત્રણ મારે મન ગૌરવ હતું અને એ પ્રેમ જ આપણી હૃદય સંપત્તિ બની ગયો છે
0: કેમ પાછા વિચારમાં ડૂબી ગયા
1: મંજુ મંજુ મેં તને ખૂબ અન્યાય કર્યો છે
0: તમે તો મને ભાવ ભ્રમણમાંથી ઉગારશો એ જ મારે મન મોટો ઉપકાર
1: મંજુ પેલું દ્વાર હાલતું લાગે છે
0: બારનો હાલે છે
2: એક વાર બંધ હે
0: કોઈ બોલતું પણ સંભળાય છે
2: અંદર કોઈ હોના ચાહીએ
3: ઉસે તોડ દેતા હું
1: બધા
4: आहा, क्या हसीना बैठी है
5: पलंग पर एक बीमार आदमी भी है
1: खबरदार अथरो पापियो मंजू मंजू मारी तलवार
6: ओ
1: ओ भरत दवा तो रखी
4: इस गुल को उठा ले काफिर को उसकी तकदीर पे छोड़ दे उसने तो हमें ये ताजा बताजा खुल दिया
1: मेरा धम लाओ मारी मंजू मारी मंजू अरे कोई को आओ मारी तलवार लाओ अरे ओ ओ माथे मरे ली पड़ी ओ ओ मने अंधारा अंधारा आवे छे

0: निराधार नारी पर अत्याचार। ले ले तो जा, ले तू पर ले तो जा। त्रण ने पूरा करे एक नाची का। अरे हाँ तो मंजू घोषा तारी आज तिथि। चल जाहिल ने त्याज मुक्याओ। अरे आवाज तो बंद छे, अत्यारे कौन खोल छे? मंजू मंजू तारू उत्तरीय लव छू अने मारी पागड़ी तू संकोच ना राखीश, ऊपर जाइने तने खेची लव छू। बीजो उपाय नथी, नथी ने कोई मलेच छावी गयो तो आश आवी गया। आ रहे उतवार चाहिल चाहिल
1: तमे तमे ही केम आव्या छो?
0: हा मंजू गोशा ने बने तो छुपावा आव्यो छु। हूँ तो आ चाल्यो आने अंदर ले, बाहर घोघाट वत्तो जाय छे, यवनो माथी बचवू मुश्किल छे।
1: मंजू गोशा मारी आ स्थिति, मारो भाई क्या छे, तेनु शुं थयुं, तेने एकलो मुकीने
2: મૂજાશો નહી, જાહિલ ને નહીં માને તો સુરક્ષિતપણે પણ લઈ આવીશ,
3: તમારા બંને નો જીવ જોખમમાં મુકાશે,
2: કઈ નહીં થાય, જય સોમનાથ।
3: નાગિલની બહાદુરી તમે નજરો નજર જોઈ છે, શી અદ્ભુત પટાબાજી, કાક તમારા ભાઈને મારવા ઈચ્છતો નહોતો તેથી સાચવીને ઘા કર્યો, નહીં તો મારું સુહાગ સિંદૂર,
1: મારો એકનો એક ભાઈ, હું ના બાપી ના માઈ ભાઈ વગરની બની જાત।
3: આવી ગયા લાગે છે, આવી ગયા।
4: અરે તલવાર અંદર રખીએ, કોઈ મર ભગા તો
1: નાગિન
5: દોનો કો ખાયેંગે
4: નહીં, યે તાજા બતાજા ગુલ હૈ, ઇસે ઉઠાયેંગે।
5: અરે હસીના ક્યું મરના ચાહતી હૈ યે છોટી સી છુરી।

ત્રણ ત્રણ દિવસ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. પાટણનો કિલ્લો તણખલા જેવો થઈ ગયો. યવનો પાગલ થઈને ગુમે છે. કવળા રાણીને પણ શોધ્યા, તે પણ ગુમ થયા. અંતે રાજઘટને આગ લગાડી ગુપ્ત દ્વારથી હું નાટો. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં મળતા જ મળતા છે. અરે, આ એક સ્ત્રીના રૂપાળા દેહ પર યવનો શું કરે છે? નરાધમો,

0: હું કોના માટે જીવું છું? મારો આત્મા કકડે છે. રાત્રે આ અવાજો અને દિવસે આખા એ પાટણ પર ગીતોના ટોળે ટોળા ઉડે છે. આ મારું પાટણ, મારી જન્મભૂમિ. તારા માટે હું શું કરું? અરે પરદેશી કેમ એકલો?
1: વિજયસિંહ, શું કહું ફૂટ્યા તકદીરની વાત. તારા ગયા પછી જાહેલ ને લેવા હું ગયો ને યવનો મારી માલાને
0: શું કહે છે
1: એને શોધવા પાટણનો ખૂણે ખૂણો ફેંદી નાખ્યો. પણ
0: હું તને જ્યોતિર્માલા અપાવીશ. એ કન્યાની હવે મને કશી સ્પૃહા નથી.
1: હું યાવની સૈન્યનો પીછો કરવા જાઉં છું. કદાચ માલા હોય તો મારા જીવને જોખમે તેને.
0: મિત્ર, તું સ્તંભતીર્થી જા, મને જ્યોતિની છોટ માટે જવા દે. સ્તંભતીર્થી દશા પાટણ જેવી થશે તો તારી માતા અને બહેનીનો વિચાર કર. જા, નહીં તો જ્યોતિર્માલા જેવી દશા તારા કોઈ સ્વજનની.
1: મારું મન માનતું નથી.
0: યુવાન, સારો ઘોડો લઈને હું ઉપડું છું. તું લગામ ખેંચ, મારું માની જા.
1: જય સોમનાથ. વજેસિંહ, તું માનવ નથી પણ દેવ છે.
0: જય સોમનાથ. હું રાજપૂત છું અને રાજપૂતનો ધર્મ બજાવું છું.
1: આજે મને સાચા રાજપૂતના દર્શન થયા.

0: યાવની સૈન્યનો અવાજ સંભળાય છે. રાત પડાવી છે, હવે પડાવ નાખશે. પણ બાન પકડેલી સ્ત્રીઓ આ માનવ સાગરમાંથી શી રીતે શોધી કાઢવી? વળી મારો વેશ પણ. પેલો એક યવન, તેને ઉઠાવી લઉં તો? પાપી, યે દેખીએ, બોલ, મેં પૂછું તો સહી બોલેગા ના?
1: મુઝે મત મારો, મુઝે જીના, મુઝે જીને દો. બોલો બોલો, ક્યા પૂછના હૈ?
0: બાન ઔરતે કહાં હૈ?
1: ઉલુ ખાન કે ડેરે કે પાસ હૈ.
0: ક્યા ઉનકી અસ્મત કોઈ લૂટતા હૈ?
1: અસ્મત કોઈ નહીં લૂટતા.
0: ક્યો?
1: બાદશાહ સલામત કા હુકમ હૈ, યે ઔરતે વીરો કો ઇનામ મે દી જાયેંગી.
0: પટ્ટન કી રાની કહાં હૈ?
1: વો ભી બાન મે હૈ.
0: ચલ, તેરે કપડે દે દે, બદલે યે મેરી બડી શાલ.
1: દેતા હું, સબ દેતા હું, મુઝે જીના હૈ.
0: ચલ, ચલા જા. હવે જ્યોતિને ક્યાં શોધવી? કેવી રીતે શોધવી? આટલામાં સ્ત્રીઓ છે. ચાલ, આ વાડને ઉધ્યો છે, આગળ વધુ. આવી ગયો. એક સ્ત્રીને પકડીને પૂછ્યું,
2: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા કહાં હૈ?
3: શું છે? આ રહી,
2: ઉલુખ ખાન ને બુલાયા હૈ, ચલો.
3: કોણ? સરદાર બોલાવે છે.
2: હા,
3: અત્યારે જ?
2: હા, ચલો મેરે સાથ.
3: જા કહી દે તારા સરદાર ને કે નથી આવતી, ને આવીશ તો તારું નાક કાપીશ.
2: સરદાર કા અપમાન? દો ટકે કી ઔરત, તેરા તો મુંહ બંધ કર દેતા તુજે, ખંધે પર ઉઠા કર સરદાર કે પાસ. ઝડપ સે ચલો. સરદાર ભી કાફી દૂર હૈ.
0: આ છૂટ ભી આવી ગઈ. આશ, મારું કામ પૂરું થયું. નાનો દીવો કરો.
2: જ્યોતિર્માલા.
3: કોણ? વિજયસિંહ?
0: હું બદલો લેવા આવ્યો નથી, પણ મારું વચન પૂરું કરવા આવ્યો છું. હવે પળનો એ વિલંબ આપણું મોત નોતર છે. હું કપડા બદલી નાખું. ઘોડો એક જ છે, શું મારી સાથે બેસશો કે?
3: એ વિના બીજો રસ્તો એ કયો છે?
2: તો તમે મારી પાછળ બેસો, ખભેથી પકડજો. કયે માર્ગે જઈશું, પાટણ કે સ્તંભ તીર્થ?
3: પાટણ.
2: નાગિલ પાટણ માં નથી?
3: મારે નાગિલ નું કામ નથી.
2: તો કોનું કામ છે?
3: બેહાલ પાટણ ને છોડીને હમણાં તો ક્યાંય જવાનું મારો આત્મા ના કહે છે.
2: પણ મેં પરદેશીને વચન આપ્યું છે.
3: તમારું વચન પાળવા હું બંધાયેલી નથી. તમારે વચન પાળવું જ હોય તો તમારા પરદેશીને ખબર કરજો કે એકાદ માસ પછી આવીને મને તેડી જાય.
2: સાંજ થવા આવી છે, આપણે પાટણની પાદર માં આવી ગયા છીએ.
3: અરે રે રે, મારું પાટણ સુમસામ છે. દરવાજો અકબંધ છે તો યવનો ક્યાંથી પ્રવેશ્યા?
2: આ બાજુનો કોટ તોડીને. તેમના અગ્નિક્ષેપકો જબરા હતા.
3: ભાઈ નો અવાજ તો હેમ ખેમ છે ને વજેસી?
2: હા,
3: આ અવાજ આવી ગયો.
2: જાહિલ, જાહિલ.
4: કોણ? ઓ, આવો. અરે જ્યોતિર્માલા, તું? વાહ વાહ વજેસી, વાહ. સાક્ષાત યમરાજ ના મુખમાંથી જ્યોતિ ને તમે લઈ આવ્યા.
3: મંજુ, મારા ભાઈ ક્યાં છે?
4: અંદર તમારી કાક ડોળે રાહ જુએ છે.
3: ભાઈ, પગે પડું છું, મને માફ કરો.
5: બેન, તને તો તે જ દિવસે માફ કરેલું છે.
0: હજી પેલો ઘર ઉજાયો નથી.
4: રાત દિવસ પ્રયત્ન કરું છું, પણ સ્થિતિ સુધરતી નથી.
5: વિજયસિંહ, તમે તો માનવ નથી પણ દેવ છો. તમારા આત્માનું ઉડાણ અઘાત છે. મને એક ઋણમાંથી

0: મુક્ત ન કરો.
1: શિલ્પી કહો, શી બાબત છે?
0: પેલા વાગદાન માંથી મને મુક્તિ ન આપો.
1: જાહેલ, એ નિર્ણય તો મેં વહેલો કરી નાખ્યો છે.
0: વજયસિંહ, તારા ચરણ ની રજ મારા મસ્તક.
1: જાહેલ, હવે હું જાઉં છું. મારે મહત્વના બે કામ કરવાના બાકી છે.
2: કયા?
1: પાટણ ની 300 જેટલી બાંધ પકડાયેલી સ્ત્રીઓને છોડાવું તો જ પાટણ નો સપૂત કહેવાવું. અને બીજું, પેલા પરદેશી નાગિલને એક સંદેશો પહોંચાડવો છે કે એકાદ માસમાં આવીને તેની હૃદય સંપત્તિ જ્યોતિને તેડી જાય.
2: વજયસિંહ, હે દેવતા, મને આશીષ આપો.
3: વિજયસિંહ, તમને ઓળખવામાં મેં ભારે ભૂલ કરી. હે દેવતા, મને શુભાશીષ આપો.
1: અરે, મને શરમમાં ના નાખશો. મેં તો મારી ફરજ બજાવી છે. સૌ સુખે રહેજો.
0: વજયસિંહ, મને માફ કરજે.

0: આ પાટણ, આ રાજમાર્ગ કેવા કેવા વસ્ત્રોને રંગરાગથી શોભતા સ્ત્રી પુરુષો વિહરતા હતા, જાણે સ્વર્ગના દેવદેવીઓ તેમના આ નગ્ન દેહો. આ સહસ્રલિંગ પાટણ, તને જોતા તો મારું હૈયું ચિરાઈ જાય છે. તારા બધા લોપટ તોડી નાખ્યા રાક્ષસી યવનોએ. આ રાજગઢ આવ્યો, ધવલગુરુ તરફ પગલા ભરું છું. મહારાજ કર્ણદેવ હજી જીવે છે ત્યાં સુધી રાજમહાલય પરનો દીપક કેમ ના પ્રકાશે? અરે છે કોઈ? અરે અજયસિંહ,
1: બાપુ
0: જો ધવલગુરુની ટોચ પર ચડીને દીપક પ્રગટાવતો.
1: છેલ્લા કેટલાય દિવસ સુધી હું એ જ કામ કરું છું, દીવો મૂકું મૂકું ને ક્યાંથી પણ આવે છે ને દીવો.
0: છતાં તું દીવો પ્રગટાવ, હું ઉભો છું.
1: જરૂર બાપુ જરૂર.
0: શું આ અંતિમ દીપ છે? દીવો પ્રગટ્યો, વાહ શું તેજ મારે છે. અરે દીવો રામ થઈ ગયો. આમ જ પેલો ઝંઝાવાતનો દીપ, મહારાજ કર્ણદેવની નજરો નજર, કોળા રાણીની હાજરીમાં જ ક્યાં બુઝાઈ ગયો તે રાત મારા હૈયામાં ઘર કરી

0: સમરાશાના ભવન પરનો દીપક તે રાત્રે ઓલવાયો નહોતો, પણ આજે જેમ ધવલ ગૃહ પરનો દીપક ઓલવાઈ ગયો હોય તેમ તે જ રાત્રે પાટણનો અંતિમ દીપ જાણે બુજાઈ રહ્યો એમ લાગતું હતું. અને હવે આજે તો તે અંતિમ દીપ જાણે બુજાઈ ગયેલો લાગે છે.
1: હે પાટણ, શું તારા અંતિમ દીપ ને બુજાતો જોવાનું આ કંભાગી વિજયસિંહના ભાગ્યમાં લખાયું છે? પાટણ પાટણ, તારો અંતિમ દીપ બુજાઈ ગયો. ફરીથી કોણ પ્રગટાવશે?

રમેશ ભટ્ટ અને મંજુ ઘોષા દામિની મહેતા. નિર્માણ રમેશ ભટ્ટ, નિર્માણ સહાયક રણજીત ભટ્ટ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળી હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો.
1: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, વિરલ રાવલ, પ્રજ્ઞા ઝવેરી, શાંતિગીરી ગોસ્વામી અને કૌશિક સિંધવ. વેવિશાળ હપ્તો પહેલો.

0: સુખલા લે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે, આ આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે. બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આંકડે લાગેલ મધ છે તો તમે ખાંડ ખાવ છો શેઠ. તમારા થોરવાડ ગામના ધૂળિયા ખોયડામાં છાણના અને તલારાના ધુમાડા ફૂંકવા હારું દીકરીને કોઈ ભણાવતું નથી શેઠ. જેવો વિચાર હોય એવો લખી જણાવજો, એટલે અમે નાથને જાહેર કરી દઈએ.
1: સુખલાલ દીકરા.
2: બાપુ,
1: આ તારા મોટા સસરાનો ચોથો પત્ર આવ્યો છે. ભાઈ, તારું જો સુધરતું હોય તો તું જા.
2: બાપુ, મુંબઈ જવા મારું મન નથી માનતું. એવડા મોટા શહેરમાં હું તો હાવ એકલો જ પડી જાઉં ને, અને આમાંની માંદગી.
3: બીજું તો કઈ નહીં ભાઈ, પણ વખત છે ને ઈ રહ્યા પાછા મોટા આબરૂદાર, એટલે મન ઉઠી જાય તો વેશવાળ ફોક કરે, અને માડી એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય.
2: ના બા.
3: બેટા, અમારી ફિકર ન કરતો. આ ચંપક શેઠ આકરા સ્વભાવના છે, એમને સાચવી લેજે. સુખા દીકરા, તું તારે જા બેટા.
2: પણ બા, આમાં વેસવાળ ફોક કરવાની વાત ક્યાં આવી?
3: એક તો ભગવાન એમનો દાડો વાયડો છે, અને બીજું કન્યા પાછી ખમા શેરમાં હજારો રૂપિયાને ખર્ચે ભણતર ભણે છે. બેટા સુખા, આ જે જે ત્યાં જઈને આવે છે ને, એ સારા સમાચાર આપી જાય છે કે કન્યા આડેટી બની ગઈ છે, ગજુ કરી ગઈ છે, વાને ઉઘડી ગઈ છે. દીકરા, એ બધા એવાના વિચારવા જોવે મારી, આ તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. એ મારે કોઈની ચાકરી જોતી નથી, તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, અને દીકરા મારા આ કન્યા જેમ જ પાવરધો બન.
2: બા, બા મને ત્યાં નહીં ગમે. બા
3: લે, નહીં કેમ ગમે? આ રૂડી વહુ તો ત્યાં હશે.
2: એટલે જ નહીં ગમે બા.
1: સંતોખડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજે રોજ માપ જ લીધા કરશે. મારે તો લગાતાર એને લાયક બનવા માટે જ મહેનત કરવાની ને. હું તો હાવ મૂંઝાઈ જઈશ સાસરામાં.
3: તારા મનમાં તું સુજે ઘોડા ઘડતો હોય ભાઈ, પણ આ સગ પણ તૂટે અમારું જીવ્યું ઝેર થશે.
2: ના બા.
3: ને દીકરા, પાછળથી તારા આ ભાંડરડાને કોઈ નારિયળ લેવા કે દેવાય નહીં ડોકાય.
2: એવું ના બોલો બા.
3: અને બેઠા, એવી પદમણી આજ 15 વર્ષના વેશવાળ પછી પારકા ઘરમાં જઈને ઇંડોળે હિંચશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થા હવે નહીં.

0: મારી યાદ તરડી એવી કકડે છે, માટે તને ફરી ફરી ને કહું છું કે જા બાપા, મારા દીકરા જા.
1: ના બા ના.
2: બે બદામના સુખલાલ માટે મોટર મોકલીને અટાણથી શા માટે એ છોકરાને મુટાઈનો કેબ ચડાવો છો? પ્રાણિયા.
3: જી શેઠ સાહેબ.
2: તું સ્ટેશને જા.
3: ભલે.
2: અને થોરવારથી સુખલાલ આવે છે એને પેઢી પર ઉતારી દેજે.
3: ભલે.
2: અને તમારા હવની હારે એનો ઉતારો રાખજો.
3: ભલે શેઠ સાહેબ.
2: પ્રાણિયા.
4: હા જી.
2: બેવકૂફ, તને ભાન છે કે નહીં? કહ પ્રકાબી હટાવીને કહું છું.
3: હટાવી લો. હટાવી.
2: ગાદી પર પગ પોળા કરીને ચા પીવાય તો સુખલાલ.
1: હા.
2: તમે આવી ગયા એમને?
1: હા.
2: કઈ તકલીફ તો નહોતી પડી ને?
1: ના જી.
2: કેમ છે તમારી માને?
1: સારું છે. એ મારા બાપાએ અને મારી બાએ હવને બહુ જ હંભાયરા છે.
2: નાના, જોઈ લીધી ને શીખલ?
4: બહુ દુબળા પડી ગયેલા દેખાય છે. 5 વર્ષ પહેલા તો.
2: 5 વર્ષ પહેલા ની કાણ કા માઇન્ડ? અરે પૈણે છે એના ગીત ગાને? આમાં તને કઈ બોણી લાગે છે? રતી જેટલી આવડત
4: આઈ ઠીક થઈ રહેશે.
2: રાજા બાદશાહ જેવી વાત કરવી રહેવા દે. તું રહેવા દે હવે. હાવડ.
4: હા બોલો.
2: મારે મારી એકની એક છોકરીનો ભાવ નથી હળગાવી દેવો. સમજો.
4: તો હવે શું કરવું છે?
2: કઈ કર્મ તો પડશે ને. જોઈ કામે લગાડી જોઈ. અરે એ તો વેળુમાંથી તેલ કાઢવા જેવી વાત છે. છતાં આપણે પીલી તો જોઈ.
1: મુંબઈ આવ્યા ને 3 મહિના થયા, પણ હજુ સુશીલાનું મોઢું જોવા નથી માંડ્યું. વચ્ચે 2 વાર સસરાએ ઘેર જમવાનો ઇતરો હતો, ત્યારે મોટરમાં હાથે લીધો અને વળતી વેળાએ હાથે રહીને મોટરમાં જ પેઢીએ ઉતારી દીધો. મને તો એ ખબર નથી કે સુશીલા ભણવા જાય છે કે સંગીત શીખવા. એ બજારમાં જાતી હશે ત્યારે મોટરમાં જ જાતી આવતી હશે ને? અરે અરે ભાઈ, સાડી તો સેટની મોટર હલાવનારો. ઈ સુશીલાને રજે રજ ઇતિહાસ જાણતો હશે, પણ મારામાં એને પૂછવાની લગરી કે હિંમત જ ક્યાં છે?
2: હવ સાંભળો, અટાણે કેરીની ભરપૂર મોસમ છે. મારી એવી ઈચ્છા છે કે કુટુંબની હારોહાર પેઢીના સ્ટાફને એક ઉજાણી આવતીકાલે કરવી.
3: વાહ, મજા આવી જાય.
2: કાલે પેઢીમાં અમાસની રજા છે. મેં બધી ગોઠવણ કરી નાખી છે.
3: ક્યાં ઠેકાણે શેઠ?
2: રેલવેના એક પરામાં પહાડની પાસે મારા એક નજીકના સ્નેહીનો બંગલો ખાલી છે.
3: એમ.
2: પ્રાણિયા.
3: હા.
2: તું આજે રાતે સ્ટાફના જુવાનિયા ઓહારે એ બંગલે પહોંચી જાજે.
3: ભલે શેઠ સાહેબ.
2: કેરીના ટોપલા, રાંધવાની ચીજ વસત બંગલે પહોંચાડવાની જવાબદારી તારી.
3: કાંઈ ફકર કરો નહીં શેઠ.
5: હાલો ભાઈ, હાલો. આ કેરીનો રહ કાઢવા માંડીએ.
6: હાલો. આજે આ કેરીઓ ધોવા માંડે
1: ને. એ પ્રાણલાલ ભાઈ.
5: હા બોલો બોલો.
1: એ પ્રાણલાલ ભાઈ, મારી મદદની ખપ હોય ને તો જરૂર કેજો.
5: અરે હવે આવ રાખો. આવ ભાઈ સાહેબ, એક દિવસ તમે જ અમારા બધાના ધણી થવાના છો ને.
1: હવે રાખો રાખો પ્રાણલાલ ભાઈ.
5: અમને આમ ઠાલા ભૂંડા કાં લગાડો સુખલાલ શેઠ?
1: હા.
5: જરા આની કોઈ રાવો ને.
1: એ આવ્યો. લ્યો.
5: મારે તમારી એરે થોડી ખાનગી કરવી છે.
1: અરે બોલો ને ભાઈ.
5: શેઠ, તમારા પેટમાં આજે પાપ છે.
1: હું વાત કરું છું.
5: એ વાત સાચી કે નહીં? હે,
1: શેનું પાપ? અરે મારા પેટના પાપની મને ખબર ન હોય.
5: બોલો બોલો. કહી દઉં?
1: કહી દો.
5: હા પ્રાણીઓ હંતવી જાણે છે. તમારો ઈરાદો આ જગ્યાએ સુશીલા બેનને મળવાનો છે?
1: અરે પ્રાણલાલ ભાઈ, તમે આવું બોલો છો ને મારી છાતીમાં હબાકા આવે છે. મને નિરાતે બેસીને કામ કરવા દો. મારા નામનું બુમરાણ ન મચાવશો
5: તો વચન આપો. બોલો.
1: હું
5: કે સુશીલા બેનને બિલકુલ મળવું નહીં. બોલો.

0: અરે ભલા માણસ, મારો જીવ જાય છે.
1: એમ નહીં છોડી શકાય તમને. કોલ આપો કે સુશીલાબેન સામેથી બોલાવે તો પણ બોલું નહીં.
0: અરે પ્રાણલાલ ભાઈ, હવે તો હાઉ કરો ને બાપા, હાઉ કરો.
1: રૂમાલ કે વીટી આપવા નહીં.
0: અરે મહેરબાની કરીને
1: એમ પત્રો હરસ પરસ આપવા નહીં. બોલો, છે કબૂલ?
0: અરે કબૂલ ભાઈ, કબૂલ.
2: સાંભળો, હો સાંભળો, સુખલાલ શેઠ ને આ કામ પરથી કોઈએ ઉઠાડવાના નથી, દોડાદોડી કરાવવાની નથી. શેઠ બીમાર છે. ભાઈઓ ને શેઠો, આ કેરી તો સુશીલાબેને જ પાસ કરી છે. સુશીલાબેનની કેરીની પરાખ આહા, ખરેખર કુદરતી જ છે. સુશીલાબેન જો કાલે મોટરમાં મારી હેરે ન હોત તો મારી ઉપર તો તણા પીટ જ થાત.
0: હવે આ તારું સુસુ પુરાણ બંધ કરીશ, શાંતિથી કામ કર અને બીજાને કામ કરવા દે.
2: આપણા સુશીલાબેન છે ને, એ ડ્રાઈવર દયાળજીનું બહુ જ ખેંચે છે. અને મને કહે કે દયાળજીમાં તો એવા ગુણ છે, એવી આવડત છે, એને કોઈ બેવકૂફ ન બનાવી દે.
0: પ્રાણલાલ ભાઈ, હું જરાક નિંદર ખેંચી લઉં, છાતીમાં બહુ દુખાવો થાય છે.
2: કુઓને બાપા, તમને જમાઈને ના પાડવાની કોની વગદૂર છે? હે, આ કેરીનો રાત અમે બધા કાઢી નાખશું. એને બચારાને પીડો રહેવા દેજો. આ મુંબઈ આવીને મોટા શેઠના હાણસામાં બરાબર નો અપડાણો છે. મૂર્ખ નો સરદાર હજી અહીને આશા રાખીને પીડો છે. ઓલો મોટો શેઠ ધક્કો મારીને કાઢી મૂકશે ને, આ તૈયે આખું ઉઘરશે. ભાઈઓ, મોટા શેઠે મને શું કીધું છે એ જાણો છો?
3: પ્રાણલાલ.
4: હાજી.
3: અહીં આવતો?
4: એ આવ્યો સાહેબ. બોલો શેઠ સાહેબ.
3: જો હા પણ
4: બોલો.
3: તું છે ને મારો નોકર નથી? અરે અમુક બાબતમાં હું ઘરના માણસોને ભરોસો કરતો નથી.
4: હા બરોબર.
3: પણ પ્રાણિયા,
4: હા,
3: તારા ઉપર મને ગળા લગીનો ભરોસો.
4: હુકમ કરો શેઠ, હુકમ કરો.
5: શું કરે છે તારા ભાઈબંધ?
4: મારા ભાઈબંધ?
3: ઓલો ગામડાનું ભોથું
4: કોણ? સુખલાલ ને? એ શેઠ સાહેબ, અમે તો એને શેઠ શેઠ કરીને ટહેડો કરાવી કરાવીને ડૂસો કઢાવી નાખી છે. બોલો,
3: એમ જ કરવાનું છે અને એમ જ કરતો રહેજે.
4: ભલે.
3: પ્રાણલાલ.
4: હાજી.
3: મારો શો ઈરાદો છે એને કોઈને જાણ નથી.
4: હા બરોબર છે.
3: જો, આજ પહેલી વાર તને કહું છું.
4: હા બોલો બોલો શેઠ. હવે એને કાઢી મૂકવો હોય તો જટ બાવડું ચાલીને કાઢી મૂકો ને. આય રોકો છે હું કામે?
3: અરે ભારગતિ લખાવી લેવા માટે એને રોકો છે? ટાટા પાણીએ ખ જાતી હોય તો ઊનું કરવાની શી જરૂર હે?
4: પણ શેઠ સાહેબ, ઈ મારો બેટો ભારગતિ લખી આપે એવો કાસો પોસો નથી વા. તમારી કડપથી સુકો અને સુશીલા બેન એકમેકને મળી નથી શકતા. બાકી તો
3: એમને મળવા દેવાનાય નથી પ્રાણિયા, એમને મળવા દેવાનાય નથી.
4: બરોબર બરોબર.
3: બાકી સુખલાલ નહીં તો એના બાપે ભારગતિ લખી આપી પડશે. હા,
4: ઈ કઈ રીતે શેઠ સાહેબ?
3: મારી પાસે સુખલાલ ને કોડ ખાફણ નું ડાક્ટરી સર્ટિફિકેટ છે કે સુખલાલ માણસમાં નથી. બોલ. પછી તો સુખલાલ કે એના બાપે વેવિશાળમાંથી છૂટા થવાની ફારકતી લખી દેવી પડશે કે નહીં? હે,
4: બસ બેડો પાર શેઠ સાહેબ, બેડો પાર. સુખલાલ સુખલાલ મુઓ પીડો, સુખલાલ મુઓ.
6: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. આ હતો હપ્તો પહેલો. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ.

0: પ્રેરક વૈદ્ય અને પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો યશવસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, વિરલ રાવળ, જ્યોતિ રાવળ, શાંતિગીરી ગોસ્વામી અને સ્વરાજ પરમાર. વેવિશાળ ભાગ બીજો.
1: શું હતું સુશીલાને? ન્યા રહોળે જઈને કેમ ઉભી હતી? કોણે ન્યા તેડાવી હતી? કોણે એને કડવું વેણ કીધું છે? અરે કહું છું, કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું ન ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઈ સત્તાને હિસાબે એને સુશીલાને બોલાવી હતી? અરે એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. ન્યા સુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો? કૂતો મવાળી,

0: રસોઈયો આવી નથી?
1: અરે, સામેના પલંગ પર તો સુખલા સુતેલા લાગે છે. કેટલા વર્ષે એકાંતે એમને જોયા. મોટા બાપુને મારી વાતો એમને સુકાયેલા રોચા જેવા ને કદરૂપા કહે છે, પણ અત્યારે 2 ફૂટના અંતરે ઉભા ઉભા સુતેલું એમનું નિર્મળ નમણું મોં જોયું તો એ તો સાફ ચહેરાવાળા પુરુષ જણાય છે.
0: કહું છું, રસોઈયો આવી છે.
2: મને ખબર નથી.
1: અરે, ઊંઘમાં એમનો અવાજ સ્પષ્ટ અને કર્ણપ્રિય છે. સૌ તો મારા કાન ભંભેરતા હતા કે એ એક વાક્ય પણ બોલી શકતા નથી. એ બેવકૂફ, ગાંડા અને ગમાર જેવા છે. તો એ વાતો સાચી છે હોઈ શકે.
2: તમે અત્યારે અહીં?
1: હું તો રસોઈયાને શોધવા નીકળી હતી. ત્યાં તમને તમારે સૂવું હોય તો સૂઈ જજો. મારે તમારું કંઈ કામ નહોતું.
2: કામ હોય તો જ આપણે મળી શકીએ. 3 મહિનાની ઝંખના પછી તડપી તડપીને આજ તમારું મોં જોવા પામ્યો.
1: તમે ત્યાં પેઢીના ઉતારે અને હું, તમે દુબળા દેખાવ છો.
2: દુબળો તો હું જરાય નથી. મારી બાએ તમને બહુ સંભાળેલ છે.
3: બા? બાને કેમ છે?
2: હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઉઠી હકાણું નહોતું. હુતે દુખના લીધા હતા. તે પછી કઈ ખબર નથી.
3: મારા ઘરના લોકો કહે છે કે મારો મંગેતર સાવ કંગાળ અને રેઢિયાળ ઢોર જેવો છે. જ્યારે આ જુવાનની વાણીમાંથી સિતારના ઝંકાર જેવી કેવી મીઠાશ ચરે છે. મોટા બાપુ અને મારી બાતો કહે છે કે મારી સાસુ તો ઘરમાં ગાળો કાઢે છે અને શાપ વરસાવે છે, પણ એ મા પોતાના દીકરાને ચાંદલો કરવા ઉઠવાના પ્રયત્નો કરે અને મીઠડા લે. ના ના, એ મા ભયાનક હોય જ નહીં મોટા બાપુ. એ મા તો દયા ને સેવાને પાત્ર છે, અને તમે એને ભયાનક કહો છો. કહું છું, તમે ઘેર કાગળ જ નથી લખતા.
2: હવે લખીશ.
3: શું લખશો કાગળમાં?
2: તમારા ખુશી ખબર અને તમે એમના ખુશી ખબર પૂછાવ્યા છે વગેરે વગેરે. તમારે જવું નથી. અરે, આપણને કોઈ જોઈ જશે તો મારી તડાપીટ થશે. એકાંતે મિલનમાં દોષી તો છોકરાની જાત જ લેખાય છે ને.
4: ઓહો, વિજયચંદ્ર ભાઈ, આવો આવો, તમારી જ રાહ જોવાતી હતી.
2: કોઈ VIP આવ્યો લાગે છે.
3: તો ભલે, હું જાઉં હવે.
4: કેમ મોડા પડ્યા વિજયચંદ્ર ભાઈ?
5: શેઠ સાહેબ, તમારા જેવી નવરાશ અમને ક્યાંથી. શેતલવાડ સાહેબને મળવા જવાનું હતું. સર મેથ્યુ સાહેબનો લેટર હતો રૂબરૂ મળી જવાનો.
4: અરે, કહું છું, ક્યાં છે સુશીલાના બા અને એના ભાભુ? લ્યો, આ વિજયચંદ્ર

0: મારી ગયા છે. અરે મહારાજ ક્યાં છે? ખરા ટાણે જ બધા રફુ ચક્કર. અરે બેટા સુશીલા,
1: હા મોટા બાપુ,
0: તું રહોડા બાજુ શું કરવા ગઈ હતી? હવે પીરસાવો જટ બેટા, વિજયચંદ્ર આવી ગયા છે. અરે કહું છું મહારાજ, મહારાજ ક્યાં મરી ગયો?
2: શેઠ સાહેબ, લો હું જ મહારાજને બોલાવી લાવું છું.
0: સુખલાલ, સુખલાલ, તમે ને સુશીલા રહોડામાં શું કરતા હતા? અરે તમને પૂછું છું, તમને, તમે સુશીલાના ભાબુ છો કે દુશ્મન? અરે તમારાથી દોઢ હાથની છોકરી નથી હચવાતી.
1: કહું છું ધીરા બોલો, આ ટોળા વચ્ચે ઘરની આબરૂ ઉઘાડી કરતા શરમ નથી આવતી?
0: અરે ઈ હરામજાદાએ કઈ સત્તાને હિસાબે સુશીલાને રહોડે બોલાવી હતી? કહું છું, અરે એને તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. નાસુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો.
1: ધીરા રહો, ભલા થઈને કઈક સમજણ તો પડવા દો.
3: તમે તમે બધા ચૂપ રહો. બાબુને બાબુને આઈ બોલાવો.
1: સુશીલા બેટા, બેટા છાની રે, બોલ બોલ બેટા, તારે શું કેવું છે?
3: બાબુ, બાબુ મોટા બાબુને કયો કે કોઈને કઈ કે નહીં.
1: હા બેટા,
3: એમાં એમાં એમનો કોઈ ભાગ ગુનો નથી. હું એમની બોલાવી ત્યાં ગઈ નહોતી. હું તો રસોઈયાને
0: એને કઈ ન કહું એટલે શું હું હાથી લઉં? અરે હાડેતી છોકરી હારે આ એકાંત કરતા શરમ ન આવી ના લાયક ને. એને હવે અહીંથી કાઢો અને છેડા છૂટકો કરો.
1: તમે શું કરવા માંગો છો? ફજે તો કરવો છે તમારે.
0: તમારે જોયા કરો, જોયા કરો. હવે મને બધી વિદ્યા આવડે છે. અરે પંદર વર્ષથી મુંબઈ ખેડી છે. મારી પાસે એકો એક તાળાની ચાવી છે. હવે તમારે તાલ જોયા કરો. કહું છું તાલ જોયા કરો તમે.
1: અરે
0: ઘીના ઠામમાં ઘી ઠરી જશે. મને કઈ થોડી ચાટી ગઈ હશે. ગમ ખાઈને બેઠો છું, ગમ ખાઈને, કેમ કે ઘરનું માણસ જ મને મોળો પાડી દે છે. નીકર નીકર હું આટલી વાર લાગવા દઉં? કઈ
1: સબૂરી રાખો, સબૂરી રાખો. ઉતાવળા સો બાવરા થાવમાં.
3: બાબુ હવે તમે સબૂરી રાખો.
0: પ્રાણિયા.
4: જી સાહેબ.
0: પ્રાણિયા, ઈ રઢિયાળાને જમવામાં મારી સામે બેહવા દેશમાં? કહું છું મારી સામે બેહવા દેશમાં.
5: ભલે શેઠ સાહેબ, તમે જરાય ફકર કરો. માં એને મારી આયરે જ ખૂણામાં બેહાડીશ. અરે ઠોહા મારી મારીને સીધો દોર કરી નાખીશ. અને છાતીનો દુખાવો વધારી ન દઉં તો મારું નામ પ્રાણીઓ નહીં.
0: હાલો વિજયચંદ્ર, જમી લઈએ.
4: ચાલો.
0: માફ કરજો હો, પણ અમારા જેવા શેઠિયાને ઝંઝટનો પાર નથી હોતો. ચાર જમદું થંભાળવા હારા, પણ બાર ગુમાસ્તા સાંભળવા ભારે ભૂંડા હો. આ સારા પ્રસંગે પોત પ્રકાશા વિના રહે જ નહીં ને. આવા માણસો મોકો જઈને છોકરીને ભોળવે છે હો.
6: છોડો હવે શેઠ, એ વાત પછી ડિસ્કસ કરશું.
5: ભલો સુખલાલ શેઠ, આપણો ઠોહો કેવો લઈ ગયો? મેં ના નહોતી પાડી તો એ પરાક્રમ કર્યું ને, સોગંદ ન પાડ્યો ને, અને ઉતાવળે બાફી માર્યું ને. હવે લબાચા બાંધો રાજ. અચકો મચકો કારેલી.
0: વિજયચંદ્ર ભાઈ, બાકી તમારું ડ્રેસિંગ એટલે કેવું પડે હો. અરે સૌથી અલગ તરી આવો છો. હાફ કોટ અને બદામી રેશમી ટોપી, વાળ પણ ચપોચપ, ક્લીન સેવ, એકે એક વાળ સ્વસ્થાને, અરે ધોતિયાનો એકે એક સળ અકબંધ. હું કહું છું આવી લશ્કરી શિસ્તનું પાલન શીખ્યા કોની પાસેથી? હે
6: મોટા માણસો સાથેની ઉઠબેસ બધું શીખવી દે છે શેઠ. યુરોપિયનો સાથેનો રાત દિવસનો પનારો શેઠ. નાનપણથી દુઃખ પડે ને એટલે બધું આપોઆપ આવડી જાય છે.
0: મા બાપ,
6: માતા પિતા તો નાનપણથી ગુજરી ગયા છે. બેન બનેવીને ઘેર રહી મોટો થયો.

0: ટ્યુશનો કરી કરીને અભ્યાસ આગળ ધકેલ્યો. વચ્ચે બે વાર નોકરી કરવી પડી, હેથી ભણતર છોડવું પડેલું, નહીતર 20 વર્ષે તો ગ્રેજ્યુએટ થઈ ગયો હોત. જવા દો એ બધું. શેઠ મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું. તેમના બિઝનેસની એક શાખાના ડેવલપમેન્ટ માટે ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બહુ સારા છે.
1: હા, કહું છું, વિલાયત કેટલું રહેવું પડે એમ છે?
0: લગભગ 2 વર્ષ.
1: હા, પછી તો દેશમાં સ્થાયી થવાના ને?
0: હાજી, સૌલાણાના સમજુ ફૈબાને તો તમે ઓળખો જ છો ને, એ તમારી વાત અવારનવાર કરતા હોય છે.
1: અરે સાંભળો છો?
2: એ હા,
1: એ કહું છું, આ વિજયચંદ્રને ઓળખો છો તમે? સૌલાણાના એમના સમજુ ફૈબાને તો તમે સારી રીતે ઓળખો છો. અરે તમારા પિયરના તો એ નજીકના સંબંધી, અને આપણી નાતમાં તો હામ હામા કેટલા બધા હક પણ નીકળી પડે છે. આ વિજયચંદ્ર મનસુખલાલ બાલાભાઈ શેઠની પેઢી તરફથી વિલાયત જનાર છે.
2: એમ કોઈવાર અમારે ત્યાં રોટલા ખાવા આવો.
0: અત્યારે તમારું અન્ન તો ખાઈએ છીએ, હવે શક પણ નીકળું છે તો આગળ વધારશું ને.
1: બેટા સુશીલા.
2: હા મોટા બાપુ.
1: ને આગી કેમ ઊભી છે બેટા? વિજયચંદ્ર, આ છે મારા નાના ભાઈની અને અમારી લાડલી દીકરી સુશીલા.
2: નમસ્તે.
1: ભણવામાં તો હોશિયાર છે, હવે ગીત સંગીતમાં આગળ પડતી થાય એવી મારી ઈચ્છા છે.
0: એ બધું થઈ પડશે. મારું સર્કલ એટલું બધું મોટું છે કે કોઈ પણ કલામાં માહિર થવા 1000 દરવાજા છે. ભલે શેઠ, હવે મને રજા આપશો? મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે.
1: હાલો હાલો, હું તમને ગાડી સુધી કંપની આપું. વિજયચંદ્રભાઈ, કોકવાર રાતને વખતે નિરાતે આવો, વેપારની વાતો કરશું. આવજો.
0: સાથોસાથ સુશીલાની મ્યુઝિક ટ્રેનિંગની હું ગોઠવણ કરી આપીશ. ચાલો શેઠ, આવજો ત્યારે.
1: આવજો. હો, સુશીલાના બાબુ, સુશીલાના બાબુ, જો આ વિજયચંદ્ર નો આવ્યા હોત ને તો આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત. કઈ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે ઈ કમજાતના.

0: સુખલાલ, આજે પહેલી વાર મેં તારું મિલન સુખ માણ્યું, પણ એ સુખમાં આગનો તણખો ઉડીને પડ્યો. હવે તો એ તણખો આગ બનીને ભભૂકશે. એ આગ મને, બાબુને, તને અને તારા આખા કુટુંબને રોડી ટોડી નાખશે. તારાથી મને દૂર રાખવા મોટા બાબુ અને મારી સગી જનેતાએ કેવા કેવા ત્રાગા રચ્યા હતા, એની તો શી વાત કરવી. સુખલાલ ગામડાનો ગમાર, સુખલાલ બેટોળ અને બદસુરત, સુખલાલ તો બોલતા ન આવડે એવો બોથડ. સુખલાલ બોલ, અત્યારે તું શું કરે છે?
1: સુશીલા, હું તો હજી એ પહાડ પાસેના બંગલામાં ગુમાસ્તાઓની મોકળી મશ્કરીઓનો માર ખાતા ખાતા ઉજાણીના ઠામડા ગણું છું. છરી ચપ્પાને કોથળામાં નાખું છું, વધેલા તેલ ઘી અને મીઠું મસાલા પાછા ભરવા દોડા દોડી કરું છું. પ્રાણલાલ સુતા સુતા કેવા ટોણા મારે છે.
2: આખરે તો આ બધો હવાર જ સુખલાલ શેઠનો જ છે ને. આ ડબલા ડુબલીની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલું આગુ પાછું થાય અને નાના શેઠાણી ખબર લઈ નાખશે તો કહી દેશું ગમે તો હંધુય તમારા જમાઈને ભળાયું તું.
1: સુશીલા, સુશીલા, સુશીલા, હવે તો થાય છે કે કોઈ ઇસ્પિતાલનો ખાટલો જ મારો આશરો બનશે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આપ આકાશવાણી રાજકોટ પરથી સાંભળી રહ્યા હતા.
4: આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે શ્રી જવિચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વર્ષા પટેલ, વીરલ રાવલ, પૂનમ ચૌહાણ, સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો ત્રીજો.
1: તુમ લોગ અપને નોકરો કો ક્યા ગધા સમજ કર ઇતની મજદૂરી ખિંચવાતે હો? ઓર પીછે દવાખાને મેં છોડ કર સબ મામલા ખતમ સમજ લેતે હો? ઇસકે સ્પંજી કે વાસ્તે કોઈ કોલન વોટર ઓર પાવડર કી ડિબ્બી ભી નહીં દે ગયા. મેં અપને ઘર સે લાઈ હું. દેખો કિતની હાઈ ક્વોલિટી હૈ.

0: સુખલાલ, હું તને નવું નામ આપું છું, સ્માર્ટી. સ્માર્ટી એટલે સુઘડ અને ચપળ.
1: સુશીલા, આ નર્સને જોઉં છું અને અને મને તું સાંભળી આવે છે, જો કે મને તારું મોં પૂરેપૂરું યાદ નથી આવતું. મોટા શેઠે જ મને મુંબઈ બોલાવ્યો છે અને આજે પથારીમાં પડ્યો છું. તે કોઈ સાર સંભાળ લેવાય નથી આવતું. સુશીલા, ફરીવાર તારું મોં તો દેખાડ.
0: આટલું બધું શું વિચારે છે સ્માર્ટી? બસ એસા હસતે રહેના.
1: સિસ્ટર
2: મિસ લીના, પેશન્ટને કોઈ મળવા આવ્યું છે?
1: શું સુશીલા, તો મને મળવા નહીં આવ્યો હોય ને?
0: તુમ કિસકો માંગતા હે?
2: ઇસકો
0: ઉસકો બાત મત કરાના, હેમોરેજ હો જાયેગા.
2: હા હા સારું.
0: તુમ ઇસકી કોન હે? શેઠાની હે? આંટી હે? કઝિન હે? ઉસે ઇતને દિન દેખને કે લિયે કોઈ નહીં આયા, ઓર યે બેચારા હરકિશન હોસ્પિટલ કા ફ્રી બોર્ડ મે અકેલા પડા હે. ક્યા તુમ દૂસરા ગાંવ સે આઈ હે?
2: હા.
0: દેખો, તુમ સ્માર્ટી કો અભી જલ્દી મત લે જાના.
2: કેમ?
0: ઇસકા ખૂન ગિરા થા.
2: શું?
0: અબ યે એકદમ કમઝોર હે, ઇસે યહી રખો, મેં ઉસકો તાકતવર બના દુંગી.
2: હું એમની તબિયત ના સમાચાર પૂછીને જતી રહીશ.
0: મેં જાતે હું.
3: જુઓ તો, મેં બનાવટી ફૂલો કાઢીને ગુલાબના તાજા ફૂલ ગોઠવી દીધા. બોલો, કેવા સરસ લાગે છે?
1: બહુ સરસ લાગે છે.
0: ભળી જબરાક માલુમ પડતી હૈ મિસ યા મિસેસ, હમને બોલને કા મના કિયા તો તુમ ફૂલો કી જબાન મે બાતે કરને લગ ગઈ. હા,
2: ક્યો ક્યો ક્યો સ્માર્ટી ક્યો?
0: હાને તમે શું કહ્યું કે અત્યારે એ રડે છે? આટલા દિવસોથી એ હાય છે, પણ કોઈ દિવસ મે એની આંખોમાં પાણી નથી જોયા. તુમ લોગ બિલકુલ બેસમજ હો. તુમ લોગ
2: એમને હવે કેમ છે?
0: દેખો, આજ એક હપ્તા હો ગયા, પીછે શાહજાદી પૂછતી હૈ કે કૈસા હૈ. પહેલે તુમ મુજે બતલાઓ, તુમને ક્યા બાત કહેકર ઇસકો ઇતના નર્વસ કિયા હૈ?
2: મે એમને કશું જ કહ્યું નથી. મે તો એમની સાથે વાત જ નથી કરી.
0: ઇઝ ઇટ ટ્રુ સ્માર્ટી? શું એ સાચું કહે છે?
1: હા સિસ્ટર, અમે કશી જ વાત નથી કરી.
0: તુમ લોગ અપને નોકરો કો ક્યા ગધા સમજ કર ઇતની

0: नौकरी खिंचवाते हो और पीछे दवा खाने में छोड़कर सब मामला खत्म कर देते हो।
1: अरे अरे केम रोई पड़ा?
2: अरे सुशीला जी, तमे हर किशनदास हॉस्पिटल मा अने एमआई आ फ्री वोर्ड मा कौन बीमार छे? अरे आ तो सुखलाल जी ने, મને એકવાર પ્રાણીયાએ આ ગામડિયા સુખલાલની ઓળખાણ કરાવી હતી. પ્રાણીઓ મને કહેતો હતો કે આ શેઠ સુખલાલને બરાબર જોઈ રાખજો. પછી એણે મને કીધું કે સુખલાલ મારો હરીફ છે. આવા માંદા અને અણઘડની સાથે મને શેની હરીફાય?
0: आज ये क्या तमाशा लगाया है स्मार्टी के बिछाने पर? तुम सब लोग हैं कौन? पेशेंट के कौन होते हो और इतने रोज कहाँ छिप गए थे?
2: माफ कर जो, मारे पेशेंट ने साथे कोई लेवा देवा नथी। हूँ तो आ सुशीला जी ने मड़वा आवियो हतो।
0: हाय, अस्पताल मा दर्दी ने बदले निरोगी नी मुलाकातो। वाह वाह महाशय, તમે બે એ સલામત મિલન સ્થળ શોધ્યું છે. હા મેડમ, પણ સ્માર્ટી ને બદલે તમને જ મળવા આવ્યા છે એમ ને?
3: ના ના,
0: હે તમારે શું થાય છે?
2: પિછાણદાર
0: સ્માર્ટી, લે હું તારા કપાળે હથેળી ફેરવું છું.
2: સિસ્ટર,
0: હા બે તને મળવા નથી આવ્યા એનું દુઃખ ન લગાડતો. ફારકા માટે સા સારું લોહીનો ઉકાળો? મને વહેમ આવી જ ગયો હતો કે એક અઠવાડિયા સુધી સ્માર્ટી ની સંભાળ લેવા કોઈ ન આવ્યું અને આજે સ્માર્ટી જગત સ્વાર્થી છે, સૌ સ્વાર્થી છે. તમે અહીંથી બહાર જઈને મુલાકાત ની મજા માણો.
3: અરે
0: સ્માર્ટી, સ્માર્ટી મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હવે કાલે મળીશું. ઓકે
2: સુશીલાજી, મારી સાથે ઉપરના સ્પેશિયલ વોર્ડમાં આવશો?
1: કેમ?
2: એક દર્દીની તબિયતની પૂછપરછ કરીને પછી તમને કારમાં ઘેર મૂકી જઈશ.
1: ના, મારે ઘેર નથી જવું.
2: જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈશ.
1: તમે જાઓ, મારે અહીં નજીકમાં જ જવાનું છે. મારી ચિંતા છોડો, હું તો નીકળી જઈશ. હું પુખ્ત અને સમજદાર છું, મારી સંભાળ જાતે જ લઈ શકું છું.
2: ભલે, તો મોટા શેઠને મળવા રાતે આવીશ. તમે ખવડાવેલા ભજીયાનો સ્વાદ હજી જીભને ટેરવે અકબંધ છે.
1: એ ભજીયા મેં નહોતા બનાવ્યા, એ તો ભાભુએ બનાવ્યા હતા.
2: ખરેખર?
1: હા જી.
2: તમે નહોતા બનાવ્યા? મોટા શેઠે તો કહ્યું હતું કે તમે જ બનાવ્યા હતા.
1: મેં એવું સાંભળ્યું નહોતું. અને હા, તમે સાચી વાત જાણવા માંગો છો?
2: ઓફકોર્સ.
1: તો સાંભળો, રાતના 10 વાગે હું તો શું, બાબુએ ભજીયા કરવા ન બેસે. એ ભજીયા તો અમે નીચે આવેલી કંદોઈની દુકાનેથી મંગાવ્યા હતા. તમને લીલી ચટણીમાં બાશ નહોતી આવતી?
4: વિજયચંદ્ર તમને હરીફ લેખે છે.

0: ભજીયા તો અમે નીચે આવેલી કંદોઈની દુકાનેથી મંગાવ્યા હતા. તમને લીલી ચટણીમાં બાશ નહોતી આવતી? વિજયચંદ્ર તમને હરીફ લેખે છે, છતાં તમારું લોહી ઉકળી ઉઠતું નથી?
1: ના, જરાય નહીં.
0: અને કારણ?
1: કારણ કે તમે મારી હારે છો. તમે એ બાજુ ઢળેલા હોત તોય હું વિરોધ ના કરત.
0: કેમ?
1: કારણ કે અંતે તો ભગવાને નિર્માણ કર્યું હોય એ જ થવાનું છે ને.
0: ભગવાન પર આટલો બધો ભરોસો છે?
1: જો ભગવાનની મરજી ન હોત તો હું અહીં સા સારું આવત? અહીં આવ્યો તો તમને જાણી શકો. તમે માત્ર બહારથી જ સુંદર છો એમ નથી, અંદરથી એ સદગુણી છો અને સદગુણના પૂજક છો. એ ઓછા આશ્વાસનની વાત છે.
0: પણ મોટા બાપુ, મારી માં અને વિજયચંદ્રને જોઈને તમને હિંસાત્મક વિચારો નથી આવતા?
1: આપણને સૌને તો ભગવાન મહાવીરે અહિંસાના પાઠ ભણાવ્યા છે. એવી પવિત્ર ચીજના આચરણ જે કરે એને કોઈ પ્રત્યે હિંસા આચરવાનો વિચાર જ કેમ આવે? તમે જોજો, આપણે જે માર્ગે જઈએ છીએ એ માર્ગના ભૂમિયા બાબુ ક્યારેક જરૂર થશે.
0: ભવિષ્યમાં તો શું થવાનું એ તો કોણ જાણે, પણ હાલ શું થવાનું છે એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
1: એટલે
0: એમ કે વિજયચંદ્ર મને અહીં જોઈ ગયો એ વાત મોટા બાપુને હમણાં જ પહોંચી જશે. એ વારંવાર પેઢી પર જાય છે એની તો મને પાકી જાણ છે. મોટા બાપુ વિજયચંદ્રને હેતથી આવકારે છે, પણ એમના પેટમાંના રહસ્યને હું જાણી શકી નથી. એ આવાગમન વિદ્યારસ કે વ્યાપાર ઉદ્યોગની સાહસિક યોજનાને આભારી છે કે પછી મારો હાથ વિજયચંદ્રને સોંપી દેવાની ચાલ છે, એ વાત હું હજુ સુધી નક્કી કરી શકી નથી.
1: જે હશે થોડા દાડામાં બહાર આવશે જ ને. એ લોકો ગમે એવી માયાજાળ રચે પણ હું મુંબઈ છોડવાનો નથી, તમને છોડવાનો નથી. અને તમને મારી માના મરણ પહેલા થોરવાડના ખાટલા સુધી જરૂર જરૂર પહોંચાડવાનો છું.
0: આ બધી તો મારા ને તમારા મનની ભાવનાઓ છે. ભાવનાઓને હકીકતના મેદાન સુધી લઈ જવા માટે આપણે કેવા કેવા અગનપથ પરથી પસાર થવું પડશે એ હું અને તમે તો ક્યાં જાણીએ છીએ. મોટા બાપુનો કોપ તમે નથી જાણતા.
1: પણ બાબુ તો આપણી ઢાલ છે ને, ખાસ કરીને તમારી.
0: બાબુ તો એને શાંત કરવા મથે, પણ સામેનો હુમલો જ એવો બડુકો હોય કે એને શું પાડ બાંધીને રોકી શકાય? મોટા બાપુ મારી ભલાઈ માટે અમીરવર પ્રતિષ્ઠાવાળો ધણી રૂપાળો ને સુઘડ સાહેબો શોધે છે, પણ એક સ્ત્રીનો સંતોષ શામાં હોય તેને જાણતા નથી. મારા માટે કુરુક્ષેત્ર ખેલાય છે, પણ મને તો કોઈ પૂછતું નથી કે મારા મનના ઓરતા સા શા છે.
1: અહીં આવતા તમને તકલીફ પડે એવું હોય, એવું વાતાવરણ ઊભું થવાનો ભો હોય તો ના આવું.
0: ના ના,
1: મને ભગવાનના ભરોસે છોડી દો. તમને કંઈક થશે તો મને તો અસુખ જ મળશે ને.
0: બીજાઓને તો ધોરીમાર્ગ પર ચાલવાનું નસીબ મળ્યું છે, પણ મારે નસીબે તો ઠેક ઠેકાણે ફંટાતી કેડી જ છે.
1: સુશીલા,
0: જો હું જાઉં છું, કદાચ હવે ન પણ આવી શકું તો મારી ચિંતા ન કરતા, તમારી તબિયત બરાબર સાચવજો.
1: સુશીલા,
0: ઇસ્પિતાલથી નીકળીને ઘર બાજુ અત્યારે જાઉં તો છું, પણ એવું ભય લાગે છે કે મોટા બાપુને હમણાં જ ખબર પહોંચી જશે. વિજયચંદ્રે તો અત્યાર સુધીમાં મોટા બાપુને જાણ કરી જ દીધી હશે. કાંટો પાડીને મોટા બાપુ પૂછે તો હું શું જવાબ આપી શકીશ? પણ મારા ભલા ભદ્રિક બાપુને મારા હોસ્પિટલ જવાના આચરણની જાણ થશે તો તેઓ મારા માટે કેવો મત બાંધશે?
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ

આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

0: બાબુ, કંસાર કા રાંધો? કોણ પરોણો આવ્યો છે? અરે, મને કેમ જવાબ નથી દેતા? પણ મારાથી ખાનગી રાખવાનું કોઈ કારણ? બાબુ, હું તો તમારી જ સાચી દીકરી છું ને, તો મને કા જવાબ નથી દેતા?
1: બારણા પાસે જાડા જીર્ણ તાજા તેલ પાયેલા હોવાથી ધૂળ ચડેલા તોતિંગ ઓખાઈ જોડા જોઈ આવ, તને આપોઆપ જાણ થશે કે કોણ આવ્યું છે.
0: અરે, પણ એ તો મેં જોયા.
1: તોય સમજણ ન પડી?
0: ઘર ઘાટીને પૂછ્યું તો એણે એટલું જ કીધું કે કોઈ ગામડિયો મહેમાન છે.
1: અને તોય સમજણ ન પડી?
0: ના.
1: જા, જરાક એમને જો, એટલે આપોઆપ જાણી જઈશ કે પરોણો કોણ છે અને ક્યાંનો છે.
2: હે રામ!
3: કેમ, કઈ તકલીફ તો નહોતી પડી ને શેઠ? હા, ઘરવાળાની તબિયત કેમ છે?
2: ગરડાના પુઈને ને તમ જેવા સગાની આશીષે સારું ચાલે છે. જોકે તબિયત તો હવે લથડી ગઈ, પણ મન ભારી સમતામાં રહ્યું છે હો ભાઈ. કોઈ વાતનું વળગણ નહીં, કોઈ વલોપાત નહીં, ને ન મળે વિચાર વાયુ. છોકરાઓ સાથે હસીને જ વાત કરે બસ. પીડા ન સહેવાય તહી મને જૈન ધર્મનું માંગલ્ય સ્તોત્ર ચતારી મંગલમ સંભળાવવાનું કહે.
0: અરે, આ તો થોરવાડના મારા સસરા, મારા સુખદેવના જનક.
1: રાંધવે ચિંધવે બહુ દુઃખી થતા હશો કા?
2: ના બાપા, દીકરી 12 વર્ષની થઈ ગઈ છે અને નાનેરો દીકરો 7 વર્ષનો. એ બે મળીને રાંધી નાખે છે. 5 પરોણાઓને છોકરા સાચવી લે છે બસ.
3: ઓયા દીપચંદ શેઠ, ખાવાનું તો ફાયું ને?
2: અરે, જ્યાં ગેલીબુન હોય ત્યાં કાંઈ કહેવા પણું હોય.
3: તમારે સુખલાલને જોવા ઇસ્પિતાલ જવું છે ને?
2: હા, ભલે રાત વરત હોય પણ જીવ તો નિહા જોઈતો છે.
3: 5 મિનિટ બેહો શેઠ, હમણાં મોટર મૂકવા આવે છે. દીપચંદ શેઠ,
2: હા,
3: મેં તો તમને પેટ છૂટી વાત કરી દીધી, તમે શું થાય રહ્યું છે?
2: શેઠિયા, હમણે થોડુંક જાળવી જાઓ.
3: પણ થોડુંક એટલે કેટલું?

0: એ તો હું કેમ કહી શકું શેઠ, જો કાંઈ અજુગતું થયું તો એ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જશે. એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાય. શેઠ, હું બે હાથ જોડીને વિનવું છું કે થોડુંક જાળવી જાઓ બાપા. હવે ઈ જાજુ નહીં જીવે શેઠ.
1: એનું કઈ ધાયરું રીએ છે ભાઈ? ને ને હવે અમારો કઈ વાગગુનો છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી હવે ઝેર થોડું દેવાશે.
0: પણ શેઠ, મારી હાલત તો સરપે છછુંદર ગયા જેવી થઈ ગઈ છે.
1: સાંભળો બે ભાઈ, આપણે આપણી મેળે હમજી જઈ તો લ્યો આ 2000 રોકડા. ચાયના દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. હા, બાકી જો જીકર જ કરવી હોય, અમારી ભલાઈનો કસ કાઢવો હોય, તો પછી હું નાથનું શરણું લઈશ. ને નાથ આ વિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશોમાં હો શેઠ. મારી પાસે તો ડાક્ટરના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.
0: ભલે શેઠ, ભલે, મને રજા આપો.
1: કાલે પરમ દિવસે જય ઠીક પડે તય વિચાર કરીને જવાબ દેજો. હો શેઠ, મને મેલું પેટ પરવડતું નથી, એમ રાખતા આવડતું નથી, અને આયા તમને તાર કરીને તેડાવા પડ્યા થી એટલા જ હારું. હવે જાવું હોય તો જાવ ઇસ્પિતાલે, નીચે મોટર તૈયાર ઊભી છે.
0: ના શેઠ, મોટર નો શું ખપ છે બાપા, પૂછતો પૂછતો ભોગી જઈશ બસ.
1: ભલે, જેવી તમારી મરજી.
2: અરે રે સુશીલા, તારા મોટા બાપુ બચ્ચાડા જીવ મહેમાનને નીચે લગણ મૂકવા જવાનું ચૂકી ગયા.
3: બાબુ, મોટા બાપુ તો હવે સુઈ ગયા છે. ગામડાનો જીવ આ મોટા શહેરમાં ક્યાંય અટવાય તો નહીં જાય ને?
2: હા,
3: હું દયાળજીભાઈને ગાડી લઈને ઇસ્પિતાલે તપાસ કરવા મોકલું.
2: ભલે દીકરી.
3: દયાળજીભાઈ, તમે મોટર લઈને ઇસ્પિતાલે તપાસ કરી આવો કે મહેમાન ત્યાં સુખરૂપ પહોંચી ગયા કે નહીં.
2: હા ભાઈ, જરા જોઈ આવો કે હેમખેમ પહોંચ્યા તો છે ને. અને જુઓ, સાંભળો, હા, ભેડા ભેડા આપણા જમાઈની તબિયતના પણ ખબર કાઢતા આવજો.
3: આપણા જમાઈ?
2: દીકરી, બીજું કઈ મોકલવાનું છે?
3: બાબુ, ત્યાં ઇસ્પિતાલમાં સુવાવાળાઓને તો એકલું ગાદલું જ આપતા હશે ને, ચાદર કઈ આપે?
2: ના રે બેટા, ચાદર તે કોણ આપે, ને ગાદલા એ સેંકડો માણસના સુયેલા હોય.
3: ત્યારે ચાદર અને બાલોશિયું મોકલું બાબુ, ત્યાં એ બચાડા જીવને તકલીફ પડે ને.
2: મોકલ મોકલ મારી દીકરી, પણ છાની માની હો.
3: હા
2: જોજે, તારી બા જાણી ન જાય, નીકર એને બચ્ચાડા જીવને આ બધું નહીં ગમે, અને કોચવાશે તો એનાથી ઊંચે સાદે બોલાઈ જશે, તો ક્યાંક તારા મોટા બાપુ જાગી જશે, ને એ બચ્ચાડા જીવ સમતા નહીં રાખી શકે, કોચવાઈ જાહે.
3: બાબુ, તમારી બજરની ડાબલી મોકલો.
2: મોકલ મોકલ મારી દીકરી, ભલું હાંભર્યું, મને હાંભરે છે વેવાય. બચ્ચાડા જીવ દાંતે બજર દેતા તા, આ હાથ વરો મોયર હમે એના બાપને કારજે ગયા તા તે દી મેં જોયું તું. પણ હે દીકરી, તને આ બધું કેમ કરીને યાદ આવ્યું? જો મારી ચાંદીની ડાબલી મોકલજે, પતરાની નહીં હો કે માડી. બચ્ચાડા જીવ આપણા માટે શું ધારે?
3: દયાળજીભાઈ, એમની તબિયત કેવી છે તે પણ પૂછતા આવજો. મહેમાનને બીજું કઈ જોઈએ તો એ પણ જાણતા આવજો.
2: અરે રે, મેં તો એ બચ્ચાડા જીવના ક્યારેય ખબર અંતર પૂછાય વાત નહીં. હા, પ્રાણીઓ તો

0: રોજ શાક મૂકવા આવે છે. હે બચ્ચાડો જીવ, પણ મને કહેતા વિસરી ગયો છે. તારા મોટા બાપુએ બચ્ચાડા જીવ, રોજ થાયકા પાયકા આવે એટલે ખબર તો આપવા જ ભૂલી ગયા છે. નિકર ઇસ્પિતાલે જોવા તો જઈ આવત. માળી માણસ જેવું માણસ, ને પારકું નહીં પણ આપણું પોતાનું માણસ. સૂજે એવું તોય આપણું અંગનું માણસ છે, એમાં કાંઈ અટાણથી ના પડાય છે.
1: બાપુ, થોરવાડથી એમની ખર ખબર લેવા આવી ગયા એ સારું થયું ને?
0: હા, નિકર અહીં પારકા પરદેશમાં એની સાર સંભાળ લેનાર કોણ? હા, દવાખાનાના નોકર ચાકર, હા નર્સ ડાક્ટર, તે કેટલાકની સાર સંભાળમાં પહોંચી હકે? આપણે જવું જોઈએ માળી. હા, એકલા એકલા બચ્ચાડા જીવ.
1: બાબુ, મેં તો સાંભળ્યું છે કે એમના ખબર અંતર પૂછવા હજી લગી કોઈ ગયું જ નથી.
0: માળી, મારે તો ગયા વગર છૂટકો જ નથી. હા, તારી વાત જરીક નોખી છે, તારાથી ન જવાય.
1: હે,
0: કુંવારી વેળા કહેવાય ને, કરી મૂકેલ છે ને બેન. અને વળી હજી તો બધું ડગમગી રહ્યું છે, ખરું ને? આ જુવાન દીકરીને તો ચેરાઈ જતાય વાર નહીં. બચ્ચાડા જીવ, લોકોય પૂરું ભાડું ન ભાડું, હાંભળું ન હાંભળું, ત્યાં તો હાંકી મૂકે.
1: બાબુ, બાબુ, હા બાબુ, હું બાબુ.
0: બોલ દીકરી, શી વાત છે?
1: બાબુ, બાબુ, તમારે પગે માથું મૂકીને એક અપરાધ માની જાવ તો?
0: દીકરી, તોય હું તો તને મારું છું.
1: ભલે ભલે મારજો બાબુ, મારજો, વઢજો, મને 4 દિવસ ભૂખી રાખજો. જે સજા કરશો એનું પાલન કરીશ. તમે એકલા એકલા મને જે કરવું હોય તે કરજો બાબુ. પણ
0: કેમ ચૂપ થઈ ગઈ? શું કહેતી કહેતી રહી ગઈ? મારામાં ભરોસો રાખ, હું તને દગો નહીં દઉં. સુશીલા, ભલે મારું ચાય તે થાય, જ્યાં સુધી કોઈ ફોડામાં પગ ન પડી ગયો હોય ત્યાં સુધી ગભરાવું નહીં બેન. લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બની જ્યારે આપણા પગ કુંડાળામાંથી પાછા નીકળી હકે એમ ન હોય.
1: એવું એવું કંઈ જ નથી બાબુ.
0: ત્યારે શું છે? એવડી બધી શી વાત છે?
1: તમને અણગમતી વાત નાની હોય તો એ મારા મનથી તો મોટી ખરી ને.
0: હવે જાજુ મોણ ઘાલમાં ને ડાયલી.
1: બાબુ, હું આજે ઇસ્પિતાલે ગઈ હતી.
0: ઓય મારા બાપ, એમાં શું તું અભડાઈ ગઈ? કોને મળવા ગયેલી? સુખલાલે તને દીઠી હતી? હેરાન તો નહોતી કરી ને? કોઈના દેખતા કશું અઘટિત વેણ તો નહોતું કાઢ્યું ને?
1: બાબુ, હું એમને જ જોવા ગઈ હતી. બાબુ, એમની આવી દશા?
0: દીકરી,
1: મારા મોટા બાપુને કાંઈ જ દયા ન આવી.
0: દીકરી,
1: ત્યાં ત્યાં કોઈ કૂતરું પડ્યું હોય એવું.
0: દીકરી, તારા મોટા બાપુ તારી અવળી આજ ફિકરમાં પડ્યા છે, એ જાણસ ને બેન?
1: જાણું છું, પણ હું કોને કહું? આજે તમને કહું છું.
0: તારે શું કહેવાનું હોય? તારા વડીલો ક્યાં નથી સમજતા. હું મોઈ જૂના વિચારની છું એટલે આ મારા મનની વાદળી જૂના વેવિશાળમાં વળગી રહી છે. બાકીના તો હોવ તારે જ માટે ખુવારના ખાટલા થાય છે ને?
1: પણ હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું?
0: તું તો બેટા, અમે તને નરકમાં મોકલીએ ને તોય ના ન પાડ, પણ તારા મોટા બાપુ તને એમ કંઈ થોડા નાખી દે.
1: બાબુ, તમે મારા મનની વાત બરાબર કા નથી સમજતા?
0: દીકરી,
1: સૌને કયો કે મારી ફેરવણી કરવાનું મૂકી દે.
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી જયચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 5.

સુશીલા, હં, માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને સુવું શું ભૂંડું મારી ભાઈ?

0: બાબુ બાબુ, તમે કોઈ કેમ સમજતા નથી? બીજા તો ઠીક, પણ બાબુ તમે તમે તો તમારી દીકરીને કા નથી સમજતા? બાબુ, મને આ વર અને આ ઘર 100 એ 100% ગમે છે.
1: દીકરી,
0: તમે મને બીજે પરણાવશો તો હું દુખી દુખી થઈ જઈશ. મને એનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધા શેદને મારા મનની વાત સમજ્યા વગર મારી ઉપર સુધરેલાની આફત આદરી છે. બાબુ, મારી મોટી માં મને ઘણી વાર એવું થાય છે કે બધાને કહી દઉં કે જેની હારે મારું વેવિશાળ થયું છે એ જ મારો છે, એમ તળને ફળ કરી નાખું.
1: દીકરી, તું તારે નિરાતે સુઈ જા, જાજો વિચાર શીખ કર્યા કરે છે. અમારા સૌના હાટું જીવ કાં બાળી રહી છે? અમારે તો 7 દીકરા ગણીએ તોય તું છો. દેખી પેખીને તને કેમ કુવે નાખીએ?
0: બાબુ,
1: સમતા રાખ, સમતા રાખ બાઈ, નિરાતની નિંદર કર. દીકરી,
0: હા,
1: તે માળા ફેરવી?
0: બાબુ, ભૂલી ગઈ.
1: ભૂલી ગઈ? ભૂલી ગઈ એનું કઈ નહીં બાઈ, દેખી પેખીને ન ફેરવીએ તો જ દુઃખ. હવે ફેરવી લે. સુશીલા,
0: હા,
1: માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને શું શું ભૂંડું મારી બાઈ.
0: બાબુ, આ ઘરમાં જો મને મા બાપનો પ્રેમ એકી સાથે મળ્યો હોય તો બસ તમારી પાસેથી જ.
1: બેટા,
0: હું 2 વર્ષની થઈ ત્યારથી તમારી પાસે અને પાસે જ રહું છું. હવે તો છેલ્લા 5 વર્ષથી મારી રૂમમાં જ રહો છો. બાબુ, એક વાત પૂછું.
1: માળા ફેરવી તોય તને ઊંઘ નથી આવતી? પૂછ જે પૂછવું હોય.
0: બાબુ, તમે મોટા બાપુનો રૂમ છોડીને મારી સાથે કેમ સુવો છો?
1: સુશીલા, તે દાડે મેં તને જે વાત કરેલી તે સાચી નહોતી.
0: એટલે વડીલોને બાળકો સામે જૂઠું બોલવાનો પીડો પરવાનો મળી જાય છે એમને?
1: દીકરી, કેટલી ઉંમરે સંતાનોને શી વાત કરવી એનો વડીલોએ ખ્યાલ રાખવો જોઈએ.
0: સમજી ગઈ બાબુ, સમજી ગઈ. બાબુ, હવે તો સાચી વાત કરો.
1: તું પરસાળમાં સૂતી હતી ત્યારે અમારા શયનખંડના બારણા અમે ખુલ્લા રાખીને જ સૂતા, પણ એક રાતે બારણા બંધ રહી ગયા. મને અને તારા મોટા બાપુને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને હાંફળી ફાફડી થઈને મેં બારણા ખોલ્યા ત્યારે તું પરસાળમાં ઊભી ઊભી દાંતણ કરતી હતી.
0: પણ એ વાતને યાદ કરીને આટલા બધા આકડ વિકડ કાં થાવ બાબુ?

0: મને થયું મને થયું કે બંધ બારણે સુતેલા બે વડીલ, ધણી ધણિયાણી અને બચ્ચે ઉભેલી 12 વર્ષની દીકરી. સુશીલા, એ આખો દાડો હું વલોવાતી રહી. ઓહ, 12 વર્ષની દીકરીને રાતભર એકલતામાં મૂકવી, એ કેવી વરવી વાત છે. કાચી વયની દીકરી સામેના બે શયનખંડના બારણા બંધ જોઈ ની શીશી કલ્પના કરતી હશે. રાતે મેં તારા મોટા બાપુને વાત કરી તો એ હસી પડ્યા, પણ પછી એમને થયું કે મને શેર માટીનું સંતાન એ આપી શક્યા નથી. એવું વિચારીને એ ઉદાસ બની ગયા. બસ એ રાતે મારી પથારી ત્યાં ઉપાડીને તારા શયનખંડમાં લઈ આવી.
1: બાપુ,
0: આમી જુવાન દીકરી પાસે માય સૂઝ જોઈએ ને.
1: પણ મારી મમ્મીએ તમને કાંઈ પૂછ્યું નહોતું?
0: પૂછ્યું તું ને, પણ મેં એને રોકડો જવાબ પરખાવી દીધો. આ તારા જેઠને બહુ હવા જોવે ને મારાથી ઉઘાડી બારીનો પવન સેવાતું નથી. હા, મારા સાંધા દુખે છે અને એથી જ વચલાખંડમાં સુવાનું રાખ્યું છે.
1: બાબુ, રાતે મોટર ડ્રાઈવરને ઇસ્પિતાલે મોકલ્યો તો તો એ કઈ સંદેશો લાવ્યો તો?
0: તે ચાદર, બાલોશીઓ અને વજરની ડબ્બી મોકલી હતી ને.
1: હા,
0: તો સુખલાલના બાપુ બહુ ખુશ થયા.
1: એમ,
0: મારી દીકરી, મારી દીકરી, એમ બોલતા બોલતા આંખોમાં પાણી તકતકવા લાગ્યા.
1: એમની તબિયત કેમ છે?
0: સુખલાલ તો સુઈ ગયા હતા. ત્યાંની નર્સે કે ફાધર ફાધર, બાપા બાપા બોલતા બોલતા મહેમાન હાટું બિછાનું બિછાવી દીધું. થોરવાડના પરોણા બચાડા જીવને કઈ બોલતા આવડે નહીં, એટલે હાથ જોડીને સાંભળતા રે, પણ કઈ સમજે નહીં.
1: બાબુ, રાતે નર્સો બદલાતી નહીં હોય?
0: એ તો બદલાય જ નહીં. અરે દીકરી,
1: હા,
0: મુદલ ભૂલકણી જ છું. થોરવાડના મહેમાનને તને એક ચિઠ્ઠી મોકલી છે.
1: એમ,
0: લે વાંચ ભાઈ.
1: અરે બાબુ, આ ચિઠ્ઠી તો થોરવાડની મારી નાનકડી નણંદ સુરજની છે.
0: અટાણથી ઘેલી થામાં એ ચિઠ્ઠીમાંથી મને થોડુંક વાંચી સંભળાવ, લે.
1: હા હા. ભાભી, અમે તો તમને જોયા જ નથી, કેવા હશો? રોજ મને તમારું સપનું આવે છે, પણ સવારે પાછું મોઢું યાદ રહેતું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પહેરો છો કે સાડી? હું તો ચોરસો પહેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા, એની ઉપર એક રૂપાળી બાયડીની છાપ હતી. હું એને સુશીલા ભાભી કહું છું ને મારી પેટીમાં રાખું છું. ભાભી, તમારી જૂની ચોપડીઓ વાંચવા મોકલજો.
0: બચ્ચાડા જીવે, કાગળ તો બહુ જ સારો લખ્યો છે, પણ એ બચાડા જીવને ઊંડી વાતની થોડી ખબર હોય? અજાણું ને આંધળું બે બરાબર. અરે રે ભાઈ, લેણ દેણની વાત મોટી છે. અંજળ લેખા હશે ત્યાં જવાશે.
1: બાબુ,
0: હું તો મુઈ જૂના વિચારની જ રહી ગઈ. સુશીલા,
1: હા,
0: જરાક જાળવજે, તારી બા ને તારા મોટા બાપુને આ ચિઠ્ઠી જાણ ન થાય.
1: હા હા. મારી નાનકડી અને લાડલી નણંદનો પત્ર વાંચી વાંચીને તો હું ગાંડી ઘેલી થઈ ગઈ. ભાભી શબ્દમાં કેવો ને કેટલો ભાવ ઠાંસી ઠાંસીને ભર્યો છે. મારે તો કોઈ ભાભી નથી, પણ પણ હું કોઈની ભાભી છું એ વાત કેવું અપાર સુખ આપે છે. મારા રોમે રોમ જાણે ભાવની ભરતી ઉઠી. મારા કાનમાં નાની નણંદ ટહુંકતી રહી, લ્યો ભાભી, હું તમારો વાહો કરી દઉં. લ્યો ભાભી, આવડા લાંબા વાળ તમારાથી શે ચોડાશે? લ્યો, હું ચીકા ખાઈને આંબળા ચોડી દઉં. અરે, હું કેવી પાગલ છું. એ નાની ગ્રામ્ય કન્યાની ભાભી થવા માટે મારે સુખલાલની પત્નીએ બનવું પડશે, એ તો મને કેમ સૂઝ્યું જ નહીં.
2: સુશીલા,
1: હા,
2: તે નાઈ લીધું કે નહીં? ઝટ બાથરૂમમાંથી બહાર આવ, મારે તારું થોડું કામ છે.
1: આવું છું બા.
2: એ જટ કરજે, આ રસોડું તારી રાહ જોઈ રહ્યું છે. ઈ માથું જોડવાનું આ કામ

0: મારી મમ્મીના શબ્દો મને સંભળાતા તો હતા, પણ સમજાતા નહોતા. હું તો વિચારોમાં ખોવાયેલી હતી. અરે રે, નણંદનો પત્ર વાંચતા મને ઇસ્પિતાલની પથારીએ પડેલા સુખલાલ કેમ યાદ જ ન આવ્યા? હે પ્રભુ, વર્ષોથી માંદગીને બિછાને પડેલી એક સ્ત્રી પોતાના નિર્મલ સામયિકોનું પુણ્ય માગીને મને જોવા તલસે છે. શું મારા મળવાથી મારી સાસુની સદગતિ થાય ખરી?
1: સુશીલા!
0: હા,
1: હજી કેટલી વાર છે?
0: આવી બા. જૂની ચોપડીઓની બીતા બીતા માગણી કરતી મારી વાલી નણંદ મને સ્વપ્નમાં જોઈને કેવા કેવા મોટા મહેલ મનમાં ચણે છે. હે પ્રભુ, મારા જેવી સાદા મનની કન્યાના અંતરમાં આંબો ઉગાડવા માટે લાગણીનું આટલું ખાતર કેટલું બધું રસાળ છે.
1: સુશીલા!
0: હા,
1: તે વાંચો આ થોરાડ વાળી છોકરીનું કાગળ. ગામડાના પોથા. અટાણથી ભાભી ભાભી કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કેવી એમ રેઢી પડી છે
0: બા. એ પત્ર મારી ઉપરનો મારા નામે આવેલો છે, એ તારે વાંચવાની શી જરૂર હતી?
1: મારે તો લાખ વાતે મારી છોકરીને જાડા માણસોની વેજા વચ્ચે નથી દેવી. ના, નથી જ દેવી. છોકરીને ફોલી જ ખાય કે બીજું કઈ થાય, એને કોઈક સૌતંત્ર છોકરો જો. બે માણસનું રસોડું પતાવીને એને નિરાતે ઈ મોન ધાર્યું જીવી તો શકે?
2: દેરાણીજી, એવા સૌતંત્ર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ? તમે શોધી લાવો તો.
1: ભાભીજી, જરા ધીમા કમો. અરે, એક નહીં, 11 મૂર્તિઓ તમારી સામે ખડા કરી દઈશ. ઓલી જેતપુર વાળી વનિતા, ઓલી પીપળ લગ વાળાની કુમુદ, હાલરિયા વાળા રામકોરબાઈ ની છોકરી ઓલી જયા, એ બધી છોકરીઓ જો ને, રૂપાળા અમન ચમન કરે છો. 10 બૈજામાં તો ભાઈડાને જમારી જુઠાડી દે, નોકરી વળાવી દે, પછી છે કોઈનો એ તું કારો ખમવા પડું હે? છે કોઈ કરતા કોઈ એટલું કેનાર કે બાઈ તું આઈથી ઉઠીને આઈ બેસ? એવું સૌતંત્ર મેલીને જાડે રણમાં ને અણસમજણમાં હક પણ થઈ ગયો. મુંબઈમાં ઠરીને ઠામ થયા તૈયે આ ખુગડી કે અરે રે, આ તો ભૂલ થઈ છે.
2: તો એ ભૂલને સુધારી લો ને, હજુ એ ક્યાં મોડું થયું છે? સુશીલા, યુક્તિ કડી છે, વરાવી દો ને, કોઈ બચ્ચાડા જીવ સૌતંત્ર હારે.
1: ભાવીજી, તમારી હારે તો વાત કરવી એ ગુનો છે. તમે સુશીલાને મારી છોકરી વેવાજ ક્યાં દીધી છે? હું તો બધી બાજુએથી દુખિયારી છું. છોકરી તો મારી રહી નથી અને ધણી તો પેલાથી હાથ બારો નીકળી ગયો છે.
3: પણ તમારા જેઠજી તો સૌતંત્ર સ્વભાવના છે ને, હિમની પાસે જઈ ને જેટલા વડાપા કાઢવા હોય એટલા કાઢો ને.
1: હાય હાય, જુઓ તો ખરા ભાભીજી, હા છોકરી મને જંપથી જીવવા નહીં દે. અરે જરાક જુઓ તો, હા છોકરીના પૈડમાંથી તો જાણે કીડું જ ફૂટી પડી છે. અરે જુઓ તો, હા રૂપ જ કાઢવા માંડી છે. હે ભાભીજી, હાલ તે શું કરશું? હવે તો જૂનું વેવિશાળ તોડ્યા વગર હે કે વાતે છૂટકો છે? છે છૂટકો? છૂટકો છે?
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.
5: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.

0: દફતર માંથી તે ચોકલેટો ખાઈ લીધી?
1: ના ના ના ભઈ ના, પણ મીની કેમ પૂછવું પડ્યું?
0: મારી ચોકલેટો ખોવાય છે.
1: એટલે ચોકલેટો ખોવાતી નહીં હોય, ખોવાઈ ગયા છે. જરા આપના પેટ પર હાથ ફેરવો.
0: એ હું ખાઈ ગઈ હોઉં તો મને ખબર ન પડે? તું આમ હસે છે કેમ?
1: તને ચોકલેટ માટે આટલી બધી બહાવરી બનેલી જોઈને મને હસવું આવે છે.
0: ખોટી વાત હો, મારી મુસીબત ઉપર તું હસે છે? તું કશું જાણે છે માટે તું હસે છે? મને તો લાગે છે કે ચોકલેટો તું જ.
1: ખબરદાર, જો મારા ઉપર ખોટું વાળ ચડાવ્યું છે તો તારી ખેર નથી.
0: વારે વા, એક તો ચોકલેટો ખાઈ ગયો અને ઉપરથી મારી ખેર બગાડવાની વાત કરે છે કેમ?
1: મેં નથી જોઈ તારી ચોકલેટ ભાઈ સાહેબ.
0: તો શું જો?

0: જરા જોઉતો હતો, આજકાલ ચોકલેટો માં ઈયળ આવે છે, એ ખબર છે?
1: મિની ફરીવાર કહું છું, મો સંભાળીને બોલ
0: અને તું પેટ સંભાળીને બોલ. કહે તો ચોકલેટો તું ખાઈ ગયો છે કે નહીં? હવે તો પપ્પાને જ કહી દઉં, એ પછી જોજે તને કેવા ફટકારશે. હું કહી દઈશ પપ્પાને, એવા ફટકારશે ને, એવા ફટકારશે ને.
2: આ મિની બેન, આ કોને ફટકારવાની વાતો ચાલી રહી છે?
0: આ કુમારિયાને, મારા દફતરમાંથી ચોકલેટો ચોરી ગયો છે.
1: ના દાદાજી, મેં ચોકલેટો ચોરી નથી. જરા એનું દફતર તો જુઓ, કેનવાસ નું સાવ ખુલ્લું દફતર છે. કાં તો ચોકલેટ એમાંથી પડી ગઈ હશે, કાં તો પછી ઉંદરડા તાણી ગયા હશે.
2: બની શકે. કેમ મિની, તે બીજે ક્યાંય તપાસ કરી કે નહીં?
0: ના દાદાજી, મને એમ કે કુમાર જ.
1: ઓ દાદાજી, આ ટેબલ પાછળના ખૂણામાં આ જુઓ, ચોકલેટના કેટલા બધા કાગળ પડ્યા છે અને બધા કાગળ ઝીણે દાંતે કોતરેલા છે.
2: હા ભાઈ, આ તો ઉંદરનું જ કામ છે. અને આ ખૂણામાં તો ઉંદરનું દર પણ છે. 1 2 3 ઓહો હો હો હો, 8 ચોકલેટના કાગળો. મિની, આટલી બધી ચોકલેટ તારી પાસે ક્યાંથી આવી?
1: દાદાજી, ગઈકાલે પપ્પા 20 ચોકલેટ લાવ્યા હતા, તેમણે સૌને 4-4 ચોકલેટ આપી હતી.
0: હા, અને એમણે પોતાનો ભાગ પણ મને આપ્યો હતો.
2: અને વળી મમ્મીનો ભાગ પણ તે કજ્જો કરીને પડાવી લીધો છે, ખરું ને? હું જાણું છું તને ચોકલેટ ખૂબ ભાવે છે.
0: સાચી વાત છે દાદાજી, મેં મારા ભાગની ચોકલેટો ખાઈ લીધી અને આ મમ્મી પપ્પાના ભાગની ચોકલેટો રાખી મૂકી હતી.
2: અને એ ચોકલેટો ઉંદરડા ખાઈ ગયા કેમ? એ તો ન્યાયની વાત થઈ, પેલી કહેવતની જેમ, કે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
1: દૂધના પાણીમાં ને પાણીના દૂધમાં, આ શું છે દાદાજી?
0: દાદાજી, એની પણ વાર્તા છે?
2: આપણી લગભગ દરેક કહેવતની પાછળ વાર્તા હોય છે દીકરાઓ. દરેક કહેવતમાં સદીઓનું શાણપણ પણ વણાયેલું છે.
1: તો અમને એની વાર્તા કહો ને દાદાજી, પ્લીઝ.
0: ના ના દાદાજી, અમને એની વાર્તા કહો નહીં, વાર્તા બતાવો.
2: ભલે ત્યારે, આંખો મીચી દો અને બેસી જાઓ વાર્તાના વિમાનમાં.

હવે વાર્તા જ તમે નજર સામે જોઈ શકશો. જુઓ, આ જૂના જમાનાના એક ગામની શેરી છે. પરોઢનો પહોર છે, સૂરજ હજુ ઉગ્યો નથી પણ મોસ ઉજળું થયું છે. મિની ટાઢવાય છે ને, લે તારી કામળી ઓઢી લે. હવે જુઓ, પેલો જે ખભે દેગડી ઊંચકીને આવી રહ્યો છે ને, એ કાનો રબારી છે. એ ઘેર ઘેર દૂધના વારા ભરવા નીકળ્યો છે. જુઓ, એને શાંતાબેન ના ઘરની સાંકળ ખખડાવી. હવે એમની વાતો સાંભળીએ. ચલો ચલો.

0: જય શ્રી કૃષ્ણ શાંતભૂત.
1: જય શ્રી કૃષ્ણ કોના ભાઈ? જય શ્રી કૃષ્ણ.
0: કહે શાંતભૂત, આજે કેટલું દૂધ આપું?
1: અગાઉ તો એક શેર લઈએ તો ચાલતું. પહેલા તમે જાડું રગડા જેવું દૂધ લાવતા હતા, ગરમ કરી પછી મલાઈને ખાસું પડબાસું હતું. હવે તો સાવ પાણી જેવું દૂધ લાવો છો.
0: શું બોલ્યા શાંતાબુન, તમે તો આ દૂધ ના ખૂબ વખાણ કરતા હતા ને?
1: એ તો કરતા ત્યારે કરતા, હવે તો તું લાવે છે એ દૂધ માં જરાય ભલીવાર આવતું નથી. અલ્યા ભગવાન ને માથે હાથ રાખીને કહેજે કે દૂધ માં પાણી કેટલું ભેળવે છે.
0: ના રે ના શાંતાબુન, પાણી નથી ભેળવતો. અટાણે તમને દૂધ જરાક પાતળું લાગતું હશે, પણ એ તો ઉનાળાનો પ્રતાપ.
1: ઉનાળાનો વરી શું પ્રતાપ?
0: આ ઉનાળામાં ભેંસ્યું આખો દિવસ પાણીમાં પડી રહે એટલે દૂધ જરાક પાતળું પડી જાય.
1: એમ તો શિયાળામાં દૂધ પાતળું આવે છે, ત્યારે શું થાય છે?
0: એ તો આવે જ ને શાંતાબુ, શિયાળામાં અમે ભેંસ્યું ને બેવા મસાલા ખવડાવીએ, બદામ પણ.

0: તાલમ ભાગ ખવડાવીએ ને વસાણા જરાક ગરમ ખરા ને, એટલે ભેંસું પાણી જરાક જાજુ પીવે એટલે દૂધ જરાક પાતળું થાય.
1: અને ચોમાસા માટે તો તું એમ જ કહીશ કે માથેથી વરસાદના પાણી પડે એટલે ને.
0: સમજી ગયા શાંતાબુન, તમે કેટલા સમજો છો. અરે બધા ઘરાક આવા સમજુ હોય તો કેવું સારું.
1: બહુ સારું બહુ સારું, બધા મારા જેવા બોટ હોય તો તું હજુ એ ઝાઝુ પાણી ઠપકારે દૂધમાં. ઠીક છે, હમણાં તો દઈ દે બશેર દૂધ અને આગળ જા બીજા ઘરાકોને છેતરવા. જા જા છેતરવા જા. કોના?
0: રામ રામ કરો શાંતાબુન, રામ રામ. હું કદી ઘરાકોને છેતરતો નથી.
1: ના રે, ઘરાકો જ સામેથી છેતરાય બરાબર ને. ઘરાકો કે આવ કોના અમને છેતર, પણ તું એક દી પસ્તાઈશ કોના. જા હવે જા.
0: ઘરવાળી, અરે આ ઘરવાળી અલી રળિયાત.
2: કા શી વાત છે, આ મારું નામ લઈને છેત બોલાવો છો? આટલા હરક બધુડા શાને થાઓ છો?
0: અલી ઓય, હમણાં આપણા રૂપિયા ગણ્યા. આજકાલ તો બધા આમ જ કમાય છે.
2: એટલે શું આપણે આપણે અણહક ની કમાણી કરવી?
0: એવા હક અણહક ના ચૂથણા મને ન ખપે, પણ જરા તું પૂછતો ખરી કે મેં તને કા બોલાવી?
2: કા બોલાવી?
0: જો આ 1000 રૂપિયા રોકડા છે.
2: ભલે,
0: એ લઈને હું રાજનગર જઈશ.
2: જાઓ,
0: વાલજી સોની ની દુકાને થી તારે સારું ઘરેણા લઈશ.
2: અય હય,
0: અલી રળિયાત, તને સોને મળી દઈ સોને.
2: તે આમ મૂછો આમણો માં સોને મળી દ્યો પછી વાત. અટાણે તો શિરામણ કરી લ્યો. લો બેહો આમ.
0: હા એ બરાબર, પણ હું શિરામણ કરું એટલામાં તો તું એક કામ કર.
2: બોલો.
0: આ રૂપિયાની એક સારી પોટલી વાળી આપ, જોનારને લાગે કે ભાતાની પોટલી છે, કોઈની નજર ન બગડે.
2: તે એમ છે ને કાના, આપણે પેલા ભજન બેહાડ્યા ને તઈ લાવેલા લાવ દેજો, પડ્યો છે તે એમાં બાંધી દઉં.
0: હા બસ એમ જ કર. રેશમી લુગડું હોય એટલે પોટલી જરાક મજબૂત રે.
2: તે કઈ વેડા રાજનગર પર્યાણ કરવા છે?
0: અબગડી આ શ્રીરામણ પતાવીને તરત.

0: রূপিয়া, ও ও পূজারি বাপা, আমাদের না পূজারি নি তো আইয়াও তো যারা, ও পূজারি বাপা
1: কেন দেশাই আই ওটলা পর রূপিয়া কেন বেড়ে আছে?
0: এ তো মারি পোটলি মাতি বেড়াই গয়া, এ বিনু চু পর পূজারি বাপা, আ ধরো কেটলো উন্ডো ছে।
1: কে ছে কে সতিযুগ মা ভগবান গণেশ আমা নাহা পড়েলা, તે છેક પાતાળ લોક માં પહોંચેલા અને ત્યાંથી પાતાળ લોક ની પદ્મણી ને પરણી લાવેલા, એટલો ઊંડો આ ધરો છે।
0: ધરો એટલો બધો ઊંડો છે?
1: પણ કાના ભાઈ વાત શી છે, ધરા ની ઊંડાઈ સાથે તમને શો મતલબ?
0: અરે પૂજારી બાપા, આખી જિંદગી ની કમાણી કરી કરી ને મેં 1000 રૂપિયા જમા કરેલા, એની પોટલી માથા હેઠળ દબાવી ને ઊંઘી ગયેલો। ચૂપ મારા હારા કૂતરા, પોટલી માં રોટલા ભીંતાણી ગયા, પછી બે કૂતરા મારા હારા બાખડ્યા, ચૂપ પોટલી ચીરી નાખી, થોડા રૂપિયા પડ્યા ઓટલા પર, અને બાકી ના વેરાણા આ પાણી ના ધરામાં,
1: અને બાકી ના પાતાળ ધરામાં પડ્યા એમ ને? એમ તો મારો વાલો ભોળો નાથ બરાબર નો ઇન્સાફ કરે છે દેસાઈ। આ મહાદેવ ના ઓટલે માથે ઉભા છો ને તો સાચું બોલજો, દૂધ માં પાણી ઉમેરતા હતા કે નહીં?
0: આ પૂજારી બાપા, કાન ની બૂટ પકડું, થોડુંક થોડુંક પાણી ઉમેરતો કરો હો।
1: તો બસ ત્યારે આ તો કુદરતી ઇન્સાફ થયો, તમારા દૂધ ના પૈસા હાથમાં રહ્યા અને પાણી ના પૈસા પાણી માં ગયા। હવે ઘેર જાઓ, અને આ દેસાઈ એક વાત યાદ રાખજો, હવેથી સચ્ચાઈ નો ધંધો કરજો।
0: આ પૂજારી બાપા, હવે કદી એ દૂધ માં પાણી નહી ઉમેરું।
2: ચોકલેટો કેમ ગુમાવી હવે સમજ્યા ને? દૂધ ના દૂધ માં અને પાણી ના પાણી માં।
3: એ ઉપરાંત પણ વળી એક વાત છે।
2: એ કઈ દાદાજી?
3: હું એમ નથી કેતો કે ચોકલેટો ન જ ખાઓ, પણ આટલી બધી ચોકલેટો ખાવાનો ચસ્કો પણ સારો નથી। માં બાપ ના ભાગ ની ચોકલેટો પડાવી લેવી એ કુમળા બાળક નું લક્ષણ નથી।
2: ભલે દાદાજી, હવે હું કોઈ વાર તહેવારે જ ચોકલેટો ખાઈશ।
3: આ બેટા એવું જ થશે।

0: થોડા મોટા થયા તોય આવી સાદી ગણતરી પણ નથી આવડતી. અરે 1 થી 100 સુધીની ગણતરી તો બાળ મંદિરના ટાબરિયા પણ જાણે છે.
1: એ તો મને પણ આવડે છે બધું, પણ હું કઈ ગણતરી નથી કરતી. ગણું છું ગણું.
0: ગણતરી અને ગણવામાં ફેર છે?
1: સરી 17 વાર ફેર છે.
0: અચ્છા, પણ મિનીડી શું ફેર છે?
1: અરે ગણતરી 18-18 કરી શકાય. ગણતરી કાગળ પરના આંકડાથી કરી શકાય. ગણવા માટે સામે કશું ખાવું જોઈએ?
0: હજુ સમજાયું નહીં હો મિની, ફરીથી સમજાય ને અને આપ તો બરાબર સમજાવજો હો.
1: આ તમારા છોકરાઓની એક જ તકલીફ હોય કે જરાક નવી વાત આવે એટલે સમજાય નહીં. મારી પાસે આ રૂપિયાના સિક્કા છે ને, એને હું ગણું છું, અને ગણવું કહેવાય.
0: ત્યારે ગણતરી કોને કહેવાય?
1: ધારો કે હું ખિસ્સા ખર્ચમાંથી દર મહિને 10 રૂપિયા બચાવું તો વર્ષે મારી બચત કેટલી થાય?
0: 1, 2, 3, 120
1: રૂપિયા. આ ગણતરી કહેવાય.
0: હવે સમજ્યો? બરાબર સમજી ગયો.
1: સારું થયું, મોડો વહેલો પણ સમજ્યો ખરો.
0: પણ ઓલી મિની, એ તો કે તારી પાસે કેટલા રૂપિયા છે?
1: 99 રૂપિયા.
0: એટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી? મારી પાસે તો 10 રૂપિયા નથી.
1: એ કુમાર, થોડા દિવસ પહેલા આપણા હેમા માસી આવ્યા હતા, એ આપણને 10-10 રૂપિયા આપી ગયા હતા, એ તને યાદ છે?
0: યાદ છે ને.
1: એ પહેલા આપણા મીનુ માસી આવ્યા હતા, એ પણ 10-10 રૂપિયા આપી ગયેલા.
0: એ પણ ખરું.
1: એ જ રીતે સુરેશ મામા, બકુલા મામી,

0: આપે છે ને, હું એ બધા ભેગા કરું છું અને 100 રૂપિયા પૂરા થાય એટલે મમ્મીને આપીશ. એ મને મોટી ઉંમરે સોનાનો હાર આપશે.
1: શું કહ્યું? સોનાનો હાર?
0: જરૂર, મને મમ્મીએ વચન આપ્યું છે અને એ કહે છે કે આજે 100 રૂપિયા બચાવીએ તો મોટા થતા 2-5 હજાર થઈ જાય.
1: અચ્છા એમ.
0: પણ ભાઈલા,
1: પાછું શું તમે? ભાઈ
0: જો સાંભળ, માસી મામા પૈસા તો તને પણ આપે છે, તો તું એનું શું કરે છે?
1: વાપરી નાખું છું. બીજું શું? ક્યારેક ચોકલેટ લઉં છું, ક્યારેક આઈસ્ક્રીમ લઉં છું, ક્યારેક રમકડા ખરીદું છું. ટીશું ટીશું ટીશું.
0: એટલે કે તું બચત નથી કરતો એમ? તું શા માટે બચત નથી કરતો?
2: દીકરી મીની, કુમારભાઈને 99નો ધક્કો નથી લાગ્યો એટલે બચત કરતા નથી.
1: 99નો ધક્કો? એ શું છે દાદા?

0: તને પણ ધક્કો મળ્યો છે મિની, તારા મનમાંથી એ ધક્કો આવ્યો છે. 2, 5, 10 રૂપિયા હોય ત્યાં સુધી ધક્કો નથી લાગતો, પણ સારી એવી રકમ જમા થઈ જાય અને કશુંક મેળવવાની આશા બંધાય ત્યારે માણસમાંથી એ ધક્કો આવે છે.
1: દાદાજી, તમે ઘણીવાર એવી અણગબડ વાર્તા કરો છો ને, મને તો કઈ સમજાતું જ નથી. આ 99 નો ધક્કો, મનમાંથી આવતો ધક્કો, તમારો ધક્કો, મારો ધક્કો, કેટલા બધા ધક્કા છે? આ બધા ધક્કા શાના? આ બધું શું છે?
0: જે વાત વાતથી ન સમજાય તે વાર્તાથી સમજાય.
1: એટલે તમે અમને વાર્તા કહેશો એમ જ ને દાદાજી?
2: યે વાર્તા.
0: હું વાર્તા કહું એને બદલે તમે જાતે જ વાર્તા જુઓ ને. ચાલો આપણા વાર્તાના વિમાનમાં જઈએ. લીલાપુર ગામ.

0: એ કહું છું, સાંભળો છો?
1: 27.
0: એ શેઠ સાંભળો છો?
1: 28.
0: કપૂરચંદ શેઠ તમને કહું છું.
1: 29, 30, 31, 32.
0: સાંભળો ને, જવાબ આપો.
1: આ જરાક હિસાબ નો તાળો મેળવતો હતો એટલે જવાબ આપવામાં મોડું થયું રંભા શેઠાણી.
0: પણ તારે થોકારો તો ભણવો જોઈએ ને, હિસાબ તો પછી પણ કરાય.
1: એવું ના કરાય રંભા, પેલી કહેવત સાંભળી છે ને, પાકો પાકો હિસાબ રાખે તે ઊંટે ચડીને ઊંઘે.
0: કપૂરચંદ શેઠ તમે છે ને, તમે મને સૌ મૂજી લાગો છો.
1: એ તો જેવા હોય એવા દેખાય.
0: આખો વખત વેપાર અને હિસાબ જ કર્યા કરો છો. નહીં મોજ,
1: નહીં
0: નહીં મજા,
1: નહીં
0: અને નહીં જલસા,
1: એ તો આવડતું જ નથી. અરે પણ શેઠાણી, એવું કેમ બોલો છો? આપણે શું નથી કરતા? દિવાળી ધામધૂમ થી ઉજવીએ છીએ, છોકરાઓને ભણાવીએ છીએ, એમને પ્રવાસ પર્યટને જવું હોય તો પણ પૂરા પૈસા આપીએ છીએ, અને મહેમાન આવે તો હઈ હઈ શીરાપુરી જમાડીએ છીએ.
0: વાતમાં કઈ માલ જ નથી શેઠ, તમે છે ને દરેક વાતે લોભ કરો છો.
1: એ રંભા શેઠાણી, હું જે કરું છું ને એને કરકસર કહેવાય, કરકસર. લોભ ન કહેવાય.
0: એક વાર નહીં, 70 વાર લોભ.
1: એ કેવી રીતે?
0: આ આપણી પડોશમાં પેલા કાનજીભાઈ ને ગોમતી બેન રહે છે ને,
1: રહે છે,
0: અને એ મહેનત મજૂરી પણ કરે જ છે ને,
1: કરે છે.
0: હવે એમની કમાણી આપણા કરતા ઓછી કે વધારે?
1: ઘણી ઓછી.
0: પણ એ છે ને આપણા કરતા ઘણા વધારે અમન ચમન કરે છે. બોલો
1: એમ.
0: એમ શું? એમ જ. અરે ગયા રવિવારે એમના દીકરાનો જન્મદિવસ હતો, એમણે 500 માણસ જમાડ્યા હતા. બોલો
1: ઘણું કહેવાય.
0: અને તમે તમે આપણા રૂપચંદના જન્મદિવસે 10 માણસ પણ ના જમાડ્યા. અરે આ મારી બેન હીરા આજ ગામમાં રહે છે, બીજા બધાને નહીં પણ એને જમવાના બોલાવી.
1: પણ શેઠાણી, એ જ દિવસે રૂપચંદના નામના સરકારી બોન્ડ ખરીદ્યા ને.
0: એથી શું કપૂરચંદ શેઠ, મોજ મજા ના કરીએ અને બચત જ કર્યા કરીએ, એ મને નથી ગમતું. આ કાનજીભાઈ ક્યાં બચત કરે છે?
1: એનું કારણ એક જ છે રંભા, કાનજીભાઈ ને 99 નો ધક્કો વાગ્યો નથી.
0: એ વળી શું? આ 99 નો ધક્કો કેવો અને એ વાગે કેવી રીતે? હે,
1: તમે જાતે જ જોઈ લેજો રંભા શેઠાણી. આજે રાતે એક કોથળીમાં હું 99

0: રૂપિયા મૂકીશ, પછી કોથળી નું મોં સીવી લઈશ. મધરાતે બધા ઊંઘી જાય એ પછી આ કોથળી હું વંડી ઉપર થી કાનજીભાઈ ના આંગણા માં નાખીશ.
1: એથી શું થશે?
0: 99 નો ધક્કો વાગશે.
1: પાછી એની એ વાત કપૂરચંદ શેઠ, મારે એ જાણવું છે કે આ 99 નો ધક્કો વાગે કેમ?
0: કાલે એની ખબર પડશે. ચાલો અત્યારે તો હવે કોથળી ની તૈયારી કરીએ.
2: દાદાજી તમે અંચાઈ કરો છો?
3: હા દાદાજી, હજુ અમને એ ના સમજાવ્યું કે 99 નો ધક્કો એટલે શું.
2: તમે પેલા કપૂરજન શેઠ જેવા છો.
3: ધક્કો સમજાવવાને બદલે વાર્તાને ધકેલ્યા કરો છો.
4: મારા લાડકાઓ, ધીરજ ના ફળ મીઠા હોય છે, જરા ધીરજ રાખો. કાલે સવારે આપણે કાનજીભાઈ નું ઘર જોઈશું.
2: દાદાજી તમે વળી એક કહેવત બોલ્યા, ધીરજ ના ફળ મીઠા હોય છે. શું એની પણ વાર્તા છે?
4: આપણી લગભગ દરેક કહેવત ની પાછળ વાર્તા હોય છે, પણ અત્યારે આ 99 ના ધક્કા ની વાર્તા જોઈએ. કાલે સવારે વાર્તા નું વિમાન કાનજીભાઈ ના આંગણા માં. જુઓ બાળકો.
2: હા દાદાજી.
4: આ કાનજીભાઈ અને ગોમતી બેન નું ઘર છે. પરોઢ નો પહોર છે. ઘરમાં રહેનારા બધા જ ઊંઘે છે. એમાંથી એકલા આ ગોમતી બેન આળસ મળીને ઉઠે છે. અરે દરેક ઘરમાં હંમેશા માતા જ પહેલી ઉઠે છે. આ ગોમતી બેન પણ ઊભા થયા, હાથમાં સાવરનો લીધો. એ પહેલું કામ આંગણું વાળવાનું કરશે. અને આંગણામાં જ કપૂરચંદ શેઠે ફેંકેલી 99 રૂપિયાની કોથળી પડી છે. ગોમતી બેન સાવરનો ફેરવતા એ કોથળી સુધી પહોંચ્યા. હવે કોથળી એમને જડશે. હવે જોજો મજા.
5: ચલો.
6: અરે આ કોથળી શાની? અરે આ કોથળી આઈ ક્યાંથી? લાવ ને ઉપાડી જો. કોથળી ભારે લાગે છે. આ અંદર કશું ખખડે છે. અરે રૂપિયા લાગે છે, રૂપિયા. આ કોથળી ખોલી જોવા દે ને. આમાં તો રૂપિયા છે. અરે રૂપિયા ખખડતા, રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા કાનજીભાઈ, રૂપિયા.
7: પેલી ગોમતી આમ અત્યારના બૂમો કેમ પાડે છે? મારી તો ઊંઘ ઉડાડી દીધી.
6: અરે સાંભળો કાનજી ભગા, સાંભળો. આ ઊંઘ ઉડી જાય ને એવી જ વાત છે. અરે આ રૂપિયા ભરેલી કોથળી જડી છે.
7: રૂપિયા ભરેલી કોથળી તો ઊંઘમાંથી સીધી બહાર આવી છે કે શું?
6: અરે ના ના ના, અરે સાચું કહું છું. આ રહી જો, આપણા આંગણામાં જ પડી હતી.
7: હા ભાઈ, આમાં તો રૂપિયા ભર્યા છે. ભગત માણસ કરો ને એટલે ભગવાને મોકલ્યા છે. હા
6: લ્યો, જાવ જાવ. હવે આ તો તમે સાવ ઉડાડુ માણસ છો, અને મને ઘર ચલાવવામાં તકલીફ પડે છે, એટલે ભગવાને આ કોથળી મને મોકલી છે. મને
7: અલી બાઈ, કોથળી ભગવાને તને મોકલી હોય કે મને, આપણા આંગણામાં છે ને એટલે આપડી છે. પણ અંદર રૂપિયા કેટલા છે?
6: એ હા હો, ચાલો ને ગણીએ. આ એક ને આ બે ને, ના ના ના ના ના ના, એક કામ કરો, આ 1/2 રૂપિયા તમે ગણો અને 1/2 રૂપિયા હું ગણું, બરાબર ને? અને સાંભળો, આ છે ને રૂપિયા મનમાં ગણજો, મોટે મોટે થી ભેંકડા ના તાણતા, બરાબર? આલો ગણો, આ એક ને આ બે.
7: એ મનમાં ગણ ને પછી મને કેજે. મનમાં ગણ ને, મનમાં ગણ.
6: હા હા, આ હા હા હા હા, મારી પાસે પૂરા 50 રૂપિયા થાય છે.
7: અને મારી પાસે છે ને તારા કરતા એક ઓછો છે.
6: 50 ને મારા કરતા એક ઓછો એટલે આમ 50 ને આમ
7: 99 રૂપિયા. આટલું નથી આવડતું.
6: 99 રૂપિયા થાય છે? અરે રે રે રે, આ પૂરા 100 થી એક જ રૂપિયો છેડો રહ્યું. જો પૂરા 100 રૂપિયા હોત ને.
7: 100 હોત તો શું હે?
6: અરે એકવાર કપૂરચંદ શેઠે મને કહેલું કે તમે મને 100 રૂપિયા આપો ને તો

0: અને બમણા કરી આપું.
1: એમ તારે તો એક જ રૂપિયાનો સવાલ રહ્યો ને. કાંસાની કમાણી માંથી રૂપિયો બચાવીશું, પછી તો કપૂરચંદ આપણી થાપણ રાખશે ને.
0: અરે રાખશે જ ને, જરૂર રાખશે. 4 વર્ષે બમણા અને પછીના 4 વર્ષે એથી એ બમણા. આ દીકરી પરણાવવા જેવડી થાય ને તઈ સારી એવી રકમ થઈ જાય.
1: કેમ કેમ એકલી દીકરીનું જ નામ દીધું, બે દીકરા પણ પરણાવવાના છે ને.
0: એ હા હા બરાબર. તો કાલથી જ કરો નિયમ, રોજે રોજ 1 રૂપિયો બચાવવો. 100 દિવસમાં 100 પૂરા થાય એટલે શેઠ ને ત્યાં થાપણે મૂકી દેવાના.
1: બરાબર છે ગોમતી, હવેથી આપણે નક્કી નિયમ, રોજ રૂપિયો બચાવો, 10 થાય 20 થાય 99 થાય અને 100 થાય. રોજ 2 બચાવીએ તો 100 દિવસે 200ની બચત થાય ને.
0: હા આ ભગવાને 99 રૂપિયા આપ્યા તો બચત કરવાનું મન થયું ને.
1: હા હો, આ 99 રૂપિયા આપણને બચત ભણી ધક્કો મારી દીધો.
0: એકદમ સાચી વાત. હવે આપણે અમન ચમન ઓછા કરી નાખીશું અને હા હો જમણવાર પણ ટૂંકા કરી નાખીશું. 2 પૈસા બચાવ્યા હશે તો કાલ સવારે ઉઠીને કામ આવશે.

0: કેમ કુમાર, કેમ મિની, સમજી ગયા ને 99 ના ધક્કાનો મહિમા?
1: બરાબર સમજી ગયા દાદાજી.
2: દાદાજી, મારી સંતરાણ પરીક્ષામાં 59% માર્ક આવ્યા છે. એમ થાય કે જો 1% માર્ક વધી જાય તો ફર્સ્ટ ક્લાસ માર્ક થઈ જાય. મેં નક્કી કર્યું છે કે દરરોજ 1 કલાક વધારે લેશન કરીશ. આપણ 99નો ધક્કો ગણાય ને દાદાજી, સેકન્ડ ક્લાસ અપ ટુ ફર્સ્ટ ક્લાસ.
0: હા બેટા, 99નો ધક્કો વાગે તે હંમેશા સારું જ હોય છે, શું માણસ માટે કે શું દેશ માટે.

0: પેન્સિલ જોઈએ છે, આપીશ ને?
1: હા બાબા હા, પેન્સિલ લે અને સાથે રબર પણ લે, એટલે મારી છાલ છોડ.
0: એમ કઈ અમે તારી છાલ કાઢવા નવરા નથી, પણ હા, પેન્સિલ આપવા ઉભો થાય ત્યારે સાથે સાથે ગુજરાતી શબ્દ કોશ પણ આવે તો આવજે.
1: અરે બેન, એકલો ગુજરાતી શબ્દ કોશ જ શા માટે? જોઈએ તો અંગ્રેજી શબ્દ કોશ પણ લે, સંસ્કૃત શબ્દ કોશ પણ લે, બધું જ લે. અરે મીની,
0: કેમ ઊભી થઈ? તરસ લાગી છે કેમ? પાણી પીવા ઊભા ના થવાય?
1: તું એક કામ કરજે, મારા માટે પાણી લેતી આવજે ને.
0: ભલે ભાઈ, પાણી પણ લાવીશ અને સાથે ચણા પણ લાવીશ. ચણા ખાજે અને પછી પાણી પીજે.
1: વાહ વાહ વાહ વાહ, તું પણ હવે ડાઈ થઈ ગઈ કરી હો. અચ્છા સાંભળ, હું આગળના ઓરડામાં મારું રિપોર્ટ કાર્ડ ભૂલી આવ્યો છું, એ પણ લેતી આવજે ને. મીની, ચણા લાવી.
0: અરે હા લાવી, ચણા અને પાણી બંને લાવી, અને સાથે સાથે દાદાજીને પણ લઈ આવી.
1: પણ દાદાજીને કેમ લાવી?
0: તે મારી જોડે પેલો રિપોર્ટ કાર્ડ નહોતો મંગાવ્યું. ભાઈ સાહેબ, આ વખતની પરીક્ષામાં નાપાસ થયા છો ને, એટલે હું સાથે દાદાજીને પણ ઠપકો આપવા લઈ આવી.
1: તું તો ભારે ડાઈ ડોડાઈ.
2: અરે છોકરાઓ, આ ડાઈ ને ડોડાઈ ને પાસ ને નાપાસ એ બધું શું છે?
0: અરે દાદાજી, આ કુમાર છે ને, કુમાર એ છે ને, એને એક કામ સોંપીએ ને તો બોલો બબ્બે કામ કરે છે, અને ગુજરાતી શબ્દ કોશ માંગો તો સાથે અંગ્રેજી શબ્દ કોશ પણ આપી દે છે.
1: અને દાદાજી, આ ડોડાઈ મિની પણ એવું જ કરે છે, પાણી માંગીએ તો સાથે ચણા લેતી આવે છે, ને રિપોર્ટ કાર્ડ માંગીએ તો સાથે દાદાજીને પણ લેતી આવે છે. મેં ઠપકો ખવડાવવા, આ મિની એવી છે ને, એવી છે ને, એવી જ છે ને.
2: છોકરાઓ, આ તો સારી ટેવ છે, એને એક પંથ દો કાજ કર્યા કહેવાય. એક કામની સાથે જ એને લગતું બીજું કામ કરી નાખવામાં કાંઈ ખોટું નથી.
1: ખોટું કેમ નહીં? રિપોર્ટ કાર્ડ સાથે દાદાજીને ખેંચી લાવવા એ ખોટું જ કહેવાય ને.
2: એ તો જેની જેવી ટેવ. તમે લોકો તો પેલા શેઠના વાણોતર જેવું કરો છો. એ શેઠ પણ તમારી જેમ જ એક પંથ દો કાચ કરવામાં માનતા હતા.
1: દાદાજી અમને

0: તમે તો લેસન કરો છો ને?
1: લેસન પછી કરશું, આજે રમવા નહીં જઈએ અને લેસન એ સમયમાં અમે લેસન પતાવી દઈશું બસ.
2: હા હા જરૂર લેસન બતાવીશું, પ્રોમિસ. પણ અમને વાર્તા કોને દાદાજી?
0: ત્યારે ચાલો આપણા વાર્તાના વિમાનમાં બેસી જાઓ અને વાર્તાને નજર સામે જુઓ. ચાલો વાર્તાના વિમાનમાં. છોકરાઓ,
1: ઓ દાદાજી,
0: આપણે આવી પહોંચ્યા. જુઓ સામે જૂના જમાનાના એક શેઠની પેઢી છે. શેઠ ગાદી તકી અડેલીને બેઠા છે. પેઢીના વાણોતરો દોડા દોડી કરે છે. અરે મહેતાજી લાંબા લાંબા ચોપડામાં કઈક લખે છે. એ જુઓ, આપણે જેની વાત કરવાની છે ને તે વાણોતર ડાયો પણ આવી ગયો. હવે કાન માંડીને સાંભળો.
3: હા ચાલો સાંભળીએ, ચાલો ચાલો
4: ચાલો ચાલો.
5: કેમ ડાયા આવી ગયો?
6: શેઠ મને કાલી ડાયો ન કો, દોઢ ડાયો કો.
5: બરાબર, તું પેઢીમાં કામે રહ્યો ત્યારથી જ તારી પહેલી શરત છે ને મારે તને દોઢ ડાયો કહેવો.
6: ઓવે શેઠ, તમારી શરત હું પાડું અને મારી શરત તમારે પાડવાની.
5: શાબાશ શાબાશ, મેં કહેલી શરત તને યાદ છે એમ ને?
6: જરૂર શેઠ જરૂર. 6 મહિના અગાઉ તમે મને કામે રાખ્યો ત્યારે તમે શરત કહેલી ને કે આ પેઢીમાં એક પણ દો કાચ કરવા પડશે.
5: બરાબર, એવી મારી શરત ખરી.
6: તો શેઠ, મેં અત્યાર લગી શરત મુજબ કામ કર્યું છે ને. તમે મને પટેલ શેરીમાં ઉઘરાણીએ મોકલેલો, હું તો મારકમાં આવતી બ્રાહ્મણ શેરીમાંથી પણ જઈ આવ્યો અને પેલા કડકા કૃપાશંકર કનેથી કાવડિયા કઢાવી લાવ્યો, ખરું ને શેઠ?
5: ખરું ભાઈ ખરું.
6: વળી 2 મહિના અગાઉ તમે મને રામપુર ગામે મોકલેલો ત્યારે માર્ગમાં આવતા આપણા લખાપુર ગામમાંથી પણ આપણું લેણું પતાવતો આવેલો ને. બરાબર ને શેઠ?
5: બરાબર ભાઈ બરાબર.
6: અને શેઠ, ગયા કાર્તક મહિનામાં તમે મને ખડાવાળ ગામમાં મોકલેલો થોડાક બાજરાનો સોદો કરવા, પણ હું તો મગમઠનો પણ સોદો કરતો આવેલો. સાચું ને શેઠ?
5: સાચું ભાઈ સાચું.
6: અને એ સોદામાંથી તમને ઘણો મોટો થપ્પો થયેલો. બરાબર ને શેઠ?
5: એ કઈ ના કહેવાશે, મોટો નફો થયો જતો ને.
6: ત્યારે હવે મારી અરજી સ્વીકારો શેઠ.
5: બોલી જા, જલ્દી બોલી જા.
6: મારો પગાર બેવડો કરી આપો શેઠ.
5: કેમ કેમ ભાઈ, પગાર બેવડો કેમ?
6: તમે એક કામ પીંદો છો અને હું 2 કામ કરું છું, તો હું બેવડો પગાર કેમ ના માગું?
5: અલ્યા, બેવડું કામ કરવાની તો આપણી શરત છે, એક પંથ દો કાચ, એમાં તું શી નવાઈ કરે છે
6: શેઠ? એમ તો બધા લોકો એક પંથ ને દો કાચ ની વાત કરે છે, પણ બધાથી બેવડા કામ થતા નથી. હું તો બેવડા કામ કરું છું ને તમારો નફો વધારું છું, માટે મારી કદર કરો, મારો પગાર વધારી આપો શેઠ.
5: અલ્યા પણ ગાંડિયા, ઘરમાં તો તું અને ડોસી બે જ છો, પછી જાજા પગાર ની શી જરૂર?
6: બસ એ તો વાત છે શેઠ, આ મારા ડોસી છે ને મારા લગ્ન કરાવવા માંગે છે, કહે છે કે તારો પગાર વધે તો વહુ નો ખર્ચો પૂછાય.
5: લે જા જા ગાંડા ભાઈ, એમ કઈ તારી ડોસી ને અને વહુ ને ખાતર હું પગાર વધારતો હોય? હવે એંટો થા, અત્યારે ને અત્યારે જ સોની બજાર માં જા અને લવજી સોની ને ત્યાંથી તેલના 10 ડબ્બા ના પૈસા લઈ આવ. જા જલ્દી જા, અને જો આપણી શરત યાદ રાખજે, એક પંથ દો કાચ.
6: ભલે શેઠ, હું તો મારા વચન નો પાક્કો છું, એક પંથ ને દો કાચ કરીને જ રહીશ.
5: અરે સાંભળ, ક્યાં ભાગ્યો? એક પંથ નું બીજું કામ તો સાંભળતો જા.
6: બીજું કામ તો મારે સમજી લેવાનું ને શેઠ, તમારે ક્યાંય કામ ચીંધવાનું હોય છે?
5: પણ આને ચીંધવું પડે એમ છે. જો સોની બજાર માંથી પાછા વળતા વૈદ્યરાજ કરુણાશંકર ને પણ બોલાવતો આવજે, તારા શેઠાણી માંદા પડી ગયા છે.
6: હાય હાય, મારા શેઠાણી માંદા પડી ગયા, હાય
5: હાય. અરે હાય હાય મૂકીને જલ્દી જા અને ખોટા રૂપિયા ની જેમ પાછો આવ.
6: જરૂર જરૂર શેઠ, હમણાં પાછો આવ, તદ્દન માથે પડેલા રૂપિયા ની જેમ. અરે લવજી સોની.

0: અમારી દુકાને થી તમારે ત્યાં તેલ ના 10 ડબ્બા આવેલા ને, એના પૈસા? વાહ, તૈયાર જ રાખ્યા છે ને કે શું? વાહ વાહ, આજકાલ ના સોની માજનો ને કમાણી સારી થતી લાગે છે. ઉગરાણી કરીએ તે પેલા તો પૈસા હાજર. અરે હાલવજી ભાઈ, તમે અને અમારા શેઠ તો ભાઈ બન છો ને ભાઈ? બરાબર છે, ખરું જૂના વ્યવહારિયા. તો સાંભળો, અમારા શેઠાણી ની ખબર કાઢવા અપગડી એમને ઘેર પહોંચી જાઓ. શેઠાણી ઘડીક બે ઘડીક ના મહેમાન લાગે છે. અરે વૈદ્યરાજ કરુણા શંકર.
1: અરે બેડા,
0: અરે ઓ કરુણા શંકર,
1: નિત્ય સેવન જો કરો સગરા દર્દ જાય.
0: પણ એને જેટ નો સંદેશો તો આપવો જ પડશે ને.
1: યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિ તકી, યસ્ય માતા ની
0: બબડે છે
1: તસ્ય બાલો તસ્ય બાલો. અરે બાલક, તું ક્યારે આવ્યો? તને શું દર છે ભાઈ? લાવ લાવ.
0: શું લાવ?
1: તારી નાડી લાવ.
0: તો પછી મારા લેંગા નું શું?
1: નાડી જોતા મારું તારા દર્દ ને પરખી લઈશ. વાત પિતા સ્વહ કફા સ્વહ અશ્વહ.
0: મારે નથી દોડાવા ઘોડા. અરે મને કઈ નથી થયું, મને કઈ નથી થયું. પણ શેઠ મને ચંદ છે ને, એના વહુ બીમાર છે, કાચી ઘડી ના મહેમાન છે. જલ્દી દોડો, જલ્દી દોડો. અરે પાઘડી પહેરાવા રોકશો નહી, થોડીક સ્ટ્રોંગ યાત્રાઓ લઈને દોડો. ભાગો ભાગો ભાગો, હું બીજા થોડાક કામ બતાવીને આવું. શેઠ માગે છે કે એક પદ ને દો કાજ, આજે એમને કરી આપું 10-10 કામ. જી હા, 10-10 કામ. એ બંદાને યાદ કરે. અરે એ લક્ષ્મીચંદ ભાઈ, કસ્તુરચંદ ભાઈ. અરે મારા શેઠિયા, ઓ આમ આરામથી ગાદી તકીએ પડ્યા છો તે સાંભળો. શેઠ વનેચંદ ના વહુ પાછા થયા છે. જલ્દી જાઓ, જલ્દી જાઓ, એમને અવલ મંજરે પહોંચાડવા પડશે ને. તમારા શેઠાણીઓને પણ લેતા જજો. અને જુઓ, પેલા દલીચંદ ભાઈ અને લાલચંદ ભાઈ ને એમના ઘરના બધા દોડો, દોડો, દોડો. અરે પગરખા પહેરાવા રોકશો નહી. કાઉકા ભાઈ, ખાપણ અને નાના અમીનો સામાન તૈયાર છે ને?
2: હા તૈયાર છે.
0: જલ્દી બાંધી આપો.
2: જરૂર.
0: અરે આ ભારે ભૂની થઈ.
2: શું થયું?
0: અમારા વનેચંદ શેઠ ના વહુ પાછા થયા છે. આ શેઠાણીઓ ની ચડીએ ચડીએ રોક અગર ઉઠી છે તે સંભળાય છે ને?
2: હા હા.
0: ઓ પ્રભુ, સ્મશાન ના સામાન માં કશું બાકી નહીં રહી જતું ને?
1: ના ના, નથી રહી જતું.
0: અરે પૈસા તો દુકાને થી લઈ જજો.
1: અરે પૈસા ની ક્યાં જલ્દી છે ભાઈ? જ્યારે આપો ત્યારે.
0: દુકાન ક્યાં નાસી જવાની છે?
1: હા બરાબર છે.

0: लक्ष्मी चंद भाई, ओ लक्ष्मी चंद भाई, ओ शेठिया हो, आ बधु शू छे, रडा रोड केम करो छो?
1: એ તમારા ઘર વાળા પાછા થયા?
0: શું કહ્યું? મારા ઘર વાળા પાછા થયા? અને આ બેરો વૈદ આ બાજુ ક્યાં દોડ્યો આવે?
1: મોટા
0: ભાઈ

0: ચૂપ કર બેરિયા, અને તમે બધા શીઠિયાઓ ચૂપ થાવ. શીઠાણી ઓ બેઠા અંદર ના રૂમ માં સાજા નરવા, અને તમે કેમ રડા રોડ કરો છો? પણ તમને આ બધું કીધું કોણે?
1: એ તો મે કીધું. અને જુઓ આ નનામી નો સામાન, એક જ આટામાં મેં આટલા બધા કામ કર્યા. બોલો શેઠ, બોલો.
0: અરારા નાલાયક, તે તો છે ને તને તને.
1: નહીં નહીં નહીં શેઠ, ધીરજ રાખો, શાંતિ રાખો. આ તો તમારી શરત મુજબ જ બધું ચાલે છે. એક પણ દો કાચ.
0: પણ તને આવા કામ કરવાના કીધા તા મૂર્ખરાજ.
1: એ તો શેઠ ની દાનત એવી વાણી, તની બરકત. તમારે બેવડા કામ જોઈએ ને બેવડો પગાર આપવો ન હોય તો આવા જ કામ થાય ને?
0: ભલે ભાઈ ભલે, તને આજથી બેવડો પગાર આપીશ. પણ હવે આ બલાને દૂર તો કર.
1: એ તો હું છે ને ચપટીમાં દૂર કરી દઈશ.

0: જોયું છોકરાઓ, એક પંથ દો કાદની વાત તો સારી છે, પણ એ બે કાદ સારા કરવાના.
1: સમજી ગયા દાદાજી, પેન્સિલ સાથે રબર આપવું એ સારું કામ છે,
2: અને પાણી સાથે ચણા આપવા એ પણ સારું કામ છે.
0: બરાબર, પણ પ્રોગ્રેસ કાર્ડ સાથે ઠપકો લઈ આવો એ ડાયા માણસોનું કામ નથી. એ કામ કોનું?
1: ડોટ ડાયાનું.
0: આ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વૈવિધ્યસભર કાર્યક્રમો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. ભક્તિરસમાં સાંભળીએ નારાયણ સ્વામી, હેમંત ચૌહાણ, નિરંજન પંડ્યા વગેરે પાસેથી ભજનો.